મિત્રો, સાથે જ ભક્તિરસનો કાર્યક્રમ અહીંયા સમાપ્ત કરીએ છીએ. ભારતીય સમય અનુસાર અત્યારે સવારના 5:45 થઈ ચૂકી છે. આકાશવાણીની DTH ગુજરાતી પ્રસારણ સેવાને અહીં આપીશું વિરામ. થોડીક જ ક્ષણોમાં ફરી મળીએ, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.

નમસ્કાર, સુપ્રભાત. મીડિયમ વેવ 354.6 દશાંશ મીટર્સ એટલે કે 846 કિલોહર્ટ્સ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. મિત્રો, આજે જેઠ માસ દિનાંક 23 શક સંવત 1948 એટલે કે અધિક જેઠ વદ 13 વિક્રમ સંવત 2082, તદનુસાર તારીખ 13મી જૂન ઈસવીસન 2026ને શનિવાર. અત્યારના સવારના 5:54 થવા જઈ રહી છે. અમારી આજની પ્રથમ સભામાં એટલે કે આ પ્રાતઃસભામાં આપ સૌ શ્રોતા મિત્રોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. શનિવારની આ સુંદર સવારની શરૂઆત શરણાઈના મંગળસૂરો સાથે કરીએ.

આકાશવાણી અમદાવાદ વડોદરા ગીત સંગીત માહિતી અને મનોરંજનથી ભરપૂર કાર્યક્રમોની હારમાળા સાથે મિત્રો હું આપની રેડિયો દોસ્ત આસ્થા આપ સૌનું ફરી એકવાર અભિવાદન કરું છું. સભાના આરંભે આવો સાંભળીએ આજે દિવસ દરમિયાન પ્રસારિત થનારા કેટલાક મુખ્ય કાર્યક્રમોની વિગતો. થોડી ક્ષણોમાં એટલે કે બરાબર 6:05 રજૂ કરીશું પ્રાતઃકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. સવારે 6:30 ચિંતન શ્રેણી અમૃતધારા અંતર્ગત ક્ષિતિજ પુરાણીનો લઘુ ચિંતનાત્મક વાર્તાલાપ આપ સાંભળશો. આજનો વિષય શાશ્વત. 6:35 શ્રી રામચરિત માનસકારની 187મી કડી. 6:45 જૂના ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સુરસરિતા. સવારે બરાબર 7:00 સદાબહાર ગીતો. 7:20 ગુજરાતી ગીતો. સવારે 8:30 જૂના ફિલ્મ ગીતોનો કાર્યક્રમ સદાબહાર ગીત. બરાબર 9:00 માહિતી સાથે મનોરંજન પીરસતો અમારો દૈનિક કાર્યક્રમ સવારે સવારે આપ માણી શકો છો. 9:30 લઈને આવીશું ગુજરાતી ગીતો. સવારે 10:02 થી 10:45 સુધી હિન્દી ફિલ્મી ગીતોની રમઝટ આપ માણશો કાર્યક્રમ ફિલ્મ સંગીત. સવારે 10:45 સુગમ સંગીત કાર્યક્રમ અંતર્ગત આજે આપ માણશો વિરાજ ભાવસારને. 11:02 ફિલ્મ સંગીત. 11:30 હિન્દી ગીતો. બપોરે બરાબર 12:02 ગુજરાતી ગીતો. 12:30 મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયર. આજના કાર્યક્રમમાં માનસિક સ્વાસ્થ્યની શારીરિક અસરો એ વિષય પર દીપ્તિ ઓઝાને આપ સાંભળી શકશો. બરાબર 1:10 સુગમ સંગીતના કાર્યક્રમ અંતર્ગત સોલિકા પડિયાના કંઠે કેટલાક સુમધુર ગીતો. 1:30 ફોજી દોસ્તો માટે ફિલ્મી ગીતોનો કાર્યક્રમ જય ભારત.

બપોરે 2:40 ફરી એકવાર લઈને આવીશું ગુજરાતી ગીતો. અમારી સાંજની સભામાં સાંજે 5:10 ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ગુલમહોર, 5:45 લોકસંગીત. લોકસંગીત અંતર્ગત આજે પ્રેમસિંહ ચાવડાના કંઠે પ્રાચીન ભજન તથા હેમુ ગઢવી અને કનુ દેવીદાન બારોટના કંઠે દુહા તથા છંદ આપ માણી શકો છો. 6:30 યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવાણી, 7:00 ગેર ફિલ્મ ગીતો, 7:20 ગ્રામીણ જગતને અનુલક્ષીને એટલે કે ખેડૂત મિત્રો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો. બરાબર 8:00 રજૂ કરીશું પ્રાયોજિત કાર્યક્રમ રૂડીનો રેડિયો. રાત્રે 8:15 સુરીલા ગીતોનો કાર્યક્રમ સુર માધુરી. 9:15 કાર્યક્રમ સવિનય વિનંતી કે. શ્રોતા મિત્રોના પ્રતિભાવો અને પત્રોના ઉતરા કાર્યક્રમ અંતર્ગત આપ માણી શકો છો. રાત્રિના 9:30 વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્રથી કાર્યક્રમ આજ કે ફનકાર રિલે કરીશું. આજનો કાર્યક્રમ સંગીતકાર વસંત દેસાઈ પર કેન્દ્રિત હશે. બરાબર 10:00 સંગીતનો અખિલ ભારતીય કાર્યક્રમ, જે અંતર્ગત આજે યુએસ પ્રસાદનું કર્ણાટિક સેક્સોફોન વાદન આપ સાંભળી શકો છો. રાત્રે 11:10 સમાચાર સેવા પ્રભાવ દ્વારા પ્રસ્તુત વિશેષ શ્રેણી 12 સાલ વિશ્વાસ કે વિકાસ કે જનકલ્યાણ કે. આ વિશેષ શ્રેણી અંતર્ગત આજે વાત થશે અષ્ટલક્ષ્મી એટલે કે પૂર્વોત્તર રાજ્ય વિશે, અને સાથે સાથે સમયાંતરે દેશ વિદેશ અને પ્રદેશના સમાચાર આપ સુધી એના નિયત સમયે પહોંચાડતા રહીશું. તો શ્રોતા મિત્રો, આ હતી અમારા આજે દિવસ દરમિયાન પ્રસારિત થનારા કેટલાક મુખ્ય કાર્યક્રમોની રૂપરેખા. આપ જોડાયેલા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે.

સવારના 6 થવાની તૈયારીમાં છે. થોડી ક્ષણોમાં એટલે કે બરાબર 6 કલાકે અમારા દિલ્હી કેન્દ્રથી હિન્દીમાં સમાચાર અપાશે, તો પ્રતીક્ષા કરીએ સમાચારની. ત્યાં સુધી આપ જોડાયેલા રહો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે.

મિત્રો, પ્રાર્થના એટલે પ્રભુ સાથેનો સીધો સંવાદ. પ્રાર્થના એટલે અંતરની વાત પહોંચાડવાનો એક સરળ રસ્તો. તો આવો આપણે પણ અંતરની વાત પહોંચાડીએ. પ્રાતકાલીન ભક્તિ સંગીતના કાર્યક્રમની પ્રથમ રચના નરસિંહ મહેતાની આ રચના આપના સુધી પ્રસ્તુત કરે છે ચેતન ગઢવી.

0: છેલ્લા 21 વર્ષથી આપણા પ્રાકૃતિક ખજાના વિશે માહિતગાર કરતો કાર્યક્રમ હરિયાળું ગુજરાત આવી રહ્યો છે હવે નવા સ્વરૂપે.
1: દર રવિવારે રાત્રે 8 વાગે હરિયાળું ગુજરાત.
2: પ્રાતઃકાલીન ભક્તિ સંગીતના કાર્યક્રમ અર્ચનામાં હવે આપને સંભળાવીએ હરિ ઓમ શરણના સ્વરમાં એક ભજન.

0: છેલ્લા 21 વર્ષથી આપણા પ્રાકૃતિક ખજાના વિશે માહિતગાર કરતો કાર્યક્રમ હરિયાળું ગુજરાત આવી રહ્યો છે હવે નવા સ્વરૂપે.
1: દર રવિવારે રાત્રે 8 વાગે હરિયાળું

0: ગુજરાત
1: પ્રાતકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના આપ માણી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. કાર્યક્રમમાં આગળ વધીએ. તુલસીદાસની એક રચના હવે આપના સુધી મોકલી રહ્યા છે કલ્યાણી કોઠાળકરના સ્વરમાં.

કાજી મોહમ્મદ શાહની રચના આપ સાંભળી રહ્યા હતા, મહેશ વ્યાસનો સ્વર હતો. મિત્રો, કહેવાય છે કે આપણે ખુશ રહીએ એમાં આપણી સફળતા નથી, પણ આપણા વાણી, વર્તન અને આપણા વ્યવહારથી આપણી આજુબાજુના અન્ય લોકો ખુશ રહે એમાં જ આપણી ખરી સફળતા છુપાયેલી છે. તો આજ સુવિચાર સાથે આજના પ્રાતકાલીન ભક્તિ સંગીતના કાર્યક્રમ અર્ચનાને વિરામ આપીએ. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પ્રાતકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. થોડી ક્ષણોમાં આપ સાંભળશો અમારા વડોદરા કેન્દ્રથી ચિંતન શ્રેણી અમૃત ધારા.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે લઘુ ચિંતનાત્મક શ્રેણી અમૃતધારા. શ્રોતા મિત્રો, શાશ્વત આજે આ વિષય પર સાંભળીશું વક્તા શ્રી ક્ષિતિજ પુરાણીને.
1: શાશ્વત, શાશ્વત એટલે નિત્ય, કાયમ, અજર અમર. અમર બની જવાની વૃત્તિ માનવ હૃદયમાં સહજ જોવા મળે છે. અમરત્વ પામવા પાછળના આશયમાં માનવીની વાસના અને અહંકાર સંકળાયેલો જોવા મળે છે. શાશ્વતનું બિરુદ પ્રાપ્ત કરવા માનવીનું ચાલે તો તે હવા અને પાણી ઉપર પણ પોતાનું નામ કોતરાવે. પોતાના નામને અમર કરવા માનવી ગમે તે કરવા તૈયાર થશે, તે જાણતો હોવા છતાં કે નામ તેનો નાશ છે. આ વિશ્વમાં જે જન્મે તેનું મૃત્યુ નિશ્ચિત જ છે, અને તેથી જગતમાં કશું જ શાશ્વત નથી, બધું જ નાશવંત છે. સમગ્ર માનવજાત જાણે છે કે એનું અંતિમ કારણ એ તેનું મરણ છે. આ સનાતન સત્યને જાણવા છતાં માનવી મરવા નથી માગતો, તે અમર રહેવાના, શાશ્વત રહેવાના અભરખામાં જ રહેવા માગે છે. આ વિશાળ વિશ્વના પ્રાંગણમાં જે કંઈ પ્રવૃત્તિ આચરવામાં આવે છે તેમાં ઈશ્વર પ્રત્યર્થે તથા શાશ્વત મૂલ્યો માટે આચરવામાં આવેલ પ્રવૃત્તિઓ સિવાયની બધી જ પ્રવૃત્તિઓ અંતે તો નાશવંત છે. આ સ્થૂળ શરીર તથા નજરે પડતા તમામ પદાર્થો સઘળું નાશવંત છે. શાશ્વત એક પરમાત્મા અને બ્રહ્માંડના સર્જક ઈશ્વર જ છે. પરમાત્માનું સ્વરૂપ નિત્ય છે. પરમાત્મા સર્વગત, અચળ અને સનાતન હોવાથી તેમનું ચૈતન્ય જ શાશ્વત ગણી શકાય. પરમાત્માના સ્વરૂપમાં ન તો જન્મ હોય કે ન તો મૃત્યુ, ન તો દોષ કે ન તો દ્વેષ, ન તો વિકાર કે ન તો વિનાશ. પરમાત્મા સત છે, ચેતન છે, આનંદમય છે, અવિનાશી, શાશ્વત છે. કાળના સ્વામી અને કાળથી અને સ્થળથી પર એવા પરમાત્માના શાશ્વત સ્વરૂપને ઓળખવું જરૂરી છે. તેમની શાશ્વત ચેતના તરફ આપણી નાશવંત જાતને મોડ આપીશું

0: કલ્યાણ માટેનો આપણો માર્ગ મોકળો થઈ જશે. રોજિંદા જીવનમાં આ શાશ્વત ચેતનાના પ્રવાહ સાથે સંવાદિતા સાધ્યા વગર જીવનને ભાગ્યે જ ભરુંભર્યું બનાવી શકીશું. શાશ્વત સાથે સાક્ષાત્કાર કરવા આંતરિક યાત્રાનો પ્રારંભ કરવો પડશે. અંતરમાં ડૂબકી મારીને ચેતનાને જગાડવાની મથામણ કરવી પડશે. જે લોકો શાશ્વતને પામવા ઉપર છેલ્લી ભક્તિ આ પ્રાર્થના કરે છે તે નદી કિનારે બેસીને છબછબિયા કરનારા વર્ગના છે. તેમને રેતી છીપલા વિના બીજું ભાગ્ય જ પ્રાપ્ત થાય છે. એ છીપલાઓના ભપકાભર્યા રંગ જોઈને તેઓ માની લે છે કે મોટી કરતાંય મોટી મીરાત તેમને મળી ગઈ. પણ સાચો પારખું જ કહી શકે કે એ શાશ્વત ખજાનો તો નથી જ. ભગવદ્ ગીતાના 11મા અધ્યાયના અંતિમ શ્લોકમાં શાશ્વતની પ્રાપ્તિ માટે સ્વયં ભગવાને શ્રીમુખે કહ્યું છે, મત કર્મ કૃત મત પરમો મત ભક્ત સંગ વર્જિત નિર્વૈર સર્વભૂતેષુ યહ સમામેતિ પાંડવ. હે પાંડવ, તે વ્યક્તિ મારા આ શાશ્વત સ્વરૂપને પામે છે જે મત કર્મ કૃત અર્થાત મને પ્રિય એવા મેં સર્જેલા પ્રાણી માત્રના કલ્યાણ માટે અહર્નિશ કાર્યરત હોય, મને સર્વશ્રેષ્ઠ માની મારા જેવું અન્ય કોઈ પ્રેમ પાત્ર વિશ્વમાં છે જ નહીં તેમ સમજે, વિશ્વમાં કરતા હરતા હું જ છું તેમ અનાસક્ત ભાવે અંતરથી ભક્તિ કરે અને સર્વ માટે દોષ અને વૈરભાવ ત્યાગી જીવન વ્યતીત કરે. ભગવાન શ્રીકૃષ્ણના આ વચનને હૃદયસ્થ કરી આપણે પણ તે શાશ્વત સ્વરૂપને પામવા કૃતસંકલ્પ બનીએ.
1: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા શાશ્વત આભિષેપાય ક્ષિતિજ પુરાણીને. અમૃતધારાનો આ કાર્યક્રમ પ્રસ્તુત કરવામાં આવ્યો આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી.
2: આપ છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે. સવારના 6:35 થઈ ચૂક્યા છે. પ્રસ્તુત કરીએ છીએ શ્રી રામચરિત માનસ ગાન. આજે આ કાર્યક્રમની 187મી કડી આપ સાંભળશો. સંગીત નિર્દેશન સતીશ ભાટિયાનું. આજની પ્રસ્તુતિમાં કલાકાર એ હરિહરન અને વાણી જયરામ.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા શ્રી રામચરિત માનસ કાનની 187મી કડી. સંગીત નિર્દેશન હતું સતીશ ભાટિયાનું. આજની પ્રસ્તુતિના કલાકાર હતા એ હરિહરન અને વાણી જયરામ. શ્રી રામચરિત માનસ કાન આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આપ જોડાયા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે. પ્રસ્તુત કરીએ છીએ જૂના હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સુર સરિતા. કાર્યક્રમની પહેલી પ્રસ્તુતિ અમે પસંદ કરી છે અપ્સર ફિલ્મમાંથી. સુરૈયાના કંઠે આ ગીત આપ સાંભળશો. સંગીતકાર સચિન દેવ બર્મન, ગીતકાર પંડિત નરેન્દ્ર શર્મા.

સુર સરિતા કાર્યક્રમમાં આગળ વધીએ. શમા ફિલ્મનું ગીત આપના સુધી પહોંચાડી રહ્યા છે સુરૈયાનો સ્વર, ગુલામ મહમ્મદની ધૂન, કેફી આઝમીનું શબ્દાંકન.

સુર સરિતા કાર્યક્રમની અંતિમ પ્રસ્તુતિ આપ સાંભળશો. દાસ્તાન ફિલ્મનું ગીત સુરૈયા અને મહમ્મદ રફીનો યુગલ સ્વર. સંગીતકાર નૌશાદ, ગીતકાર શકીલ બડાયણી.

354.6 મીટર્સ એટલે કે 846 કિલોહર્ટ્ઝ પર શ્રોતા મિત્રો આપ છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે. સવારના 7 થયા છે. પ્રસ્તુત કરીએ છીએ કાર્યક્રમ સદાબહાર ગીત. સદાબહાર ગીતના કાર્યક્રમની પ્રથમ પ્રસ્તુતિ સીઆરડી ફિલ્મનું ગીત આપ સાંભળશો. શમશાદ બેગમનો સ્વર, ઓપી નૈયરની ધૂન, મઝરૂહ સુલતાનપુરીના શબ્દ.

0: સદાબહાર ગીતોના કાર્યક્રમમાં આગળ વધીએ. પહેલા શ્રોતા મિત્રો લઈએ એક નાનકડો વિજ્ઞાપન વિરામ.
1: 21 વર્ષથી આપણા પ્રાકૃતિક ખજાના વિશે માહિતગાર કરતો કાર્યક્રમ હરિયાળું ગુજરાત આવી રહ્યો છે હવે નવા સ્વરૂપે.
2: દર રવિવારે રાત્રે 8 વાગે હરિયાળું ગુજરાત.

0: છેલ્લા 21 વર્ષથી આપણા પ્રાકૃતિક ખજાના વિશે માહિતગાર કરતો કાર્યક્રમ હરિયાળું ગુજરાત આવી રહ્યો છે હવે નવા સ્વરૂપે.
1: દર રવિવારે રાત્રે 8 વાગે હરિયાળું ગુજરાત.
2: સદાબહાર ગીતોના કાર્યક્રમમાં ફરી એકવાર આપનું સ્વાગત. વિજ્ઞાપન વિરામ બાદ હવે આપ સાંભળશો બહાર ફિલ્મનું ગીત, શમશાદ બેગમનો સર, સચિન દેવબર્મનનું સંગીત, રાજેન્દ્ર ક્રિશનના શબ્દો.

અને આ સાથે શ્રોતા મિત્રો સુર સદાબહાર ગીતોનો કાર્યક્રમ અહીં પૂરો કરીએ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. સવારના 7:10 થવાની તૈયારીમાં છે. થોડી ક્ષણમાં એટલે કે બરાબર 7 કલાક અને 10 મિનિટે આપ સાંભળશો પ્રાદેશિક સમાચાર.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. આંતરમાળખાકીય વિકાસ હોય કે ઔદ્યોગિક વિકાસ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાત વિશ્વસ્તરીય વિકાસનું સાક્ષી બન્યું હોવાનું જણાવતા મુખ્યમંત્રી. રાજ્યમાં નશા માટે ઉપયોગમાં લેવાતી દવાઓના વેચાણ કરતી 72 દુકાનો સીલ, 131ને શો કોઝ નોટિસ અપાઈ. અમદાવાદ હવાઈ મથકે ઇન્ડિગો ફ્લાઇટમાં તપાસ દરમિયાન કસ્ટમ વિભાગે આશરે 4,26,00,000 રૂપિયાની કિંમતના 24 સોનાના બિસ્કીટ જપ્ત કર્યા. સુરતના આજે અંદાજે 11,26,000 રૂપિયાના 1,603 લીટર શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરાયો અને હવામાન વિભાગે આગામી 7 દિવસ રાજ્યના વિવિધ જિલ્લામાં વરસાદની આગાહી કરી. સમાચાર વિગતવાર. ગાંધીનગરમાં ભાજપ પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના 12 વર્ષ અભિયાન હેઠળ મીડિયા સંવાદ કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં થયેલા વિકાસ અને ભવિષ્યના રોડમેપ અંગે સકારાત્મક ચર્ચા થઈ. આ પ્રસંગે પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત મંત્રીઓ, ધારાસભ્યો, પક્ષના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે બોલતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રીના નેતૃત્વમાં થયેલા વિકાસ અંગે આ મુજબ જણાવ્યું.
1: વડાપ્રધાન તરીકે કાર્યભાર સંભાળ્યાના માત્ર 17 દિવસમાં શ્રી નરેન્દ્રભાઈએ સરદાર સરોવર ડેમ પર દરવાજા લગાવવાની મંજૂરી આપીને ગુજરાતના કરોડો લોકોનું વર્ષો જૂનું સપનું સાકાર કર્યું છે. વડાપ્રધાનનું બ્રેઇન ચાઇલ્ડ ગ્રીફ સિટી આજે ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ હબ તરીકે ઉભરી આવ્યું છે. સેમી કન્ડક્ટર હબ તરીકે વિકસી રહેલા સાણંદ અને ધોલેરામાં 6 જેટલા સેમિકોન યુનિટ કાર્યરત છે. મેક ઇન ઇન્ડિયા અંતર્ગત તૈયાર થયેલા C-295 એરક્રાફ્ટ એ હજુ ગઈકાલે પ્રથમ ઉડાન ભરી છે, તે પણ મોદી સાહેબને ગુજરાતની મોટી ભેટ.
0: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે છેલ્લા 1 દાયકા અને તેથી વધુ સમયમાં દ્રઢ શાસન, પારદર્શિતા અને દરેક વ્યક્તિના કલ્યાણને પ્રાથમિકતા આપતી નીતિઓએ વિકાસના નવા સીમાચિહ્ન સ્થાપિત કર્યા છે.
2: આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં, રાજ્ય સરકાર અને આદરણીય પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માના માર્ગદર્શનમાં ભારતીય જનતા પાર્ટીના પ્રત્યેક કાર્યકર્તાઓ આ દિશામાં કામ કરી રહ્યા છે. પણ હજી વધુ મજબૂતાઈથી આ એક એક ગામ, એક એક ઘર સુધી આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા લાવેલી ગરીબ લક્ષી યોજનાઓને પહોંચાડવા માટે અમારા ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ ખૂબ જ કટિબદ્ધ રીતે કામ કરશે.
0: કાર્યક્રમમાં પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજય રૂપાણીને અને વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. રાજ્યમાં નશા માટે ઉપયોગમાં લેવાતી દવાઓના વેચાણ કરતી 72 દુકાનોને સીલ કરાઈ અને 131ને શોકોઝ નોટિસ સહિત લાયસન્સ રદ કરવા સુધીના પગલાં લેવામાં આવ્યા. આ અંગે માહિતી આપતા આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાંચરિયાએ જણાવ્યું કે નશા માટે ઉપયોગ કરાતી દવાઓ જેવી કે કોડિન, અલ્પ્રાઝોલમ, નાઇટ્રાઝેપામ, ટ્રામાડોલ અને ઝોલપીડેમ વગેરેના ગેરકાયદે ખરીદ વેચાણને રોકવાના

0: હેતુથી રાજ્યભરમાં તપાસ ઝુંબેશ યોજાઈ હતી. તેમણે ઉમેર્યું કે આ વિશેષ ઝુંબેશ હેઠળ કુલ 208 પેઢીઓમાં સઘન ચેકિંગ હાથ ધરાયું હતું. તેમાંથી 131 પેઢીઓને કારણ દર્શક નોટિસ ફટકારવાની કાર્યવાહી શરૂ કરાઈ હતી, જ્યારે ગંભીર નિયમભંગ બદલ 72 પેઢીઓ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકી ખરીદ વેચાણ બંધ કરાવાયું છે. પ્રિસ્ક્રિપ્શન વિના કે શંકાસ્પદ રીતે આવી દવાઓનું વેચાણ કરનારાઓ સામે તંત્ર લાલ આંખ કરશે. નિયમોનું ઉલ્લંઘન કરનારી 131 પેઢીઓને કારણ દર્શક નોટિસ આપ્યા બાદ લાયસન્સ સસ્પેન્ડ કે રદ કરવા સુધીની કડક કાર્યવાહી કરવામાં આવી. દુબઈથી અમદાવાદ એરપોર્ટ પર આવેલી ઇન્ડિગો ફ્લાઇટમાં સર્ચ ઓપરેશન દરમિયાન કસ્ટમ અધિકારીઓએ 24 સોનાના બિસ્કીટ જપ્ત કર્યા છે, જેની કિંમત 4,26,00,000થી વધુની આંકવામાં આવી છે. સોના પર કાયદેસરની માલિકીનો દાવો કરવા માટે કોઈ વ્યક્તિ સામે ન આવતા કસ્ટમ એક્ટ 1962ની સંબંધિત જોગવાઈઓ હેઠળ આ સોનાને બિનવારસી ગણીને જપ્ત કરવામાં આવ્યું છે. આ મામલે આગળની તપાસ ચાલુ છે. લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર અને ગ્રાહકોને ગેરમાર્ગે દોરનારાઓ સામે રાજ્ય સરકારની કડક કાર્યવાહી કરશે. ખોરાક ઔષધ નિયમન તંત્રની તાજેતરની કામગીરી અંગે માહિતી આપતા મંત્રી પ્રફુલ્લ પાંચરિયાએ વધુમાં જણાવ્યું કે ગાંધીનગરની ફ્લાઇંગ સ્કવોડ દ્વારા સુરતના માંગરોળ તાલુકાના લીંડિયાર્ડ સ્થિત દેવકુંજ મિલ્ક પ્રોડક્ટ પ્રાઇવેટ લિમિટેડ ખાતે દરોડા પાડી અંદાજે 11,26,000 રૂપિયાના 1,603 લીટર શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કર્યો છે. જપ્ત કરાયેલા ઘીના સેમ્પલ લેબોરેટરી ટેસ્ટિંગ માટે મોકલાયા છે. મંત્રીએ વધુમાં ઉમેર્યું કે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા સમગ્ર રાજ્યમાં આઈસ્ક્રીમ, ફ્રોઝન ડેઝર્ટ, શ્રીખંડ અને મઠોના વેચાણ સંદર્ભે વિશેષ તપાસ પ્રક્રિયા તેજ કરવામાં આવી છે, જેના ભાગરૂપે ફૂડ સેફટી અધિકારીઓની ટીમોને ઉત્પાદકો, હોલસેલર્સ અને ડેરીઓ પર સઘન દરોડા પાડીને અત્યાર સુધીમાં 183થી વધુ નમૂના લીધા છે. કાયદાનું ઉલ્લંઘન કરનાર કોઈપણ ચમરબંધીને છોડવામાં આવશે નહીં. રાજ્યના પ્રત્યેક નાગરિકોને સુરક્ષિત, પ્રમાણિત અને ગુણવત્તાયુક્ત ખાદ્ય પદાર્થો ઉપલબ્ધ કરાવવા માટે સરકાર મક્કમ હોવાનું શ્રી પાંચેરાએ જણાવ્યું હતું. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને મારા એક્સ હેન્ડલ aiarnews_abadને ફોલો કરશો. રાજ્યમાં ચાલી રહેલા ઓપરેશન ડેલ્ટા હન્ટ હેઠળ ગેરકાયદેસર રીતે રહેતા અને અનેક બાંગ્લાદેશીઓને ઝડપી કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. અરવલ્લી જિલ્લા પોલીસે પણ જિલ્લામાં સઘન ચેકિંગ હાથ ધરી મોડાસા શહેરના કોલેજ રોડ પરથી અમદાવાદના કુબેરનગરમાં રહેતી બાંગ્લાદેશી મહિલાને ઝડપી સઘન તપાસ આદરી છે. આ અંગે જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ વધુ માહિતી આપી.
1: અરવલ્લી જિલ્લામાંથી 13 જે શંકાસ્પદ લોકો છે એમની પૂછપરછ ડિટેલમાં કરેલી, જેમાં ટેકનિકલ એનાલિસિસનો પણ ઉપયોગ કરવામાં આવેલો. એ બધું ચેક કર્યા પછી 2 દિવસ પહેલાં અમને નૂપુર, ડોટર ઓફ નૂર મોહમ્મદ હવાલદાર, તેઓ મૂળ બાંગ્લાદેશના છે, એમની પાસેથી પુરાવા માગતા કોઈ ઇન્ડિયન પુરાવો મળેલો નથી અને એમને પોલીસે અરેસ્ટ કરી અને આગળની જે કાર્યવાહી છે, જેમાં જે જોઈન્ટ ઇન્ટ્રોગેશન છે, એમનો ડિપોર્ટેશન છે, એ કાર્યવાહી ચાલે છે.
0: હવામાન વિભાગે આગામી 7 દિવસ રાજ્યના વિવિધ જિલ્લામાં વરસાદની આગાહી કરી છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં આજે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. રાજ્યમાં સામાન્ય રીતે મધ્યમ વરસાદ નોંધાઈ શકે છે. દક્ષિણ ગુજરાતના વલસાડ, તાપી, દમણ અને દાદરાનગર હવેલી વિસ્તારમાં આગામી દિવસોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ 16મી તારીખે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ હળવા વરસાદની સંભાવના છે. રાજ્યમાં તાપમાન અંગે હવામાન વિભાગના વડા ડોક્ટર એ.કે. દાસે વધુ વિગતો આપી.
2: अधिकतम तापमान का बात करें तो अगले 7 दिन तक कोई बड़ा बदलाव नहीं रहेगा. अहमदाबाद के लिए आज जनरली क्लाउडी स्काई का पूर्वानुमान दिया गया है. जो अधिकतम तापमान है 42 डिग्री सेंटीग्रेड के आसपास रहने का संभावना है. अभी कोस्टल क्षेत्र में पवन का जो दिशा है उसमें मेनली दक्षिण पश्चिम से पवन चलने का स्थिति है. जो स्पीड है स्टीप प्रेशर ग्रेडियंट के कारण 15 से 20 नॉट और गस्टिंग जो स्पीड रहेगा जो हवा का झोंका होता है 25 नॉट तक जाने का संभावना रहेगा.
0: પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના સુરા સુલતાનપુરા ગામે ખરીફ ઋતુ પાક નિદર્શન અને તાલીમ કાર્યક્રમ અંતર્ગત પ્રાકૃતિક કૃષિ વિષયક તાલીમ તથા નિદર્શનનું આયોજન કરાયું હતું. તાલીમ દરમિયાન ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના મૂળભૂત સિદ્ધાંતો, દેશી ગાય આધારિત કૃષિ પદ્ધતિઓ તેમજ પાક સંરક્ષણની વિવિધ પ્રાકૃતિક કીડીઓ અને પદ્ધતિઓ અંગે વિસ્તૃત અને રસપ્રદ માહિતી પૂરી પાડવામાં આવી હતી. આ ઉપરાંત નિદર્શન પ્લોટ પર ખેડૂતોને પીએમડીએસ પદ્ધતિ વિશે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પંચમહાલ જિલ્લાના ગોધરાની

કોરિયોગ્રાફર આયુષી પુરોહિતે શિમલા ખાતે યોજાયેલી ઓલ ઇન્ડિયા આર્ટિસ્ટ એસોસિએશન એએની 71મી ઓલ ઓવર ઇન્ડિયા ડાન્સ સ્પર્ધામાં સોલો ક્લાસિકલ કેટેગરીમાં ભારતનાટ્યમ રજૂ કરીને બીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ ઉપરાંત થનગનાટ ગરબા ગ્રુપે ગરવી બાય થનગનાટ એ ફોક ડાન્સ કેટેગરીમાં પરંપરાગત ગુજરાતી ગરબો રજૂ કરીને બીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે. રાષ્ટ્રીય સ્તરે મળેલી આ સિદ્ધિ બદલ વિજેતા કલાકારોને ગોધરાવાસીઓ અને કલાજગત તરફથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. આઈસીસી મહિલા T20 ક્રિકેટ વર્લ્ડકપની પહેલી મેચમાં યજમાન ઇંગ્લેન્ડે શ્રીલંકાને 87 રનથી હરાવ્યું. બર્મિંગહામમાં રમાયેલી મેચમાં પ્રથમ બેટિંગ કરતા ઇંગ્લેન્ડે નિર્ધારિત 20 ઓવરમાં 219 રન બનાવ્યા. ડેની વ્યાટ હોજે અર્ણમ 105 રન બનાવ્યા. જવાબમાં શ્રીલંકાની ટીમ 132 રનમાં ઓલ આઉટ થઈ હતી. ડેની વ્યાટ હોજને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. આંતરમાળખાકીય વિકાસ હોય કે ઔદ્યોગિક વિકાસ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાત વિશ્વસ્તરીય વિકાસનું સાક્ષી બન્યું હોવાનું જણાવતા મુખ્યમંત્રી. રાજ્યમાં નશા માટે ઉપયોગમાં લેવાતી દવાઓના વેચાણ કરતી 72 દુકાનોને સીલ, 131ને શોકોઝ નોટિસ અપાઈ. અમદાવાદ હવાઈ મથકે ઇન્ડિગો ફ્લાઇટમાં તપાસ દરમિયાન કસ્ટમ વિભાગે આશરે 4,26,00,000 રૂપિયાની કિંમતના 24 સોનાના બિસ્કીટ જપ્ત કર્યા. સુરતના લિંડયાર્ડમાં અંદાજે 11,26,000 રૂપિયાના 1,603 લીટર શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરાયો અને હવામાન વિભાગે આગામી 7 દિવસ દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લામાં વરસાદની આગાહી કરી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

હોઠ મલકે તો મોટી મહેરબાની સાજન, થોડો મીઠો લાગે. હોઠ મલકે તો મોટી મહેરબાની સાજન, થોડો મીઠો લાગે. તારી સંગાથે પ્રેમનો આ અજાણ્યો મુલક ક્યાંક દીઠો લાગે. હરીન્દ્ર દવેની આ પંક્તિઓ સાથે શ્રોતા મિત્રો ફરી એકવાર સભામાં આપનું સ્વાગત છે. પ્રસ્તુત કરીએ છીએ કાર્યક્રમ ગુજરાતી ગીતો. ગુજરાતી ગીતો કાર્યક્રમની પ્રથમ પ્રસ્તુતિ હરીન્દ્ર દવેની જ એક રચના આપના સુધી મોકલી રહ્યા છે. આશિત દેસાઈની ધૂન, સ્વર હેમા દેસાઈનો.

ગુજરાતી ગીતો આપ માણી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. અને જ્યારે ગુજરાતી ગીત સંગીતની વાત થાય છે ત્યારે ઘણા બધા વિષયો પર ગીત આપ સાંભળતા જ હો છો, પણ એમાં એક વિષય છે મેળો. સુગમ સંગીતના કાર્યક્રમોમાં પણ આ ઘણા બધા ગીતો આપના સુધી પહોંચ્યા હશે. ભલે એ પુરુષોત્તમ ઉપાધ્યાયના સ્વરમાં ગવાયેલું ચિરવિસ્મરણીય ગીત હોય મન મળે ત્યાં મેળો, કે પછી નૈનેશ ચાનીની રચના હોય કે હૈયે રાખી હોમ મારે ચિત્રાવું છે નોમ મેળે છટ જઈએ. અને મેળાનું સૌથી સુપ્રસિદ્ધ ગીત જે આપને યાદ આવે તે છે અવિનાશ વ્યાસની રચના. હું તો ગઈ તી મેળે, અને મેળાનું એક આવું જ બીજું સુપ્રસિદ્ધ ગીત એટલે હરીન્દ્ર દવેની રચના, ના નહીં આવું મેળે, નહીં આવું મેળાનો મને થાક લાગે. આ જ ગીત આપના સુધી મોકલી રહ્યા છે હેમા દેસાઈનો સ્વર, સંગીત આશિત દેસાઈનું.

છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની.

0: અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં હવે આપના સુધી અવિનાશ વ્યાસના ગીત અને સંગીત સાથે આશા ભોસલેનો સ્વર.

આશા ભોસલેના સ્વરમાં આ હતી અવિનાશ વ્યાસની રચના. સંગીત પણ હતું અવિનાશ વ્યાસનું. અને આ સાથે જ ગુજરાતી ગીતોના કાર્યક્રમને અહીં વિરામ આપીએ. આપ છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે. સવારના 7:45 થવાની તૈયારીમાં છે. થોડી ક્ષણોમાં એટલે કે બરાબર 7:45 ગુજરાતીમાં સમાચાર આપ સાંભળશો. તો પ્રતીક્ષા કરીએ સમાચારની. ત્યાં સુધી આપ જોડાયેલા રહો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે.

0: नमस्कार, आकाशवाणी समाचार, रिधि ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે દહેરાદૂન ખાતે ભારતીય લશ્કરી એકેડેમી ખાતે પાસિંગ આઉટ પરેડનું નિરીક્ષણ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફ્રાન્સ અને સ્લોવાકિયાની મુલાકાતે આજે સાંજે ફ્રાન્સના નાઇસ પહોંચશે. નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ જણાવ્યું કે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય નિયમો મુજબ એર ઇન્ડિયા ફ્લાઇટ EI-171 અકસ્માતની તપાસ ચાલી રહી છે. વિદેશમંત્રી ડોક્ટર જયશંકરે અમેરિકાના વિદેશમંત્રી સાથેની વાતચીતમાં ખાડી વિસ્તારમાં અમેરિકન નૌકાદળના હુમલા સામે સખત વિરોધ નોંધાવ્યો. પુરૂષ ક્રિકેટમાં ભારત 3 મેચની એક દિવસીય ક્રિકેટ શ્રેણીની પહેલી મેચમાં આજે અફઘાનિસ્તાન સામે ટકરાશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે દહેરાદૂન સ્થિત ભારતીય લશ્કરી એકેડેમી IMA ખાતે પાસિંગ આઉટ પરેડનું નિરીક્ષણ કરશે. આ વર્ષની ઐતિહાસિક પાસિંગ આઉટ પરેડમાં પહેલીવાર પુરૂષો અને મહિલાઓ એકસાથે પરેડ કરશે. આ સમારોહમાં 500થી વધુ યુવાનો અને યુવતીઓને સેનામાં અધિકારીઓ તરીકે કમિશન આપવામાં આવશે. ભારતીય લશ્કરી એકેડેમીમાં પાસિંગ આઉટ પરેડ માત્ર એક લશ્કરી પરંપરા નથી, પણ રાષ્ટ્રની સેવા માટે સમર્પિત યુવાન અધિકારીઓ માટે એક નવી સફરની શરૂઆત પણ કરે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ફ્રાન્સ અને સ્લોવાકિયાની મુલાકાતે જશે. તેઓ આજે સાંજે ફ્રાન્સના નાઇસ ખાતે પહોંચશે. 2014 પછી પ્રધાનમંત્રીની ફ્રાન્સની આ 7મી સત્તાવાર મુલાકાત છે. આ વર્ષની શરૂઆતમાં ભારત ફ્રાન્સ સંબંધોને ખાસ વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી સુધી પહોંચાડ્યા બાદ પ્રધાનમંત્રી મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન તેમની પ્રથમ દ્વિપક્ષીય શિખર સંમેલન યોજશે. પ્રધાનમંત્રી એવિયનમાં G7 સમિટમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી મોદી આવતીકાલથી સ્લોવાક રિપબ્લિકની મુલાકાત લેશે. શ્રી મોદીની 14 જૂનથી 16 જૂન સુધીની આ 3 દિવસીય મુલાકાત દરમિયાન સ્લોવાકના પ્રધાનમંત્રી રોબર્ટ ફિકો સાથે મુલાકાત કરશે અને બંને દેશો વચ્ચે સહયોગના નવા ક્ષેત્રો શોધવા અંગે ચર્ચા કરશે. આ પ્રવાસ દરમિયાન શ્રી મોદી રાષ્ટ્રપતિ પીટર પેલેગ્રીનને પણ મળશે. સાંભળીએ એક અહેવાલ.
1: प्रधानमंत्री मोदी यात्रा के दौरान स्लोवाकिया के प्रधानमंत्री रॉबर्ट फित्सो के साथ वार्ता में आपसी सहयोग बढ़ाने के उपायों पर चर्चा करेंगे. यात्रा के दौरान श्री मोदी स्लोवाकिया के राष्ट्रपति पीटर पेलेग्रिनी से भी भेंट करेंगे. दोनों देशों के बीच द्विपक्षीय व्यापार वर्ष 2024 में $1 अरब से अधिक हो गया था. पिछले वर्ष ये बढ़कर $1.80 अरब तक पहुँच गया. प्रधानमंत्री की यात्रा भारत और स्लोवाकिया के संबंधों को नई मजबूती देगी, साथ ही यूरोपीय संघ के सदस्य देशों के भारत का सहयोग और बढ़ने की संभावना है. ब्रातिस्लावा से स्मृति एम पल्लू की रिपोर्ट के साथ समाचार कक्ष से मैं मुकेश कुमार.
0: નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ જણાવ્યું કે એર ઇન્ડિયા ફ્લાઇટ EI-171 અકસ્માત કેસની તપાસ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરના નક્કી કરેલા નિયમો અનુસાર કરવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી નાયડુએ ગયા વર્ષે થયેલા દુઃખદ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. મંત્રીએ ખાતરી આપી કે સરકારનો મુખ્ય હેતુ આ અકસ્માત પાછળના સાચા કારણો શોધીને ભવિષ્યમાં હવાઈ મુસાફરીને વધુ સુરક્ષિત બનાવવાનો છે. આ દરમિયાન એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો AIBએ કહ્યું કે તે અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયા ફ્લાઇટ EI-171 સાથે સંકળાયેલા અકસ્માતની સંપૂર્ણ અને પુરાવાધારિત તપાસ કરવા માટે પ્રતિબદ્ધ છે. AIBએ પુષ્ટિ કરી છે કે તે તમામ પુરાવાઓની તપાસ અને આંતરરાષ્ટ્રીય સમીક્ષાઓ પૂર્ણ થયા બાદ તેનો અંતિમ અહેવાલ જાહેર કરશે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ભારતીય રેલવેના વરિષ્ઠ અધિકારીઓ સાથે રેલવે ભરતી બોર્ડ ભરતી પ્રક્રિયા અંગે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી. બેઠક દરમિયાન શ્રી વૈષ્ણવે વધુ પારદર્શક

0: શિક્ષક સચોટ અને ટેકનોલોજી આધારિત સિસ્ટમની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે કમ્પ્યુટર આધારિત વિભાગીય પરીક્ષાઓ તરફ થયેલી પ્રગતિની પણ સમીક્ષા કરી. શ્રી વૈષ્ણવે જણાવ્યું કે ભરતી પ્રક્રિયાને ઝડપી કાર્યક્ષમ બનાવવા માટે વધુ ટેબ્લેટ આધારિત પરીક્ષાઓ શરૂ થવી જોઈએ. રેલવે મંત્રાલયે માહિતી આપી કે ભારતીય રેલવેએ નાણાકીય વર્ષ 2025-26માં 6 મુખ્ય શ્રેણીઓમાં 47,000થી વધુ ખાલી જગ્યાઓ માટે 43,000થી વધુ ઉમેદવારોની ભરતી પૂર્ણ કરી છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો સાથેની વાતચીતમાં ખાડી વિસ્તારમાં અમેરિકન નૌકાદળના હુમલા સામે સખત વિરોધ વ્યક્ત કર્યો. આ હુમલાઓમાં 3 ભારતીય નાવિકોના મોત થયા હતા. ડોક્ટર જયશંકરે જણાવ્યું હતું કે વાણિજ્યક જહાજો પર આ પ્રકારની ઘાતક કાર્યવાહી બિલકુલ યોગ્ય નથી. આ જહાજ પર ભારતીય ક્રૂના 24 સભ્યો સવાર હતા, જેમાંથી 21 સભ્યોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા હતા અને ગુમ થયેલા 3 ખલાસીઓના મૃત્યુની પુષ્ટિ થયા બાદ ભારતે સખત વિરોધ કર્યો અને નવી દિલ્હીમાં એક અમેરિકાના રાજદૂતને બોલાવ્યા. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે અગાઉ કહ્યું હતું કે ભારતીય ક્રૂ સભ્યોને લઈ જતા વેપારી જહાજો પર હુમલા તાત્કાલિક બંધ થવા જોઈએ. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક હેન્ડલ airnews_bidને ફોલો કરશો. ભારત અને બાંગ્લાદેશે સરહદ પર શાંતિ, સ્થિરતા અને સુમેળ જાળવવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. સીમા સુરક્ષા દળ અને બાંગ્લાદેશ બોર્ડર ગાર્ડ વચ્ચે 57મી મહાનિર્દેશક સ્તરીય સરહદ સમન્વય પરિષદ 8-11 જૂન દરમિયાન નવી દિલ્હીમાં યોજાઈ હતી. આ પરિષદમાં બંને દેશોએ સંકલિત પેટ્રોલિંગને વધુ મજબૂત કરવા, તકેદારી વધારવા, વાસ્તવિક સમયમાં માહિતીની આપ લેમાં સુધારો કરવા અને સરહદ પારના ગુનાહિત નેટવર્ક સામે સંયુક્ત પ્રયાસોને તેજ કરવા પર સંમતિ વ્યક્ત કરી હતી. વિદેશ રાજ્યમંત્રી કીર્તિવર્ધનસિંહે કહ્યું કે સાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન એસસીઓ માત્ર એક પ્રાદેશિક જૂથ નથી, પરંતુ યુરેશિયામાં તેના ઐતિહાસિક અને સભ્યતા ભાગીદારી સાથે ભારતને જોડતી એક મહત્વપૂર્ણ કડી છે. તાજિકિસ્તાનના એસસીઓ આંતરરાષ્ટ્રીય પરિષદમાં બોલતા તેમણે જણાવ્યું હતું કે સંગઠનમાં સહયોગ માટે ભારતનું વિઝન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સુરક્ષા, જોડાણ અને તકના માળખાથી પ્રેરિત છે. તેમણે કહ્યું કે આ વિઝનમાં મધ્ય એશિયા મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. રાજ્યમંત્રીએ કહ્યું કે ભારત 17-19 જુલાઈ દરમિયાન કોલકાતામાં એસસીઓ સભ્યતા સંવાદ મંચનું આયોજન કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેનું ઉદઘાટન કરશે અને મુખ્ય ઉદબોધન કરશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જણાવ્યું કે ઓપરેશન સિંદૂર દરમિયાન સ્વદેશી મિસાઇલ પ્રણાલીઓનું અસાધારણ પ્રદર્શન એ ભારતના સંરક્ષણ, સંશોધન અને વિકાસ ઇકોસિસ્ટમની વધતી જતી તાકાતની સાબિતી છે. હૈદરાબાદમાં સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠનના સંરક્ષણ સંશોધન અને વિકાસ પ્રયોગશાળા ખાતે એડવાન્સ વેપન સિસ્ટમ કોમ્પ્લેક્ષનું ઉદઘાટન કરતા સંરક્ષણ મંત્રીએ કહ્યું કે ડીઆરડીઓ દ્વારા વિકસાવવામાં આવેલી આકાશ અને બ્રહ્મોસ જેવી પ્રણાલીઓએ સાબિત કરી દીધું છે કે ભારત વૈશ્વિક સંરક્ષણ ટેકનોલોજીના ક્ષેત્રમાં સ્પર્ધા કરવાની સંપૂર્ણ ક્ષમતા ધરાવે છે. પુરૂષ ક્રિકેટમાં આજે ભારત ધર્મશાલામાં 3 મેચની એક દિવસીય ક્રિકેટ શ્રેણીની પહેલી મેચમાં અફઘાનિસ્તાન સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ બપોરે 1:30 વાગે શરૂ થશે. ઓપનર શુભમન ગિલ ભારતીય ટીમનું નેતૃત્વ કરશે. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે બીજી એક દિવસીય મેચ આ મહિનાની 17મી તારીખે લખનૌમાં અને ત્રીજી અને અંતિમ મેચ 20મી તારીખે ચેન્નઈમાં રમાશે. આઈસીસી મહિલા T20 ક્રિકેટ વર્લ્ડ કપની પહેલી મેચમાં યજમાન ઇંગ્લેન્ડે શ્રીલંકાને 87 રનથી હરાવ્યું. બર્મિંગહામમાં રમાયેલી મેચમાં પ્રથમ બેટિંગ કરતા ઇંગ્લેન્ડે નિર્ધારિત 20 ઓવરમાં 219 રન બનાવ્યા. ડેની વ્હાઇટ, હોજે અણનમ 105 રન બનાવ્યા, જેના જવાબમાં શ્રીલંકાની ટીમ 132 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. ડેની વ્હાઇટ, હોજને પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરવામાં આવી. ભારતનો પહેલો મુકાબલો આવતીકાલે પાકિસ્તાન સામે થશે. પહેલીવાર સ્પર્ધામાં 12 ટીમો ભાગ લઈ રહી છે. બેડમિન્ટનમાં ભારતની પીવી સિંધુનો મુકાબલો આજે સિડનીમાં ઓસ્ટ્રેલિયન ઓપનના મહિલા સિંગલ સેમીફાઇનલમાં જાપાની અકાને યામાગુચી સામે થશે. સિંધુએ ક્વાર્ટર ફાઇનલમાં ચેન સુયુને 21-6, 21-9થી હરાવી હતી. બીજા ક્વાર્ટર ફાઇનલમાં યામાગુચીએ ભારતની તન્વી શર્માને 21-14, 21-14થી હરાવીને સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો છે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે સંસ્કૃતિ ભુંડિયા.
1: આજના અખબારોમાં મુખ્યત્વે ઈરાન અને અમેરિકા વચ્ચે સમજૂતી અંગેના સમાચાર છે. દિવ્ય ભાસ્કર લખે છે કે ટ્રમ્પની જાહેરાત, યુદ્ધ ખતમ, સેન્સેક્સ 1695 પોઈન્ટ ઉછળ્યો, ક્રૂડ $90ની નીચે. ગુજરાત સમાચાર લખે છે કે ફુગાવો વધીને 3.94%, મોંઘવારીના મહાચક્રમાં પીસાતી પ્રજા. સંદેશ અને ફૂલછાપ લખે છે કે ઈરાન અને અમેરિકા વચ્ચેના સંઘર્ષની સમજૂતી હાથફેંકમાં, ટ્રમ્પનો દાવો, ઈરાનનો નનૈયો. નવગુજરાત સમય લખે છે કે યુદ્ધ બંધ કરવા અમેરિકા ઈરાન ડી

0: નજીક. સ્થાનિક સમાચારોમાં જોઈએ તો દુબઈથી આવેલી ફ્લાઇટમાંથી 4.27 કરોડનું સોનું ઝડપાયું. ગીર સોમનાથમાં 310 કરોડના સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ જેવા સમાચાર વાંચવા મળી રહ્યા છે.
1: અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે દહેરાદૂન ખાતે ભારતીય લશ્કરી એકેડેમી ખાતે પાસિંગ આઉટ પરેડનું નિરીક્ષણ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફ્રાન્સ અને સ્લોવાકિયાની મુલાકાતે, આજે સાંજે ફ્રાન્સના નાઇસ પહોંચશે. નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ જણાવ્યું કે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય નિયમો મુજબ એર ઇન્ડિયા ફ્લાઇટ EI-171 અકસ્માતની તપાસ ચાલી રહી છે. વિદેશમંત્રી ડોક્ટર જયશંકરે અમેરિકાના વિદેશમંત્રી સાથેની વાતચીતમાં ખાડી વિસ્તારમાં અમેરિકન નૌકાદળના હુમલા સામે સખત વિરોધ નોંધાવ્યો. પુરૂષ ક્રિકેટમાં ભારત 3 મેચની એક દિવસીય ક્રિકેટ શ્રેણીની પહેલી મેચમાં આજે અફઘાનિસ્તાન સામે ટકરાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: મીડિયમ વેવ 354.6 દશાંશ મીટર્સ એટલે કે 846 કિલો હર્ટ્ઝ. આ છે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ.

0: આકાશવાણી છે. શ્રોતા અને વક્તા વચ્ચેનો સુરેખ સેતુ એટલે આકાશવાણી. માહિતી અને મનોરંજનનો મનગમતો મનોરથ એટલે આકાશવાણી. આકાશવાણી દ્વારા પીરસાતો વિવિધ રસોથી ભરપૂર અન્નકૂટ એટલે આકાશવાણી. કલા, સાહિત્ય, સંગીત અને સંસ્કૃતિનો સુભગ સમન્વય એટલે આકાશવાણી. જ્ઞાન, સત્યનિષ્ઠા, વિવેક, વિશ્વસનીયતા અને પારદર્શિતાની વાણી એટલે આકાશવાણી. ભારતીય સંસ્કૃતિના વારસાને ઉજાગર કરતી જેને જાણી તે છે મારી, તમારી, આપણા સૌની આકાશવાણી. આકાશવાણી હવે આકાશવાણીની વિવિધ ચેનલોને ડીટીએચ ઉપરાંત મોબાઈલ ફોન પર લાઈવ સ્ટ્રીમિંગના માધ્યમથી આપ સાંભળી શકો છો વિશ્વમાં ગમે ત્યાં. બસ એઆઈઆરની વેબસાઈટ પર જાઓ, લિંક ડાઉનલોડ કરો અને સાંભળતા રહો આકાશવાણી. આકાશવાણી
1: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
2: મારા વાલા ગામવાસીઓ, આજે આપણા ગામનો એક એક ખેડૂત, એક એક વેપારી, એક એક કર્મચારી, એક એક કારીગર સમૃદ્ધ બન્યો છે. ગામ વિકાસના પંથે આગળ વધી રહ્યું છે. પણ આજે આ સભા બોલાવવાનું ખાસ કારણ છે. વાત કરવી છે શૌચાલયની. ગામમાં હજુ કેટલા ઘર શૌચાલય વગરના રહી ગયા છે. હજુ કેટલીક માં દીકરીઓ

0: તથા વડીલોને લોટો લઈને દૂર સીમ સુધી જવું પડે છે. ઠંડી હોય, ગરમી હોય, વરસાદ હોય, માદગી હોય, દિવસ હોય, રાત હોય, હે, કેટલી તકલીફ. પણ આજે આપણે પહેલ કરવાની છે. સરકાર તો સહાય આપે છે, પણ આપણે પણ ગામના આગેવાનોનો ટેકો લઈ આપણા ગામને 100% શૌચાલય વાળું બનાવીએ અને ગામને ચોખ્ખું રાખી સંપૂર્ણ સ્વચ્છ બનાવીએ, રોગમુક્ત બનાવીએ.
1: ગામનો વિકાસ આપણો વિકાસ. સ્વચ્છ ભારત અભિયાન, એક ડગલું સ્વચ્છતા તરફ. આપ છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે. સવારના 8 થવાની તૈયારીમાં છે. થોડી ક્ષણોમાં દિલ્હી કેન્દ્રથી આપ સાંભળશો બરાબર 8 કલાકે સમાચાર પ્રભાત અને 8:15 મોર્નિંગ ન્યૂઝ.
2: ઘર ખર્ચ કે પૈસે દો હસબન્ડ જી,
3: યે રાશન કે 15,000, સબ્જીઓ કે 2,000
2: ઓર લાઇટ બિલ કે
3: અબ 0 રૂપે કેસે દો.
2: ઓહો, ભૂલી ગઈ થી. અબ તો સોલર પેનલ લગ ગયે હે ના, તો જો 4,000 બચે હે ઉસસે શોપિંગ હો જાય.
4: પક્કા. પીએમ સૂર્ય ઘર મુફ્ત બિજલી યોજના જોડને કે લિયે રજિસ્ટર કરે pmsuryaghar.gov.in.
5: હર ઘર સૂર્ય ઘર.
6: નમસ્કાર, આકાશવાણી સે સમાચાર પ્રભાત કે સાથ મે વિશાલ શર્મા. મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજ ફ્રાન્સ ઓર સ્લોવાકિયા કી 6 દિવસીય યાત્રા પર હોંગે રવાના. DRDO ને બહુસ્તરીય બેલિસ્ટિક મિસાઇલ રક્ષા ક્ષમતા કા પ્રદર્શન કરતે હુએ લગાતાર 3 સફલ પરીક્ષણ કિયે. વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર ને તેલ ટેન્કર પર હમલે કે વિરોધ મે અમેરિકા કે વિદેશ મંત્રી માર્કો રૂબિયો સે કડા વિરોધ જતાયા. હમલે મે મારે ગયે થે 3 ભારતીય નાવિક. ભારત ઓર બાંગ્લાદેશ ને સીમા પર શાંતિ ઓર સ્થિરતા બનાએ રખને કી પ્રતિબદ્ધતા દોહરાઈ. અમેરિકા પ્રસ્તાવિત શાંતિ સમજૌતે કે તહેત ઈરાન કે નાગરિક પરમાણુ કાર્યક્રમ પર હુઆ સહમત. ઓસ્ટ્રેલિયન ઓપન બેડમિન્ટન કે મહિલા સિંગલ સેમિફાઇનલ મે આજ ભારત કી પીવી સિંધુ ઓર જાપાન કી અકાને યામાગુચી હોંગી આમને સામને. ઓર ફીફા ફૂટબોલ વિશ્વકપ મે પરાગ્વે કે સાથ મુકાબલે મે અમેરિકા 3-0 સે આગે. અબ સમાચાર વિસ્તાર સે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજ ફ્રાન્સ ઓર સ્લોવાકિયા કી 6 દિન કી યાત્રા પર રવાના હોંગે. શ્રી મોદી આજ શામ ફ્રાન્સ કે નીસ શહેર પહોંચેંગે. વર્ષ 2014 કે બાદ પ્રધાનમંત્રી કી યે ફ્રાન્સ કી 7મી આધિકારિક યાત્રા હે. પ્રધાનમંત્રી મોદી ઓર ફ્રાન્સ કે રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોં ઇસ વર્ષ કે આરંભ મે ભારત ફ્રાન્સ સંબંધો કો વિશેષ વૈશ્વિક રણનીતિક સાઝેદારી કા દરજા દિયે જાને કે બાદ પહેલી દ્વિપક્ષીય શિખર બેઠક કરેંગે. પ્રધાનમંત્રી એવિયન મે G7 શિખર સંમેલન મે ભી ભાગ લેંગે.
7: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજ શામ ફ્રાન્સ કે નીસ શહેર પહોંચેંગે. પ્રધાનમંત્રી મોદી આજ દક્ષિણ ફ્રાન્સ મે રહેને વાલે ભારતીય સમુદાય કે લોગો સે મિલેંગે. વે કલ રાષ્ટ્રપતિ મેક્રોં કે સાથ ભારત ઇનોવેટિવ્સ કા ઉદ્ઘાટન કરેંગે. ઇસ પ્રદર્શની મે ભારત કે 120 સે અધિક સ્ટાર્ટઅપ ઓર કંપનીયાં ભાગ લેંગી, જો કૃત્રિમ બુદ્ધિમત્તા, ડીપ ટેક ઓર ઉદ્યમિતા કે ક્ષેત્ર મે ભારત કી બઢતી વૈશ્વિક ભૂમિકા કો પ્રદર્શિત કરેંગે. કાર્યક્રમ મે ફ્રાન્સ સહિત દુનિયાભર કે નિવેશક ઓર ઉદ્યોગ જગત કે પ્રમુખ પ્રતિનિધિ ભી શામિલ હોંગે. ઇસકે બાદ દોનો નેતા ઐતિહાસિક વિલા કેરિલોસ મે દ્વિપક્ષીય શિખર વાર્તા કરેંગે. વાર્તા કે દૌરાન રક્ષા, અંતરિક્ષ, અસૈન્ય પરમાણુ ઉર્જા, પ્રૌદ્યોગિકી ઓર જન સે જન સંપર્ક જૈસે મહત્વપૂર્ણ મુદ્દો પર ચર્ચા હોને કી સંભાવના હે. ભારત ઓર ફ્રાન્સ કે બીચ 25 વર્ષો સે અધિક પુરાની રણનીતિક સાઝેદારી હે, જો રક્ષા, અંતરિક્ષ ઓર આર્થિક સહયોગ કે ક્ષેત્ર મે લગાતાર મજબૂત હુઈ હે. વર્ષ 2025-26 મે દોનો દેશો કે બીચ દ્વિપક્ષીય વ્યાપાર લગભગ 16 અરબ અમેરિકી ડોલર હો ચુકા હે. નીસ મે અપને કાર્યક્રમો કે બાદ પ્રધાનમંત્રી મોદી દ્વિપક્ષીય યાત્રા પર સ્લોવાકિયા જાયેંગે. ઇસકે બાદ વે 16 ઓર 17 જૂન કો ફ્રાન્સ કે એવિયા મે આયોજિત G7 શિખર સંમેલન મે ભાગ લેને કે લિયે ફ્રાન્સ લોટેંગે. ઇસ મંચ પર પ્રધાનમંત્રી મોદી વિકાસશીલ દેશો કે પ્રમુખ પ્રતિનિધિ કે રૂપ મે ભારત કા પક્ષ રખેંગે. નીસ સે સેલેશ મેનન કી રિપોર્ટ કે સાથ સમાચાર કક્ષ સે કૃષ્ણકાંત.
6: પ્રધાનમંત્રી મોદી કલ સ્લોવાક ગણરાજ્ય કી 3 દિન કી યાત્રા પર રહેંગે. હમારે સંવાદદાતા ને બતાયા હે કી પ્રધાનમંત્રી મોદી બ્રાતિસ્લાવા મે સ્લોવાક ગણરાજ્ય કી પ્રધાનમંત્રી રોબર્ટ ફિત્સો સે વાર્તા કે દૌરાન આપસી સહયોગ બઢાને પર ચર્ચા કરેંગે.
8: स्लोवाकिया की राजधानी ब्रातिस्लावा प्रधानमंत्री नरेंद्र मोदी की पहली आधिकारिक यात्रा पर स्वागत के लिए पूरी तरह तैयार है। प्रधानमंत्री

0: Abjeet.
1: Thank you, Shagun. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi to embark on six-day visit to France and Slovakia this morning. DRDO successfully conducts three consecutive flight tests to demonstrate multi-layered ballistic missile defense capability. External Affairs Minister Dr. S. Jaishankar lodges strong protest with U.S. Secretary of State Marco Rubio over U.S. strikes on oil ship that killed three Indian sailors. India and Bangladesh reaffirm their commitment to maintain peace and tranquility along the border. United States says it opened to civil nuclear program of Iran under proposed peace deal. In badminton, PV Sindhu to face world champion Akane Yamaguchi of Japan in women's single semi-finals of Australian Open today. And in FIFA World Cup, United States takes 3-1 lead. And with that, we end the morning news. Have a nice day.
2: आकाशवाणी अहमदाबाद वडोदरा. मित्रों, कहेवाय छे ने के संगीत एटले मात्र मनोरंजन नहीं, संगीत एटले लागणीओने व्यक्त करवानो श्रेष्ठ पण सरळ उपाय. संगीत एटले सूर, संगीत एटले मधुरा शब्दों, संगीत एटले ताल, संगीत एटले लय. संगीत आम जोवा जोईए तो जीवननो ज एक प्रकार. संगीत एटले खुशीओथी भरेली वात. સંગીત એટલે પ્રેમ, સંગીત એટલે જીવનનો આધાર, અને સંગીત એટલે આનંદનો ગુલદસ્તો. એક એવી ભેટ જે આપણને આપણા મૂળ સાથે કનેક્ટ કરે. અને આપણે હિન્દી સિને જગતમાં તો જોઈએ જ છે કે દરેક મૂળને કનેક્ટ કરતું એક ગીત આપણી પાસે હોય છે. બસ, તો આનંદના ગુલદસ્તામાંથી આ ભેટ સ્વરૂપે આજનો કાર્યક્રમ આપના માટે. કાર્યક્રમ સદાબહાર ગીત.

હા તો મિત્રો, તોહફા ફિલ્મનું શીર્ષક ગીત આપે સાંભળ્યું. આશા ભોસલે અને કિશોર કુમારનો સ્વર હતો, સંગીત હતું બપ્પી લહેરીનું અને શબ્દ રચના હતી ઇન્દિપરની. સદાબહાર ગીતોના કાર્યક્રમમાં આગળ વધીએ. શ્રી 420 આ ફિલ્મનું ગીત હવે આપના સુધી મોકલી રહ્યા છે લતા મંગેશકર, મોહમ્મદ રફી, મુકેશ અને સાથીઓનો સ્વર, શંકર જયકિશનની ધૂન, શૈલેન્દ્રનું શબ્દાંકન.

સરગમ આ ફિલ્મનું ગીત હવે આપ સાંભળશો મહંમદ રફી અને લતા મંગેશકરનો સ્વર લક્ષ્મીકાંત પ્યારેલાલની ધૂન આનંદ બક્ષેના શબ્દો.

ડફલી વાગે, તબલા વાગે, ઢોલ વાગે, કોઈ પણ સંગીતનું સાધન વાગે, કોઈ પણ વાદ્ય વાગે, સંગીત વિના, ગીત વિના જાણે કે આપણું જીવન અધૂરું હોય છે. અને જ્યારે આ વાદ્ય વાગે છે ત્યારે આપણા દરેક સપનામાં રંગ પૂરાઈ જતો હોય છે. મિત્રો, કહેવાય છે ને કે સરગમના સૂરો વિના આપણું આંકણું પણ હંમેશા સૂનું રહેતું હોય છે. એ હવાઓની લહેર હોય કે ઉનાળાના બળબળતા તાપનો કહેર, કુદરતના કણકણમાં અને જીવનની ક્ષણ ક્ષણમાં આપણી સાથે આપણો સાથી હોય છે સંગીત. અને આજ સંગીતની સાથે ગીતના સથવારે આપ માણી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કાર્યક્રમ સદાબહાર ગીત. કાર્યક્રમની હવે પછીની પ્રસ્તુતિ હિંમતવાલા ફિલ્મનું ગીત આપના સુધી મોકલી રહ્યા છે લતા મંગેશકર, કિશોર કુમાર અને સાથીઓનો સ્વર. બપી લહેરીનું સંગીત, ઇન્દિવરની શબ્દરચના.

લતા મંગેશકર, કિશોર કુમાર અને સાથીઓના સ્વરમાં આ હતું મિસ્ટર નટવરલાલ ફિલ્મનું ગીત. રાજેશ રોશનની ધૂન હતી અને શબ્દ હતા આનંદ બક્ષીના. આ સાથે શ્રોતા મિત્રો, સદાબહાર ગીતોના કાર્યક્રમમાંથી હમણાં લઈએ રજા. સદાબહાર ગીત આ કાર્યક્રમમાં આપ હમણાં જ માણી રહ્યા હતા આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી.

0: સવારે સવારે
1: મીડિયમ વેવ 354.6 દશાંશ મીટર્સ એટલે કે 846 કિલોહર્ટ્ઝ પર આપ છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે. પ્રસ્તુત કરીએ છીએ માહિતી સાથે મનોરંજન પીરસતો અમારો દૈનિક કાર્યક્રમ સવારે સવારે. તો શ્રોતા મિત્રો, સવારે નવના ટકોરે અમે લઈને આવી ગયા છે આપનો મનગમતો કાર્યક્રમ સવારે સવારે. કાર્યક્રમ સાંભળનારા સૌ શ્રોતા મિત્રોને આપની રેડિયો દોસ્ત આસ્થાના સાદર પ્રણામ. પ્રેમભર્યા અભિવાદન સાથે આવો કરીએ કાર્યક્રમની શરૂઆત. તો ચાલો માહિતીની ગાડી દોડાવીએ અને વાત કરીએ આજના દિન વિશેષની. મિત્રો, આજે છે આંતરરાષ્ટ્રીય એલ્બિનિઝમ જાગૃતતા દિવસ. સૌથી પહેલાં વાત એ કરીએ કે આ એલ્બિનિઝમ એ છે શું. તો મિત્રો, આ એક દુર્લભ બિનચેપી અને આનુવંશિક સ્થિતિ છે કે જેને કારણે આપણે વ્યક્તિમાં શરીરમાં ત્વચા, વાળ અને આંખોના રંગને આપનાર મેલેલિન નામનું રંજક દ્રવ્ય ઉત્પાદન થતું નથી અથવા ઓછા પ્રમાણમાં થાય છે, અને તેના કારણે વ્યક્તિનો રંગ એકદમ સફેદ દેખાય છે. વાળ પણ ચાંદી જેવા સફેદ કે આછા સોનેરી રંગના દેખાય છે. આ સ્થિતિને આપણે રંગહીનતા, રંજક દ્રવ્યહીનતા કે તત્વીય અવળગતા તરીકે પણ ઓળખતા હોય છે. આ સ્થિતિનો સીધો પ્રભાવ આંખો સાથે પણ જોડાયેલો હોય છે. આંખમાં થતી અસરના કારણે વ્યક્તિની દ્રષ્ટિ નબળી પડી જાય છે. આંખોની કીકી સતત હાલ્યા કરે છે અને પ્રકાશ સામે જોતા જ આંખો અંજાઈ જવાની સમસ્યા જોવા મળે છે. આની સાથે સાથે ચામડીમાં પણ સૂર્યના કિરણોથી ખૂબ જ ઝડપથી સનબર્ન થાય છે અને ત્વચાનું કેન્સર થવાનું જોખમ પણ વધી જાય છે. આ એલ્બિનિઝમ અને તેની જાગૃતિ ફેલાવવાના દિવસની ઉજવણી વિશે વાત કરીએ એ પહેલાં માહિતીની ગાડીને જરાક બ્રેક મારીને મનોરંજન તરફ આગળ વધીએ.

0: ગીત ગાતા ચલ, આ ફિલ્મનો શીર્ષક ગીત આપ હમણાં જ સાંભળી રહ્યા હતા. જસપાલ સિંઘ અને સાથીઓનો સ્વર હતો. ગીતકાર સંગીતકાર હતા રવિન્દ્ર જૈન.
1: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
2: થઈ ગઈ વ્યવસ્થા.
3: શેની?
2: ગુડીની ફીસ ની.
3: દેખાડ.
2: 20,000 ની લોન તરત.
3: ખબર છે કોણ આપી રહ્યું છે, વ્યાજ કેટલું છે? લોન નિયંત્રિત સંસ્થાઓ પાસેથી જ લો, એટલું જ ઉધાર જેટલી જરૂરત, તે પણ તપાસીને. થઈ ગઈ વ્યવસ્થા. પગાર એડવાન્સમાં મોકલ્યો છે.
4: આરબીઆઈ કહે છે,
5: યોગ્ય નાણાકીય વર્તન કરે તમારું રક્ષણ.
0: આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે જોડાઈને આપ મળી રહ્યા છો કાર્યક્રમ સવારે સવારે. અને હમણાં જ આપણે વાત કરી રહ્યા હતા એલ્બિનિઝમ વિશે. મિત્રો, આ સ્થિતિની વાત તો કરી, પણ તેની સારવારની વાત કરીએ તો આનો કોઈ કાયમી ઇલાજ નથી. નિયમિત આંખની તપાસ કરાવવાથી, નિયત અને યોગ્ય પાવરના ચશ્મા પહેરવાથી, સૂર્યપ્રકાશથી બચવા માટે હાઈ ક્વોલિટી સનસ્ક્રીનના ઉપયોગ કરવાથી, આખી બાયના કપડાં પહેરવાથી આ સ્થિતિની અસરથી ઘણા અંશે બચી શકાય છે. અને આજે આપણે આ બધી વાત કેમ કરી રહ્યા છીએ, તો એટલા માટે કે આજે છે IAAD, એટલે કે ઇન્ટરનેશનલ એલ્બિનિઝમ અવેરનેસ ડે, જે સત્તાવાર રીતે 13 જૂને વિશ્વભરમાં ઉજવાય છે. આનું મુખ્ય ઉદ્દેશ્ય છે જનસામાન્યમાં આ સ્થિતિ વિશે જાણકારી ફેલાવવી અને સાથે સાથે વિશ્વભરમાં એલ્બિનિઝમ ધરાવતી વ્યક્તિઓના માનવ અધિકારોની ઉજવણી કરવી, અને જો તેમની સામે કોઈ હિંસા કે કલંક કે ભેદભાવભર્યું વર્તન થતું હોય તો તેની સામે લડત આપવી. મિત્રો, આપણે તો જાણીએ જ છીએ કે આવી દરેક ઉજવણીમાં દર વર્ષે

અલગ અલગ થીમ હોય છે. તો એ જ ઉપલક્ષ્યમાં આ વર્ષની થીમ છે પ્રાઉડલી ઇન માય સ્કિન, સેલિબ્રેટિંગ ઓલ ધ સ્કિન ટોન્સ. એટલે આમ જોવા જઈએ તો ચામડીના રંગને આત્મવિશ્વાસ સાથે સ્વીકારીને જીવનમાં જીવંતતા ભરવાની વાત છે. તો ચાલો, આટલી માહિતી બાદ હવે સમય થયો છે આપને ફરી એક અન્ય ગીત સુધી પહોંચાડવાનો.

0: લતા મંગેશકર, મુકેશ અને મહેન્દ્ર કપૂરના સ્વરમાં આ હતું સરગમ ફિલ્મનું ગીત. ધૂન હતી શંકર જયકિશનની અને શબ્દ હતા શૈલેન્દ્રના.
1: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
0: સવારે સવારે કાર્યક્રમ અંતર્ગત હમણાં જ આપ સાંભળી રહ્યા હતા દિન વિશેષની વાત, એટલે કે આલ્બિનિઝમ અવરનેસ ડે વિશેની વાત. અને મિત્રો, હવે જેવી

વિષય પર વાત કરવી છે, એ છે એક સાંપ્રત વિષયની વાત. શાળાનું નવું શૈક્ષણિક સત્ર, નવું શૈક્ષણિક વર્ષ આ અઠવાડિયે શરૂ થઈ ચૂક્યું છે, અને એટલે તમે બધા, એટલે કે અમારા બધા બાળમિત્રો, એ આ સોમવારથી તમારું સ્કેડ્યુલ રીસેટ તો કરી જ લીધું હશે. નવા નવા પુસ્તકો, નવી નોટબુક્સ, એ બધાને વ્યવસ્થિત રીતે પૂઠા પણ ચડાવી લીધા હશે, આ બધાનો ઉપયોગ પણ કરવાનું શરૂ કરી દીધું છે. બનવા જોગ છે કે તમારા મિત્રો, એટલે કે ગયા વર્ષના તમારા જે ક્લાસમેટ્સ છે, એ આ વર્ષે કદાચ બીજા ક્લાસમાં હોય અથવા બીજા કોઈ હાઉસમાં શિફ્ટ થઈ ગયા હોય. આ વર્ષે થોડા નવા મિત્રો પણ બનવાના શરૂ થઈ ગયા હશે. આ બધું તો થઈ ગયું હશે, પણ હવે હું તમને કેટલાક એવા કામની સૂચિ આપું છું જે તમારે આ વીકેન્ડમાં કરવાના છે. મિત્રો, એક ડાયરી લો, તેમાં તમારા દરેક મિત્રોના, તેમના માતા પિતાના કોન્ટેક્ટ નંબર અને સરનામા નોંધી લો. શક્ય હોય તો તમારા શિક્ષકનો કોન્ટેક્ટ નંબર પણ તેમાં નોંધો. એ જ ડાયરીના પહેલા પાને તમારું નામ, સરનામું, કોન્ટેક્ટ નંબર નોંધો, સાથે સાથે ઇમરજન્સી કોન્ટેક્ટ નંબર પણ એક નોંધી લો. અને તમારી કોઈપણ એલર્જીક કન્ડિશન્સ હોય અથવા તમારું જે બ્લડ ગ્રુપ છે એવી મેડિકલ ઇન્ફોર્મેશન પણ તમે ત્યાં લખી શકો છો. બીજી એક વાત કરું તો તમે તમારો આધાર કાર્ડનો નંબર પણ ત્યાં નોંધ કરી શકો છો. આ સાથે જ આ વર્ષે તમે કંઈક જે કોઈ ઇતર પ્રવૃત્તિમાં ભાગ લેવા ઈચ્છો છો તેની પણ નોંધ બનાવી લો, અને તે નક્કી કરી લો કે એ પ્રવૃત્તિ કઈ હશે, અને તેના વિશે માહિતી ભેગી કરવા લાગો. અને આ બધું જ કરતાં કરતાં યાદ રાખજો કે શાળાનો સમય એ ભણતરની સાથે સાથે મિત્રો સાથે યાદો બનાવવાનો અને જીવનમાં ગણતર શીખવાનો પણ સમય છે. તો આ આખા વર્ષનું સ્કેડ્યુલ એ રીતે નક્કી કરજો કે ખૂબ બધા જ્ઞાનની સાથે તમને મજા મળે, ગમ્મત મળે, અને સંસ્કાર, વિવેક અને શિસ્તના પાઠ પણ મળે. તો ચાલો મંડી પડો આ બધી તૈયારી કરવા.

0: સંત જ્ઞાનેશ્વર આ ફિલ્મમાંથી લીધેલું ગીત આપે હમણાં જ સાંભળ્યું. લતા મંગેશકરનો સ્વર હતો, લક્ષ્મીકાંત પ્યારેલાલની ધૂન પર ભરત વ્યાસના હતા શબ્દો.
1: જાનતે હો દોસ્તો, જિસે હમ સિર્ફ ચિલચિલાતી ધૂપ કહેતે થે, આજ ઉસી ધૂપ સે હમ અપની છતો પર ઊર્જા બના લેતે હૈ. તભી તો આજ લગભગ 37 લાખ ઘર પીએમ સૂર્ય ઘર બને હૈ, જિસે દેશ કા બિજલી બિલ ઘટા હૈ ઓર આત્મવિશ્વાસ બઢા હૈ.
2: એક દશક પહેલે ભારત સોલર પાવર કે મામલે મેં બહોત પીછે થા, લેકિન આજ સોલર પાવર કે મામલે મેં ભારત દુનિયા કે ટોપ 5 દેશો મેં આ ગયા.
1: 12 સાલ વિશ્વાસ કે વિકાસ કે જન કલ્યાણ કે. પતા હૈ જો નોર્થ ઇસ્ટ કભી દૂર લગતા થા, વો હમારે દિલો કે ઓર કરીબ આ ગયા હૈ પિછલે 12 સાલો મેં. જબસે નોર્થ ઇસ્ટ કે નેશનલ હાઈવે કી લંબાઈ બઢકર 16,200 કિલોમીટર હુઈ હૈ, સિક્કિમ ઓર અરુણાચલ કો પહેલી બાર એર કનેક્ટિવિટી મિલી હૈ, તબ સે નોર્થ ઇસ્ટ સે દૂરિયાં ઘટી હૈ.
2: નોર્થ ઇસ્ટ અબ દૂર નહીં રહા, નોર્થ ઇસ્ટ અબ દિલ કે ભી પાસ હૈ, દિલ્હી કે ભી પાસ હૈ.
1: 12 સાલ વિશ્વાસ કે વિકાસ કે જન કલ્યાણ કે.
0: સવારે સવારે કાર્યક્રમમાં હવે જે વાત આપની સાથે વહેંચવી છે મિત્રો, એ વાત છે પ્રી મોન્સૂન એક્ટિવિટીની. આપણે હંમેશાથી જ પાણી પહેલાં પાળ બાંધનારી પ્રજા છીએ, અને તમે જાણો છો કે અત્યારે ઉનાળો જવું જવું કરી રહ્યો છે. હું, તમે અને આપણે બધા જ વરસાદની હેલીની વાટ જોઈ રહ્યા છે. થોડા જ દિવસોમાં મેઘરાજાનું આગમન પણ થઈ જશે, તો એ પહેલાં આપણે કયા કયા કામ કરવા જોઈએ ચાલો એ વિશે થોડી વાત કરીએ. સૌથી પહેલાં તો તમારા ઘરને વરસાદ માટે તૈયાર કરો, એટલે કે ગટરને સાફ કરી લો, ધાબા અગાશી ઉપર પડેલા વૃક્ષોના ખરેલા પાન અને કચરાને પણ સાફ કરી લો. જો ધાબા કે દિવાલ પર કોઈ તિરાડ દેખાય તો વોટરપ્રૂફિંગનું કામ કરાવી લો. ઘરનું જૂનું ઇલેક્ટ્રિક વાયરિંગ પણ એકવાર ચેક કરાવી લો. અને હવે વાત કરીએ પર્ટિક્યુલર કિચનની, રસોડાની, રસોઈ કામની, તો રસોડામાં વપરાતા મરી મસાલા અનાજ કઠોળ બધું જ એકવાર સાફ કરી તેને તડકે સૂકવી અને એરટાઈટ ડબ્બામાં ભરી લો. અને જો તમે ઈચ્છો તો એમાં જીવજંતુ ના આવે તેના માટેના પ્રયોગો પણ અજમાવી શકો છો. ઘરની બીજી જગ્યામાં આવે છે તમારો બેડરૂમ અને તમારો ડ્રોઈંગ રૂમ, તેમાં પણ દરેક કબાટ વ્યવસ્થિત રીતે ગોઠવી દો. ભેજ આવવાની શક્યતા હોય એ જગ્યાથી સામાન ખસેડી લો, અને બને તો ઉપયોગી વસ્તુઓ પ્લાસ્ટિકની કોથળીમાં ભરીને સાચવી લો. છત્રી, રેઇનકોટ અને ચોમાસાના ચપ્પલ હાથવગા મૂકવાનું ભૂલતા નહીં. ગાર્ડન એરિયાની જો વાત કરીએ તો ઝાડના સૂકા અને વધી ગયેલા ડાળીઓને કાપી લો, જેથી કરીને કદાચ પવન ફૂંકાય તો તે પડવાથી થતા અકસ્માતથી તમે બચી શકો. સાથે સાથે જો આ વર્ષે કોઈ નવા છોડ કે ઝાડ વાવવાની ઈચ્છા હોય તો કુંડા અથવા ઝાડ માટેની જગ્યા નક્કી કરી લો, તેને થોડી ખોદીને તૈયાર કરી લો, ત્યાંની જમીનને તૈયાર કરી લો. બિયારણ માટેના બીજ પણ હાથવગા રાખો. અને સૌથી અગત્યની વાત, રેઇન વોટર હાર્વેસ્ટિંગ. હા મિત્રો, જો તમે વરસાદી પાણીને કોઈ કૂવામાં એકત્રિત કરીને ઉપયોગમાં લેવા માંગતા હો અથવા એમ કરતા હો તો એ કૂવાને સાફ કરી લો. અને જો તમે હજી સુધી આ દિશામાં કંઈ જ નથી વિચાર્યું તો આ શનિ રવિમાં એ વિશેની માહિતી એકત્ર કરી લો. મિત્રો, જો ઉપર છેલ્લી વાત કરું તો રેઇન વોટર હાર્વેસ્ટિંગ એટલે વરસાદના પાણીને એકત્ર કરીને ઉપયોગમાં લેવાની રીત. આના મુખ્યત્વે 2 રસ્તા છે. એક તો જો તમારા ઘરમાં જગ્યા હોય તો નાનો કૂવો, નાનો હોજ તૈયાર કરાવી લો અને વરસાદનું પાણી સીધું એમાં જ ઉતરે અને એ જ પાણી તમે ઉપયોગમાં લો તેવી વ્યવસ્થા કરો. સામાન્ય રીતે આને સ્ટોરેજ ટેન્ક મેથડ કહેવાય છે. અને બીજો રસ્તો છે રિચાર્જ પીટ મેથડ. જો તમારી આસપાસ કૂવા કે હોજ માટે જગ્યા

એનાથી તો તમે એક રિચાર્જ પીટ એટલે ચોક્કસ પ્રકારનો ખાડો કરીને વરસાદનું પાણી ત્યાં વાળી શકો છો. તેનાથી ભૂગર્ભ જળનું સ્તર પણ ઊંચું લાવવામાં ઘણા ફાયદા થશે. મિત્રો, આમ તો તમે જાણો છો કે દરેક વિષય પર આપણે વિસ્તૃત માહિતી તમને આપતા હોઈએ છીએ, પણ આજે વિચાર થોડોક અલગ છે. આ રેઇન વોટર હાર્વેસ્ટિંગની ઉપર છેલ્લી માહિતી મેં તમને આપી, અને સાથે તમને આપી રહી છું એક ઘરકામ. આ જ વિષય પર વિસ્તૃત માહિતી તમે જાતે મેળવો અને આજે જ રેઇન વોટર હાર્વેસ્ટિંગની દિશામાં એક સાર્થક પગલું ભરીને આપણા ઘર માટે, આપણા વિસ્તાર માટે, આપણા શહેર માટે, આપણા પર્યાવરણ માટે અને આપણી પ્રકૃતિ માટે એક નાનું પણ સૂચક અને જરૂરી કામ કરો.

0: સવારે સવારે.
1: તો મિત્રો, આ હતો માહિતી સાથે મનોરંજન પીરસતો દૈનિક કાર્યક્રમ સવારે સવારે. જો તમે પણ આ જ રીતે દિન વિશેષની સાંપ્રત સમયની વાત જાણવા માંગતા હોય તો અમારી સાથે જોડાવાનું ચૂકશો નહીં. સમય દરરોજ સવારે 9 કલાકે. માહિતી સાથે મનોરંજન પીરસતો દૈનિક કાર્યક્રમ સવારે સવારે. અને હવે આપની રેડિયો દોસ્ત આસ્થાને આપો રજા. આપનો દિવસ મંગળમય રહે. માહિતી સાથે મનોરંજન પીરસતો દૈનિક કાર્યક્રમ સવારે સવારે આપ માણી રહ્યા હતા આકાશવાણી.

આકાશવાણી અમદાવાદ વડોદરા. ઉમાશંકર જોશીની કેટલીક પંક્તિ યાદ આવે છે, આપની સાથે વહેંચું છું. મિત્રો, કવિશ્રી લખે છે કે અમે સૂતા ઝરણાને જગાડ્યું, ઉછીનું ગીત માંગ્યું, કે અમે ગીત ગોત્યું ગોત્યું ને ક્યાંય ના ચડ્યું. અમે વન વનના પારણાની દોરે શોધ્યું એને ફૂલોની ફોરે, કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના ચડ્યું. અમે ગોત્યું વસંતની પાંખે ને વીજળીની આંખે, કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના ચડ્યું. અને પછી એ જ ઉમાશંકર જોશી જ્યારે ગીત મળી જાય છે ત્યારે લખે છે કે અમે ગીત ગગનમાં ગાશું, અમે ગીત મગનમાં ગાશું, કલકલ કુજન સુણી પૂછશો તમે અરે છે આ શું, રે અમે ગીત ગગનમાં ગાશું. તો ઉમાશંકર જોશીની આ પંક્તિઓ સાથે આપનું સ્વાગત. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે આપ જોડાયા છો. પ્રસ્તુત કરીએ છીએ ગુજરાતી ગીતો કાર્યક્રમની પહેલી પ્રસ્તુતિ. જી હા, આપે બિલકુલ સાચું વિચાર્યું છે. ઉમાશંકર જોશીનું ગીત, શ્યામલ અને સૌમિલ મુનશીનું સંગીત, સાધના સરગમનો સ્વર.

0: છેલ્લા 21 વર્ષથી આપણા પ્રાકૃતિક ખજાના વિશે માહિતગાર કરતો કાર્યક્રમ હરિયાળું ગુજરાત આવી રહ્યો છે હવે નવા સ્વરૂપે.
1: દર રવિવારે રાત્રે 8 વાગે હરિયાળું ગુજરાત.
2: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
3: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારી ન કરાય, સમજો?
2: એ બરાબર. મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
1: આપણી સમૃદ્ધ જૈવ વિવિધતાનો પરિચય અને જાળવણીની વાત લઈને આવે છે જૈવિક વિવિધતાનું જતન.
0: દર રવિવારે સાંજે 6:30 વાગે જૈવિક વિવિધતાનું જતન.
4: ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં આગળ વધી ઉમાશંકર જોશીની અનેક રચના આપના રેડિયો સેટ પર ઉદય મઝુમદારનો સ્વર, શ્યામલ સૌમિલ મુનશીનું સંગીત.

0: છેલ્લા 21 વર્ષથી આપણા પ્રાકૃતિક ખજાના વિશે માહિતગાર કરતો કાર્યક્રમ હરિયાળુ ગુજરાત આવી રહ્યો છે હવે નવા સ્વરૂપે.
1: દર રવિવારે રાત્રે 8 વાગે હરિયાળુ ગુજરાત.
2: મારા વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરંત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરંત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
1: આપણી સમૃદ્ધ જૈવ વિવિધતાનો પરિચય અને જાળવણીની વાત લઈને આવે છે જૈવિક વિવિધતાનું જતન.
0: દર રવિવારે સાંજે 6:30 વાગે જૈવિક વિવિધતાનું જતન.
3: ગુજરાતી ગીતો આપ માણી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. કાર્યક્રમમાં આગળ વધીએ. અંકિત ત્રિવેદીની રચના હવે આપના સુધી. કવિતા કૃષ્ણમૂર્તિનો સ્વર, સંગીત ગૌરાંગ વ્યાસ.

0: અરે ભાઈ, તે આ સાંભળ્યું? આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
1: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે, અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: આપણી સમૃદ્ધ જૈવ વિવિધતાનો પરિચય અને જાળવણીની વાત લઈને આવે છે જૈવિક વિવિધતાનું જતન.
3: દર રવિવારે સાંજે 6:30 વાગે જૈવિક વિવિધતાનું જતન.
4: ગુજરાતી ગીતો આ કાર્યક્રમની અંતિમ પ્રસ્તુતિ અંકિત ત્રિવેદીની રચના આપના સુધી મોકલી રહ્યા છે. પાર્થિવ ગોહિલનો સુમધુર સ્વર, ગૌરાંગ વ્યાસનું સંગીત.

0: પાર્થિવ ગોહિલના સ્વરમાં આ હતી અંકિત ત્રિવેદીની રચના, સંગીત હતું ગૌરાંગ વ્યાસનું.
1: આપણી સમૃદ્ધ જૈવ વિવિધતાનો પરિચય અને જાળવણીની વાત લઈને આવે છે જૈવિક વિવિધતાનું જતન.
2: દર રવિવારે સાંજે 6:30 વાગે જૈવિક વિવિધતાનું જતન.
0: તો શ્રોતા મિત્રો, આ સાથે જ ગુજરાતી ગીતોના કાર્યક્રમને અહીં વિરામ આપીએ. આપ જોડાયેલા રહો અમારી સાથે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પર.

નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે દહેરાદૂનમાં ભારતીય લશ્કર એકેડેમી ખાતે પાસિંગ આઉટ પરેડમાં ભાગ લીધો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ફાન્સ અને સ્લોવાકિયાની 6 દિવસની મુલાકાતે. નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ જણાવ્યું કે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય નિયમો મુજબ એર ઇન્ડિયા ફ્લાઇટ AI-171 અકસ્માતની તપાસ ચાલી રહી છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે અમેરિકાના વિદેશમંત્રી સાથેની વાતચીતમાં ખાડી વિસ્તારમાં અમેરિકન નૌકાદળના હુમલા સામે

સખત વિરોધ નોંધાવ્યો. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ભારતીય રેલવેના વરિષ્ઠ અધિકારીઓ સાથે ભરતી પ્રક્રિયા અંગે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન DRDOએ હવામાં અને દરિયામાં દુશ્મનના જોખમો સામે રક્ષણ આપતી અને રાષ્ટ્રની સંરક્ષણ ક્ષમતાઓને મજબૂત બનાવતી અનેક મહત્વપૂર્ણ તકનીકોનું સફળતાપૂર્વક પ્રદર્શન કર્યું. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે DRDOને લાંબા અંતરની એન્ટી બેલેસ્ટિક મિસાઇલ અને મધ્યમ અંતરની એન્ટીશીપ ક્ષમતા ધરાવતા સતત 3 સફળ પરીક્ષણો માટે અભિનંદન પાઠવ્યા. નવી દિલ્હીમાં સીમા સુરક્ષા બળ BSF અને બાંગ્લાદેશ બોર્ડર ગાર્ડ BGB વચ્ચે 57મી મહાનિર્દેશક સ્તરીય સરહદ સમન્વય પરિષદ 8-11 જૂન દરમિયાન યોજાઈ. પુરૂષ ક્રિકેટમાં ભારત 3 મેચની એક દિવસીય ક્રિકેટ શ્રેણીની પહેલી મેચમાં આજે અફઘાનિસ્તાન સામે ટકરાશે. આઈસીસી મહિલા T20 ક્રિકેટ વર્લ્ડ કપની પહેલી મેચમાં યજમાન ઇંગ્લેન્ડે શ્રીલંકાને 87 રનથી હરાવ્યું. બેડમિન્ટનમાં ભારતની પીવી સિંધુનો મુકાબલો આજે સિડનીમાં ઓસ્ટ્રેલિયન ઓપનના મહિલા સિંગલ્સ સેમીફાઇનલમાં જાપાનની અકાને યામાગુચી સામે થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં આંતરમાળખાકીય વિકાસ કે ઔદ્યોગિક વિકાસમાં ગુજરાત વિશ્વસ્તરીય વિકાસનું સાક્ષી બન્યું હોવાનું જણાવતા મુખ્યમંત્રી, રાજ્યમાં નશા માટે ઉપયોગમાં લેવાતી દવાઓના વેચાણ કરતી દુકાનોને સીલ, 131ને શોકોઝ નોટિસ અપાઈ. અમદાવાદ હવાઈ મથકે ઇન્ડિગો ફ્લાઇટમાં તપાસ દરમિયાન કસ્ટમ વિભાગે આશરે 4 કરોડની કિંમતના સોનાના બિસ્કીટ જપ્ત કર્યા. આકાશવાણી હવે પછી આપ 11 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: આપ છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે. પ્રસ્તુત કરીએ છીએ કાર્યક્રમ ફિલ્મ સંગીત. કાર્યક્રમનું પ્રથમ ગીત આજના સુધી સંદેશ શૈલેન્દ્રના સંગીત અને સમીરની શબ્દરચના. ફિલ્મ કભી ખુશ કભી ગમ. સ્વર અલકા યાજ્ઞિક, સોનુ નિગમ.
1: જિસને દોબારા મુડકે મુજે નહીં દેખા. હુ ઇઝ હી?

0: આશા ભોસલે અને આદિત્ય નારાયણના સ્વરમાં આ હતું તાલ ફિલ્મનું ગીત. સંગીત હતું એ આર રહેમાનનું અને શબ્દરચના હતી આનંદ બક્ષીની. ફિલ્મ સંગીતનો કાર્યક્રમ આપ માણી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી.
1: ઓલ ઇન્ડિયા રેડિયોની ચેનલોને મોબાઈલ પર જીવંત સાંભળવા માટેની મોબાઈલ એપ્લિકેશન વિશેની એક જાહેરાત સાંભળશો. ઓલ ઇન્ડિયા રેડિયોની વેબસાઇટ ઓલ ઇન્ડિયા રેડિયો .gov.in પરથી હવે આપ ઓલ ઇન્ડિયા રેડિયોની 8 ચેનલ્સનું જીવંત પ્રસારણ સાંભળી શકો છો. આ ચેનલો છે AIRની FM ગોલ્ડ અને FM રેઇનબો, દિલ્હી, વિવિધ ભારતી, AIR ઉર્દુ, AIR ગુજરાતી, AIR મરાઠી, AIR પંજાબી અને AIR મલયાલમ. ઓલ ઇન્ડિયા રેડિયોએ આ ચેનલ્સનું પ્રસારણ જીવંત સાંભળવા માટે મોબાઈલ એપ્સ બનાવી છે. એન્ડ્રોઇડ અને આઈફોન મોબાઈલ ધારકો ઓલ ઇન્ડિયા રેડિયો લાઈવ નામની આ એપ્સ વિશ્વમાં ગમે ત્યાં મફતમાં મેળવી શકે છે. AIRની વેબસાઇટ ઉપર આ લિંક મૂકેલ છે. જાહેરાત પૂરી થઈ.
0: ફિલ્મ સંગીતના કાર્યક્રમમાં ફરી એકવાર આપનું સ્વાગત. શ્રોતા મિત્રો, આપ છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે. આવો કાર્યક્રમમાં આગળ વધીએ. દિલ તો પાગલ હૈ આ ફિલ્મમાંથી હવેનું ગીત આપના માટે પસંદ કર્યું છે લતા મંગેશકર અને ઉદિત નારાયણનો યુગલ સ્વર, સંગીત ઉત્તમ સિંઘનું, શબ્દરચના આનંદ બક્ષીની.

કે સુખવિંદર સિંઘ, મહાલક્ષ્મી અય્યર અને શંકર મહાદેવનના સ્વરમાં આ હતું ઝૂમ બરાબર ઝૂમ ફિલ્મનું શીર્ષક ગીત. શંકર અહેસાન લોયનું સંગીત હતું અને શબ્દરચના હતી ગુલઝારની. આ સાથે જ ફિલ્મ સંગીતના કાર્યક્રમને અહીં વિરામ આપીએ. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત કરીએ છીએ ફિલ્મ સંગીત.
1: ચીમનની વાત સાંભળીને
2: માછીમારી કરતા એને દરિયામાં બેનામી નશીલા પદાર્થોની જાણ તુરત જ મરીન પોલીસને કરી દીધી.
1: ગાંજો, અફીણ, કોકેન, એમડીએમએ જેવા નશીલા પદાર્થોની હેરાફેરી કરવાના ગુનાઓમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનેગાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી અને ધરપકડ થઈ શકે છે. અને આપણને કોઈને પણ દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ કે બેનામી ડ્રગ્સ નજરે ચડે તો

0: કહો ના પ્યાર હૈ આ ફિલ્મનું ગીત આપ હમણાં જ સાંભળી રહ્યા હતા. ઉદિત નારાયણ અને અલકા યાજ્ઞિકનું યુગલ સ્વર હતું, સંગીત હતું રાજેશ રોશનનું.
1: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
2: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
1: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
2: હા, મારી માં, કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
0: ફિલ્મ સંગીતનો કાર્યક્રમ માણી રહ્યા છો આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. ફિલ્મ ફિઝા, આ ફિલ્મનું ગીત હવે આપ સાંભળશો ઉદિત નારાયણ, અલકા યાજ્ઞિક અને પ્રશાંતના સ્વરમાં. સંગીતકાર અન્નુ મલ્લિક, ગીતકાર ગુલઝાર.

0: ભગુ દરિયે જાય છે તો ભૂલે ચુકે પણ IMBL નજીક જતો નહીં હો, ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
1: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે, અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે.
0: અને ક્યારેય કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસ ને જાણ કરજે.
1: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: શ્રોતા મિત્રો, આ સાથે જ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં પૂરો થયો. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. થોડી ક્ષણોમાં વડોદરા કેન્દ્રનું પ્રસારણ સુગમ સંગીત.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે સુગમ સંગીત. શ્રોતા મિત્રો, આજે સાંભળશો વિરાજ ભાવસારના સ્વરમાં કેટલીક સુમધુર રચનાઓ. સૌપ્રથમ સાંભળીએ ધ્રુવ ભટ્ટની આ રચના વિરાજ ભાવસારના સ્વરમાં.

0: શ્રોતા મિત્રો, સુગમ સંગીતનો આ કાર્યક્રમ અહીં જ સમાપ્ત થાય છે. કાર્યક્રમનું પ્રસારણ કરવામાં આવ્યું આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્રથી.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે દહેરાદૂન ખાતે ભારત લશ્કરી એકેડમી ખાતે પાસિંગ આઉટ પરેડમાં ભાગ લીધો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફ્રાન્સ અને સ્લોવાકિયાની 6 દિવસની મુલાકાતે રવાના થયા. પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારતના યુવાનો વિજ્ઞાન અને ટેકનોલોજીથી લઈને ઉત્પાદન, અવકાશ, સેમિકન્ડક્ટર અને ડ્રોન સુધીના વિવિધ ક્ષેત્રોમાં પોતાની છાપ છોડી રહ્યા છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ભારતીય રેલવેના વરિષ્ઠ અધિકારીઓ સાથે રેલવે ભરતી બોર્ડ ભરતી પ્રક્રિયા અંગે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી. વિદેશ મંત્રાલયે કહ્યું કે લિયાકી ફ્રીડમ જહાજમાં ભારતીય ખલાસીઓના જીવ ગુમાવવાના સમાચાર ખોટા છે. ગીર સોમનાથ જિલ્લામાં મહત્વપૂર્ણ અને વિકસિત થઈ રહેલા સ્થળોએ પ્રગતિ પથયાત્રા યોજાઈ. પાટણમાં પદ્મનાભ મંદિરે સ્વચ્છતા સપ્તાહનો પ્રારંભ. વલસાડના ભીલાડમાં 1 લાખના ગાંજા

0: સાથે એક યુવક ઝડપાયો. ભાવનગરના તખતેશ્વર મહાદેવ મંદિર ખાતે સીઆઈએસએફ દ્વારા યોગ સત્ર યોજાયું. હવામાન વિભાગે આગામી 7 દિવસ રાજ્યના વિવિધ જિલ્લામાં વરસાદની આગાહી કરી. રાજ્યમાં ચાલી રહેલા ઓપરેશન ડેલ્ટા હન્ટ હેઠળ ગેરકાયદેસર રીતે રહેતા અનેક બાંગ્લાદેશીઓ સામે કડક કાર્યવાહી. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ, 8 જેટલા દબાણ દૂર કરવામાં આવ્યા. પંચમહાલ જિલ્લાના સુરા સુલતાનપુરા ગામે ખરીફ ઋતુ પાક નિદર્શન અને તાલીમ કાર્યક્રમ અંતર્ગત પ્રાકૃતિક કૃષિ વિષયક તાલીમ તથા નિદર્શન કાર્યક્રમનું આયોજન કરાયું. ગોધરાની કોરિયોગ્રાફર આયુષી પુરોહિતે શિમલા ખાતે યોજાયેલી ઓલ ઇન્ડિયા આર્ટિસ્ટ એસોસિએશન એઆઈએની 71મી ઓલ ઓવર ઇન્ડિયા ડાન્સ સ્પર્ધામાં સોલો ક્લાસિકલ કેટેગરીમાં ભરતનાટ્યમ રજૂ કરીને બીજું સ્થાન પ્રાપ્ત કર્યું. મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછીના મુખ્ય સમાચાર આપ 12 વાગે સાંભળી શકશો.
1: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. હવે પ્રસ્તુત છે હિન્દી ફિલ્મ સંગીત. કાર્યક્રમની શરૂઆત કરીશું મન્નડે ગયેલા હિન્દુસ્તાન કી કસમ ફિલ્મના ગીતથી.

लता મંગેશકરમાં મધર ફી અને સાથીઓએ ગાયેલું બૈજુ બાવરા ફિલ્મનું ગીત આપે સાંભળ્યું, અને હવે સાંભળશો મોહમ્મદ રફીની ફિલ્મ અનોખી રાત.

અને આ સાથે જ આજનો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. હવે પ્રસ્તુત છે હિન્દી ગીત ગઝલ. કાર્યક્રમની શરૂઆત કરીશું ઝફર ગોરખપુરીની આ ગઝલથી, જેને ગાઈ છે અશોક ખોસલાએ.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા હિન્દી ગીત ગઝલ આકાશવાણી અમદાવાદ વડોદરા. બરાબર 12 વાગે આપ સાંભળશો મુખ્ય સમાચાર.

પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રમતગમતમાં યુવાનોના ઉત્કૃષ્ટ પ્રદર્શનની પ્રશંસા કરતાં કહ્યું કે ભારતીય રમતવીરોએ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં દેશનું ગૌરવ વધાર્યું છે. પશ્ચિમ બંગાળ મ્યુનિસિપલ ભરતી કૌભાંડના સંદર્ભમાં પ્રવર્તન નિદેશાલય ઈડીએ આજે કોલકાતા અને આસપાસના વિસ્તારોમાં 7 સ્થળોએ દરોડા પાડ્યા. ફિનલેન્ડના વિદેશમંત્રી એલિના વોલ્ટોનેને રશિયા પાસેથી તેલ ખરીદવાના ભારતના નિર્ણયને ટેકો આપતા કહ્યું છે કે ભારતે પશ્ચિમી દેશો દ્વારા નક્કી કરાયેલી કિંમત મર્યાદાનું પાલન કર્યું છે. ગઈકાલે રશિયાના સરહદી પ્રદેશ બ્રાયન્સ્કમાં થયેલા ડ્રોન હુમલામાં એક વ્યક્તિનું મોત, જ્યારે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા છે. સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે રશિયાએ 12 કલાકમાં 185 યુક્રેનિયન ડ્રોન તોડી પાડ્યા હતા. છત્તીસગઢના બીજાપુર અને ગરિયાબંધના જંગલોમાંથી હથિયારો અને વિસ્ફોટક સામગ્રી સાથે નક્સલીઓને 8 ડમ મળી આવ્યા. સરહદ સુરક્ષા દળ બીએસએફના ગોળીબારમાં બાંગ્લાદેશી તસ્કર ઠાર. સુરેન્દ્રનગરના ચોટીલા તાલુકાના વાવડી ગામ ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત આરોગ્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય જૈવ વિવિધતા સત્તામંડળે દેશમાં કૃષિ જૈવ વિવિધતાના સંરક્ષણ અને ટકાઉ ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે જૈવ વિવિધતા નિષ્ણાત સમિતિની પુનર્ગઠન કરી છે. પુરૂષ ક્રિકેટમાં ભારત 3 મેચની એક દિવસીય ક્રિકેટ શ્રેણીની પહેલી મેચમાં આજે અફઘાનિસ્તાન સામે ટકરાશે. આઈસીસી મહિલા T20 ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતનો પહેલો મુકાબલો આવતીકાલે પાકિસ્તાન સામે થશે. બેડમિન્ટનમાં ભારતની પીવી સિંધુનો મુકાબલો આજે સિડનીમાં ઓસ્ટ્રેલિયન ઓપનના મહિલા સિંગલ્સ સેમીફાઇનલમાં જાપાની અકાને યામાગુચી સામે થશે.

0: વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે અમેરિકાના વિદેશમંત્રી સાથેની વાતચીતમાં ખાડી વિસ્તારમાં અમેરિકન નૌકાદળના હુમલા સામે સખત વિરોધ નોંધાવ્યો છે. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન ડીઆરડીઓએ હવામાં અને દરિયામાં દુશ્મનના જોખમ સામે રક્ષણ આપતી અને રાષ્ટ્રની સંરક્ષણ ક્ષમતાઓને મજબૂત બનાવતી અનેક મહત્વપૂર્ણ તકનીકોનું સફળતાપૂર્વક પ્રદર્શન કર્યું. મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભરૂચ પ્રસ્તુત છે ગુજરાતી ગીતો. કાર્યક્રમની શરૂઆત કરીશું જનાર્દન રાવલે ગાયેલી કવિ નાનાલાલની રચનાથી.

જલ્પદવે ગયેલી ફિલિપ ક્લાર્કની રચના આપે સાંભળી, અને હવે સાંભળશો સોની કાપડિયાને, શબ્દો ધ્રુવ ભટના.

0: અને આ સાથે જ આજનો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રનું પ્રસારણ.
1: આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ રજૂ કરીએ છીએ બહેનો માટેનો કાર્યક્રમ સહિયર

0: કરું છું. નો સિગ્નલ.
1: હવે શું કરીશ?
0: ફ્રી વાઈફાઈ છે ને.
2: બુદ્ધુ સુધરી જા.
1: પેમેન્ટ્સ માટે નો ઓપન વાઈફાઈ,
0: મતલબ ફ્રોડ ને કરો. બાય બાય.
1: આરબીઆઈ કહે છે,
2: કરો યોગ્ય શરૂઆત, બનો ફાઈનાન્શિયલી સ્માર્ટ.
3: નમસ્તે બહેનો, હું છું આપની સૈયર નિકેતા, લઈને હાજર આપનો મનગમતો કાર્યક્રમ સૈયર. બહેનો, જૂન મહિનો આવી ગયો છે અને હવે ચોમાસું બારણે ટકોરા મારી રહ્યું છે, તો ચોમાસા માટે સજ્જ થઈ જવું પડશે ને. તો ચોમાસાની ઋતુ દરમિયાન શું સાવચેતી રાખવી જોઈએ તેની વાત કરીએ. બહેનો, ચોમાસાની ઋતુ આમ તો ખૂબ મનમોહક હોય છે, જાણે કે સમગ્ર પ્રકૃતિ નાહી ધોઈને સુગંધિત થઈને ઉભી હોય ને તેવું લાગે. પરંતુ આ જ સમય છે જયારે આપણે આપણી તબિયતની વિશેષ કાળજી રાખવાની જરૂર હોય છે. તો બહેનો, ચોમાસાની ઋતુમાં સ્વાસ્થ્ય અને સુરક્ષા જાળવવા માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. જેમ કે ચોમાસામાં પાણીજન્ય રોગો થવાની સંભાવના વધુ હોય છે, તેથી પાણીને ઉકાળીને જ પીવું જોઈએ. હંમેશા તાજો, ગરમ અને ઘરે બનાવેલો ખોરાક જ ખાવો જોઈએ. વાસી કે બહારનું ખુલ્લું ખાવાનું ટાળવું જોઈએ. આ સમયે પાચન શક્તિ નબળી હોવાથી હળવો અને પૌષ્ટિક આહાર લેવો જોઈએ. કાકડી, ટમેટા જેવા વધુ પાણીવાળા ખોરાક ઓછા ખાવા જોઈએ. બને તેટલા ગરમ પીણા પીવા જોઈએ, જેમ કે આદુવાળી ચા, હળદરવાળું દૂધ કે પછી ગરમ સૂપ. આમ કરવાથી ગળું સારું રહે છે. ચોમાસામાં રોગ પ્રતિકારક શક્તિનું ખૂબ ધ્યાન રાખવું પડે છે, જે માટે આપણા ડાયટમાં વિટામિન સી યુક્ત ફળો જેવા કે લીંબુ, આમળાનો સમાવેશ કરવો જોઈએ. હવે ચોમાસું છે એટલે સ્વચ્છતાનો તો વિશેષ ખ્યાલ રાખવો પડે, જેનાથી આપણે બીમારીથી બચી શકીએ છીએ. ડેન્ગ્યુ, મેલેરિયા જેવી બીમારીઓથી બચવા માટે મચ્છરદાની કે મચ્છર ભગાડવાની ક્રીમનો ઉપયોગ કરવો જોઈએ. ઘરની આસપાસ કુંડા કે ટાયર અથવા તો ખાડાઓમાં પાણી જમા થવા ન દેવું જોઈએ. બહારથી આવ્યા પછી હાથ પગ સાબુથી બરાબર ધોવા જોઈએ. આ ઉપરાંત કેટલીક વિશેષ સાવચેતી પણ રાખવી જોઈએ, જેવી કે ઘરમાં ભેજ હોય ને તો ઇલેક્ટ્રિક વાયર કે સ્વીચોને ભીના હાથે અડવું ન જોઈએ. જ્યારે આપણે વરસાદમાં બહાર જઈએ તો રેઇનકોટ કે છત્રી સાથે રાખવી જોઈએ અને પાણી ભરાયેલા વિસ્તારોમાં બને તેટલું જવાનું ટાળવું જોઈએ. ભીના કપડાં કે બૂટ તરત જ બદલી નાખવા જોઈએ, જેથી આપણાને ચામડીના રોગો ન થાય. બેનો, આ બાબતોનું તમે ધ્યાન રાખો ને તો તમે અને તમારો પરિવાર ચોમાસામાં ફિટ અને ફાઇન રહી શકો છો. બેનો, આ તો થઈ ચોમાસામાં સ્વાસ્થ્યની કાળજીની વાતો, અને હવે વાતાવરણને થોડું હળવું બનાવી દઈએ. સાંભળીએ એક સરસ મજાનું ગીત.

0: બહેનો, પાન લીલું જોવા માટે વૃક્ષનું હોવું જરૂરી છે. તો બહેનો, તમે પણ વૃક્ષારોપણની તૈયારી કરી લેજો અને આખું વર્ષ લીલા પાન જોતા રહેજો. બહેનો, આપણે જયારે પણ બીમાર હોવાની વાત કરીએ છીએ ત્યારે મગજમાં તાવ, શરદી કે દુખાવો જ આવે છે. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ઘણીવાર શરીરનો દુખાવો એ શરીરમાં નહીં પણ મનમાં છુપાયેલો હોય છે? આજે આપણે વાત કરીશું કે કેવી રીતે આપણા વિચારો અને માનસિક સ્થિતિ આપણા શરીર પર સીધી અસર કરે છે. તો ચાલો સાંભળીએ દીપ્તિબેન ઓઝાનો વાર્તાલાપ, માનસિક સ્વાસ્થ્યની શારીરિક અસર.
1: નમસ્તે શ્રોતા મિત્રો, સ્વાસ્થ્ય એ જીવનની સૌથી ઉત્તમ મૂડી છે. આપણે સૌ આપણી શારીરિક તંદુરસ્તી વિશે હવે ઘણા જાગૃત થયા છે, પણ હજુ વધુ જાગૃત થવાની જરૂર છે. આપણી જાગૃતતા શારીરિક લક્ષણ તરફ છે, પણ ઘણીવાર ઘણા માનસિક લક્ષણોને જાણે અજાણે આપણે ઉપેક્ષિત કરીએ છીએ. આ ઉપેક્ષા લાંબા ગણે ઘણા એવા રોગોને શરીરમાં નોતરે છે કે આપણને સ્વપ્ને પણ ખ્યાલ ન હોય. આપણું શરીર અને મન બંને એકબીજા સાથે સંકળાયેલા છે. જ્યારે પણ કોઈ પણ એકને તકલીફ પડે છે ત્યારે બીજાને તેની અસર થાય છે, તેમજ જો ખુશી પણ મળે તો સ્વાસ્થ્ય સારું બને છે. યોગ્ય ઈલાજ કરાવી લઈએ અને આપણે સાજા થઈ જઈએ. પણ ઘણીવાર એવા માનસિક લક્ષણો હોય છે જેની આપણે સતત ઉપેક્ષાઓ કરતા હોઈએ છીએ, જેવા કે લાંબા સમયથી

ઉદાસીન રહેવું, કોઈ કામમાં મન ના લાગવું, ખૂબ ડર લાગવો, અકારણ ચિંતા રહેવી, કામમાં નિરસતા અનુભવવી, આને આપણે મોટાભાગે સમય પર છોડી દેતા હોઈએ છીએ. પણ જ્યારે તે જતું જ નથી ત્યારે આપણે એ તરફ ધ્યાન આપવાનું છોડી દઈએ છીએ, ટેવાઈ જઈએ છીએ કે આ તો આપણી ટેવ છે, અને લાંબા ગાળે આને લીધે એવા રોગ લાગુ પડી જાય છે જે દેખીતી રીતે તો શારીરિક જ જણાય પણ તેના મૂળિયા આપણા માનસમાં

અથવા તો આપણા પર દબાણ કરીને તાણનો અનુભવ કરાવતા હોય. આ સિવાય રોજિંદા જીવનનો સંઘર્ષનો સતત અનુભવ થતો હોય અને એમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો જ ન સૂજે એવી પરિસ્થિતિ બની જતી હોય, આવા સમયે વ્યક્તિને માનસિક અસર પહોંચે છે. આ પરિસ્થિતિને યોગ્ય સમયે યોગ્ય રીતે દૂર ન કરવામાં આવે તો તેની શરીર પર લાંબી ઊંડી અસર પડે છે. જેમ કે કોઈ દિવસ ઊંઘ ના આવે, ઊંઘમાં ખલેલ પડે, ઊંઘમાં તૂટક તૂટક આવે, વધુ પડતા થાકનો અનુભવ આવે, કારણ વગર ક્યાં તો કોઈ માણસ ખાખા કરે કે પછી ખાવા ઉપર અરુચિ થઈ જાય. ઘણીવાર આપણને સારું ના લાગતું હોય તો આપણે એવું તીખું ખાટું વધારે પડતું મસાલાવાળું ખાવાનું અપનાવી લઈએ, જંક ફૂડ અપનાવી લઈએ, જે લાંબા ગાળે શરીરને રોગ લાવે છે. વ્યક્તિ તાણયુક્ત વાતાવરણમાં લાંબો સમય રહે કે સ્વભાવ જ તાણયુક્ત બની ગયો હોય તો તેને એસિડિટી થવાની સંભાવના વધી જાય છે. હાઇપોટેન્શન, બ્લડ પ્રેશર. સામાન્ય રીતે એવું જણાય છે કે વધુ પડતો મીઠાવાળો, તેલવાળો કે ચરબીયુક્ત ખોરાક ખાવાથી થાય, પણ આના કરતાં પણ વધુ જવાબદાર એ છે કે જ્યારે વ્યક્તિ પોતાની લાગણીઓ પર કાબૂ રાખી શકતો નથી, લાગણીશીલ બની જીવનના નિર્ણયો લે છે, ત્યારે હાઇપરટેન્શન થવાના વધુ કારણો બને છે. કોલેસ્ટ્રોલ, જે કારણ વધુ પડતું ચરબીયુક્ત ખોરાક કરતાં વધુ જોખમી એ વ્યક્તિઓ જે આળસુપણું કે એદીપણું બની અને નિષ્ક્રિય પોતાના જીવનને બનાવે છે. અસ્થમા, અસ્થમાનું મુખ્ય કારણ ફેફસાને પ્રાણવાયુ જ્યારે પૂરતા પ્રમાણમાં ન મળે ત્યારે થાય છે, પણ એનું વધુ જવાબદાર કારણ વ્યક્તિ જ્યારે વારંવાર કે સતત ઉદાસ, ગમગીન, દુઃખી લાગણીઓથી ઘેરાયેલો રહે અને ત્યારે તે સતત ગૂંગળામણ અનુભવે છે, જે ફેફસાની ક્રિયાશીલતાને અસ્થિર બનાવી દે છે. ડાયાબિટીસ કે મધુપ્રમેહ, વધુ પડતા ગળ્યા પદાર્થથી થતો હોવાનું મનાય છે, પણ જ્યારે વ્યક્તિ સ્વાર્થી અને જિદ્દી કે અક્કડ વલણથી પીડાય છે ત્યારે તેની અસર સ્વાદુપિંડ ગ્રંથિ, જે આપણા પાચક રસને જઠરમાં ઠાલવે છે અને પાચકને સંતુલિત રાખે છે, તેના કાર્યને બહુ જ ખોરવે છે અને તેની અસર શરીરમાં રહેલા ખાંડના પ્રમાણને અસ્થિર બનાવે છે. આ રોગ પહેલા મોટી ઉંમરના વ્યક્તિઓમાં વધુ જોવા મળતો હતો, પણ હવે એ નાના બાળકો કે યુવા વર્ગમાં પણ જોવા મળે છે. પથરી, કિડની સ્ટોન. આ ફક્ત કેલ્શિયમ ઓક્સિલેટેડ ડિપોઝિશન નથી, પણ નકારાત્મક લાગણી અને નફરતની તીવ્ર અનુભૂતિને કારણે પણ થાય છે. સ્પોન્ડોલાઇસિસ, કરોડરજ્જુના L4 અને L5 મણકાની સ્થિતિ કે સર્વાઇકલ ડિસઓર્ડર પણ જે વ્યક્તિઓને ભવિષ્યની ખૂબ જ ચિંતા, ડર કે પોતે બહુ જ બોજારૂપ હેઠળ છે એવો અનુભવ કરતો હોય તેને થવાની સંભાવના વધુ હોય છે. બીજા થોડા વધુ ઉદાહરણો જોઈએ તો ડોકનો દુખાવો, તાણથી થાક લાગવી, હતાશ, ચીડિયાપણું વગેરેથી થાય છે. ખોટી રીતે બેસવા, ચાલવા, ઊંઘવાની રીતો, જેને આપણે પુઅર પોસ્ચર કહીએ છીએ, એને લીધે પણ થાય છે. તાણ અને ચિંતાથી મેદસ્વીપણું વધે છે. જે વ્યક્તિઓ જોડે આપણને ન ગમતું હોય એને સાંભળવું પડે સતત, ત્યારે કાનમાં સાંભળવાની સમસ્યા થાય છે. આંખમાં ઝાંખપ આવવી, આંખનું પ્રેશર વધી જવું, મોઢામાં ચાંદા પડવા, આંતરડામાં ચાંદા પડવા કે લાંબા સમય સુધી સતત તાણ અને ચિંતામાં રહેતી વ્યક્તિને ઓસ્ટ્રોઆર્થરાઇટિસ, જેને રાંઝણ કહે છે, તે પણ થવાની સંભાવના છે. આ જ રીતે પીઠનો દુખાવો, જે વ્યક્તિમાં જીવનનો અથવા જીવન પ્રત્યેનો ડર, સતત અસલામતી કે અતિજીવન સંઘર્ષની જમઝૂમતા હોય તેમને થવાની સંભાવના વધુ છે. હાઇપરટેન્શન, નકારાત્મક લાગણીઓ, સામાજિક અને આર્થિક ચિંતા, જે જીવન જીવવાના ડરને ઉદ્ભવ કરે છે. હાર્ટ ડિઝીઝ, નિરાશા, હતાશા, ચિંતા, તાણ, ડર, ગમગીન પરિસ્થિતિ અને અસુરક્ષતામાં રહેતા વ્યક્તિઓમાં શ્વાસ અને હાર્ટ સંબંધી ડિસીઝ થવાની શક્યતાઓ છે. તમને કદી તમારો હાથ દુખે છે અકારણ? હા, હાથના બાવડા દુખતા હોય એને અથવા હાથના સ્નાયુ અક્કડ થઈ ગયા છે એવું લાગે તો માની લેજો કે તમે સતત ચિંતાગ્રસ્ત પરિસ્થિતિમાં લાંબા સમયથી રહો છો. અને બીજું ખાસ, જે વ્યક્તિ સતત એમ માનતો હોય કે હું માંદો છું અને એવું વિચારતો હોય કે હું કદી સાજો નહીં થાઉં, તે સદા જ માંદો રહે છે. આમ જવા જઈએ તો આ બધા લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર કહેવાય છે, એટલે કે જીવન

0: શૈલી આધારિત રોગો છે. આને ઓછા કરવાના ઘણા જ સરળ ઉપાયો છે. પરિસ્થિતિ જેવી કે એવી પૂર્ણ રીતે બિનશરતી રીતે સ્વીકારો. પરિસ્થિતિ આવતી જ રહેવાની છે, એને સ્વીકારી લો જેવી આવી છે તેવી. શારીરિક અને માનસિક ફિટનેસ જે જાળવો. તાણ ઓછા કરવા યોગ, ધ્યાન કે એવા કોઈ પ્રયોગો કરો. સતત કાર્યશીલ રહો. ઘરમાં અને ઘર બહાર આંતર સંબંધો સુમેળભર્યા બનાવો. પરસ્પર મદદ કરો. ભાર લાગતા સંબંધો, પરિસ્થિતિ, માન્યતાઓ, પ્રવૃત્તિને ત્યજો. હૂંફ સાથે રહો. થોડી ઘણી કસરતો કરો. એક જગ્યા ઉપર લાંબો ટાઈમ બેસી ના રહો. પોતાના માટે સમય કાઢો અને પોતાને ગમતું કાંઈક તો કરો. સારું સંગીત સાંભળો. હંમેશા આભાર માનો. ઈશ્વરનો માનો, માતા પિતાનો માનો, કુટુંબનો માનો કે પોતાનો પણ માનો. યોગ્ય પ્રમાણમાં ઊંઘ લો. કૃત્રિમ કરતા કુદરતી સાધનોનો વધુ ઉપયોગ કરો. જીવનમાં ધીમા પડો, એટલે કે 24 કલાકમાં 48 કલાક જીવવાની આશા છોડી દો. આપણા શરીરના આ જે 4 હોર્મોન્સ છે એ આપણા જીવનમાં ચમત્કાર કાઢી શકે છે. એન્ડોર્ફિન્સ આ એક હોર્મોન્સ છે. આપણે જ્યારે કસરત કરીએ છીએ ત્યારે આનો સ્ત્રાવ થાય છે. આનાથી કસરત કરવાની શરીરમાં પીડા દૂર થાય છે અને આપણને કસરત કરવાથી આનંદ આવે છે. હાસ્ય, લાફ્ટર, હવે તો હાસ્ય થેરપી બી થઈ છે, એ પણ એક રસ્તો છે. એમાં પણ આ એન્ડોર્ફિન સ્ત્રાવ ઝરે છે. અને દરરોજ લગભગ આ જાતની કસરતમાં સમય ફાળવીએ તો આખા દિવસનો ખુશીનો જથ્થો મળી રહે છે, તાજગીનો જથ્થો મળી રહે છે. આ સિવાય બીજો છે ડોપામીન. જ્યારે જીવનમાં આપણે નાના કે મોટા કોઈ પણ કામ પૂરા કરીએ અને એનો સંતોષ માણતા શીખીએ તો ડોપામીન રિલીઝ થાય છે. જ્યારે આપણને ઘરે કે કામ પર કામની નાની નાની કામની પ્રશંસા મળે અને આથી આપણે જ્યારે ખુશ થઈએ છીએ ત્યારે ડોપામીન રિલીઝ થાય છે અને આપણને આનંદિત મહેસૂસ થાય છે. ત્રીજી ગ્રંથિ છે સેરોટોનિન. જ્યારે આપણે બીજા માટે કોઈ પણ નાનું મોટું કામ કરીએ, બીજાને મદદ કરીએ અને જે કામ કરવાનો સંતોષ મળે છે તેમાંથી આ સ્ત્રાવ ઝરે છે. ચોથું છે ઓક્સોટોસિન. જ્યારે આપણે બીજી વ્યક્તિને નજીકથી મહેસૂસ કરીએ છીએ. યાદ છે મુન્નાભાઈની જાદુઈ જપ્પી? હા, ખરેખર એ ખૂબ કામ કરે છે. આમ જ જ્યારે આપણે એકબીજા સાથે હાથ મેળવીએ, શેક હેન્ડ કરીએ કે આપણે એકબીજાનો હાથ પકડીએ અને એમના ખભા ઉપર વીંટાડીએ તો આ ઓક્સિટોસિનનો ખૂબ જ સ્ત્રાવ થાય છે. ટૂંકમાં રોજ કસરત કરી એન્ડોફિન્સ મેળવો, નાના મોટા કામ કરી ડોપામિન મેળવો, બીજા સાથે સારા હુફાળો સંબંધો રાખી સેરોટોનિન મેળવો, એકબીજા સાથે આત્મીયતા કેળવી હૂફ મેળવો અને ઓક્સિટોસિન આ ચારે ગ્રંથિઓની ખુશી મેળવો. આ ખુશી આપણા માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે અત્યંત આવશ્યક છે. નમસ્કાર.
1: માનસિક સ્વાસ્થ્યની શારીરિક અસર. મેનુ હમણાં જ આપે દીપ્તિબેન ઓઝાનો વાર્તાલાપ સાંભળ્યો અને ફરી સાંભળીએ એક સુમધુર ગીત.

બહેનો ચોમાસું હોય, બહાર ઝરમર વરસાદ પડતો હોય અને સાથે જો ગરમા ગરમ નાસ્તો મળી જાય તો કેવું? મોઢામાં પાણી આવી ગયું ને? તો ચાલો ચોમાસાની ઋતુમાં ગરમા ગરમ અને મસાલેદાર વાનગીની રેસીપી આપી દઈએ. બહેનો, વરસાદની ઋતુમાં મકાઈનો ઉપયોગ કરીને એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી નાસ્તો બનાવી શકાય છે. તો રેસીપી નોંધ કરી લો. સૌપ્રથમ મકાઈના દાણાને ઉકાળી લો. તેની અંદર કોર્નફ્લાવર, મીઠું, મરી પાવડર અને લાલ મરચું નાખીને મિક્સ કરો. હવે તેને ગરમ તેલમાં ડીપ ફ્રાય કરી લો. ત્યારબાદ સર્વ કરવા માટે ઉપરથી ચાટ મસાલો ભભરાવો અને લીંબુનો રસ છાંટો. લો, તૈયાર છે ક્રિસ્પી મકાઈ, એટલે કે ક્રિસ્પી કોર્ન. હવે વરસાદની સીઝન હોય અને ભજીયા ગોટા ન હોય એવું બને જ નહીં. બહેનો, અમદાવાદ હોય કે સૌરાષ્ટ્ર, કોઈ પણ ચોમાસું દાળ વડા વગર અધૂરું છે. તો ચાલો આપી રહી છું ચણાની દાળના વડાની રેસીપી. આ માટે ચણાની દાળને 3-4 કલાક પલાળી રાખો. ત્યારબાદ તેને આદુ મરચા અને કોથમીર સાથે અધ કચરી પીસી લો. આ મિશ્રણમાં ડુંગળી, મીઠું અને મસાલા ઉમેરીને ગરમા ગરમ તેલમાં વડા ઉતારી લો. આ વડા ડુંગળી સાથે ખૂબ સરસ લાગે છે. હો બેનો, મકાઈમાંથી બનતો પરંપરાગત ગુજરાતી હાંડવો પૌષ્ટિક અને ખૂબ જ ટેસ્ટી હોય છે. મકાઈના દાણા, દહીં, ચણાનો લોટ, ચોખાનો લોટ આ બધું મિક્સ કરીને ઘટ્ટ ખીરું તૈયાર કરવાનું. તેની અંદર તલ, આદુ મરચાની પેસ્ટ અને મસાલા નાખીને આથો આવવા દેવાનો. ત્યારબાદ કઢાઈમાં તેલ મૂકીને તેને પૂડાની જેમ બરાબર પકાવી લેવાનો. લો, તૈયાર છે ટેસ્ટી મકાઈનો હાંડવો. બેનો, આવી જ એક બીજી ટેસ્ટી વાનગી છે બટાકાના ભજીયા. વરસાદની સીઝનમાં ઝટપટ બટાકાના ભજીયા બની જતા હોય છે. આ માટે બટાકાની પાતળી સ્લાઈસ કરો. બેસનની અંદર લાલ મરચું, હળદર, મીઠું અને સોડા નાખીને એક સરસ મજાનું બેટર બનાવો. બટાકાની સ્લાઈસને બેટરમાં બોળીને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો. લો, તૈયાર છે ગરમા ગરમ ટેસ્ટી બટાકાના ભજીયા. બહેનો, જો તમારે લાઇટ અને ચટપટું ખાવું હોય તો મકાઈની ભેળ એ શ્રેષ્ઠ વિકલ્પ છે. આ માટે બાફેલી મકાઈમાં ઝીણી સમારેલી ડુંગળી, ટામેટા, કોથમીર, લીંબુનો રસ, મસાલા અને સેવ ઉમેરીને મિક્સ કરો. લો, તૈયાર છે સ્વાદિષ્ટ મકાઈની ભેળ. બહેનો, ચોમાસામાં પારંપરિક રીતે બનાવાતી લીલી મકાઈના ચેવડાની રેસીપી આપી રહી છું. સૌપ્રથમ એક પેનમાં 3-4 ચમચી તેલ ગરમ કરવા મૂકું. તેમાં 3 નંગ લવિંગ, અડધો ટુકડો તજ, 5 ચમચી રાઈ, 5 ચમચી તલ, 5 ચમચી હિંગ અને 4-5 પત્તા મીઠા લીમડાના ઉમેરવા. ત્યાર પછી તેમાં અડધી ચમચી

કાચી આદુ અને લીલા મરચાની પેસ્ટ નાખીને સહેજ સાંતળી લેવી. બે કપ મકાઈનું છીણું મેળવું. ત્યારબાદ સ્વાદ મુજબ મીઠું અને હળદર નાખીને સરખી રીતે મિક્સ કરવું. 5-7 મિનિટ મકાઈને ઢાંકીને ચડવા દેવી. ત્યાર પછી તેની અંદર 1/2 કપ દૂધ ઉમેરીને ફરીથી 5 મિનિટ ઢાંકીને છીણને ચડવા દેવું. પછી તેમાં 5 ચમચી ખાંડ અને 5 ચમચી લાલ મરચું નાખીને હલાવી લેવું. ત્યાર પછી તેમાં 7-8 નંગ કાજુ અને દ્રાક્ષ ઉમેરવા. અંતમાં કોથમીર ઉમેરીને ગાર્નિશ કરવું. ગરમા ગરમ સર્વ કરવું. અને હા બહેનો, આ વાનગીઓમાં આદુ મરચા અને લીંબુનો વધુમાં વધુ ઉપયોગ કરો. તો બહેનો, ગરમા ગરમ મસાલા આદુવાળી ચા સાથે આ વાનગીઓનો આનંદ માણો. આ ચોમાસામાં ખાન પાન સાથે તમારી તબિયતનું પણ ધ્યાન રાખજો. આપ સૌને હેપી મોન્સૂન. તો બહેનો, આ સાથે જ કાર્યક્રમનો સમય પૂરો થાય છે. ફરી મળીશું. આવજો બહેનો. આપ સાંભળી રહ્યા હતા બહેનો માટેનો કાર્યક્રમ સૈયર. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

શ્રોત મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રનું પ્રસારણ. બરાબર 1 વાગે આપ સાંભળશો દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગુજરાતી ગીતોનો કાર્યક્રમ આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ. બરાબર 1:20 આપ સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

0: આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફ્રાન્સ અને સ્લોવાકિયાની 6 દિવસની મુલાકાત માટે રવાના. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું કે મહિલાઓના નેતૃત્વમાં વિકાસ તરફ ભારતની કૂચનું પ્રેરણાદાયી ઉદાહરણ. આઈએમએ ખાતે પાસિંગ આઉટ પરેડનું નિરીક્ષણ કર્યું. પશ્ચિમ બંગાળમાં નગરપાલિકા ભરતી કૌભાંડ સંદર્ભમાં કોલકાતા અને આસપાસના વિવિધ 7 સ્થળોએ ઈડીના દરોડા. ઈરાને જણાવ્યું કે જ્યાં સુધી તેને મુખ્ય શરતો પૂર્ણ ન થાય ત્યાં સુધી તે અમેરિકા સાથે અંતિમ શાંતિ કરાર પર હસ્તાક્ષર કરશે નહીં. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 3 મેચની 1 દિવસીય ક્રિકેટ શ્રેણીની 1લી મેચ આજે ધર્મશાલામાં રમાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફ્રાન્સ અને સ્લોવાકિયાની 6 દિવસની મુલાકાત માટે રવાના થયા છે. પ્રસ્થાન નિવેદનમાં શ્રી મોદીએ જણાવ્યું કે વ્યૂહાત્મક રીતે ફ્રાન્સ ભારત માટે ખાસ મહત્વનું છે. તેમણે જણાવ્યું કે આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય ભારત અને ફ્રાન્સ વચ્ચે આર્થિક અને સાંસ્કૃતિક સંબંધોને મજબૂત બનાવવાનો છે. શ્રી મોદી આવતીકાલે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે ભારત ઇનોવેટ્સ સંમેલનનું ઉદઘાટન કરશે. તેમણે જણાવ્યું કે આ કાર્યક્રમ ભારતીય સ્ટાર્ટઅપ્સને વિશ્વ સાથે જોડશે. શ્રી મોદી આવતીકાલે નાઇસી સ્લોવાકિયાની 2 દિવસીય મુલાકાત માટે રવાના થશે. શ્રી મોદીએ જણાવ્યું કે આ ઐતિહાસિક મુલાકાત બંને દેશો વચ્ચેના સંબંધોને વેગ આપશે.
1: પ્રધાનમંત્રી મોદી બ્રાતિસ્લાવા મેં સ્લોવાકિયા કે રાષ્ટ્રપતિ પીટર પેલેગ્રીની ઓર પ્રધાનમંત્રી રોબર્ટ ફિકો સે મુલાકાત કરેંગે. શ્રી મોદી ને કહા કે ઇસસે યુરોપીય સંઘ કે સાથ ભારત કી રણનીતિક સાઝેદારી ઓર મજબૂત હોગી. સ્લોવાકિયા યાત્રા કે બાદ શ્રી મોદી ફ્રાન્સ કે એવિયન જાયેંગે, જહાં વે 16 અને 17 જૂન કો G7 શિખર સંમેલન મેં ભાગ લેંગે. પ્રધાનમંત્રી મોદી ને કહા કે G7 મેં ભારત કી ઉપસ્થિતિ ભારત કે બઢતે વૈશ્વિક પ્રભાવ કો દર્શાતી હૈ. યે લગાતાર 8વા G7 શિખર સંમેલન હૈ જિસમે ભારત કો આમંત્રિત કિયા ગયા હૈ. યાત્રા કે અંતિમ ચરણ મેં પ્રધાનમંત્રી મોદી 18 જૂન કો પેરિસ જાયેંગે, જહાં

0: वे फ्रांस के राष्ट्रपति इमैनुअल मैक्रों के साथ वीवा टेक 2026 सम्मेलन में शामिल होंगे। पेरिस से शैलेश मेनन की रिपोर्ट के साथ समाचार कक्ष से सरफिरोजी।
1: દરમિયાન પ્રધાનમંત્રીએ કહ્યું કે તેઓ પેરિસમાં ભારતીય સમુદાયને મળવા માટે આતુર છે। તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ મુલાકાતો યુરોપ અને G7 બંને સાથે ભારતની ભાગીદારીને વધુ મજબૂત બનાવશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ભારતના યુવાનો વિજ્ઞાન, ટેકનોલોજી, અવકાશ, ઉત્પાદન, સેમિકન્ડક્ટર અને ડ્રોન જેવા ક્ષેત્રોમાં નોંધપાત્ર સફળતા મેળવી રહ્યા છે। એક સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે જણાવ્યું હતું કે ભારત આજે વિશ્વના અગ્રણી સ્ટાર્ટઅપ હબમાંનું એક છે અને નાના શહેરો અને ગામડાઓના યુવાનો તેની સફળતામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। પ્રધાનમંત્રીએ રમતગમતમાં યુવાનોના ઉત્કૃષ્ટ પ્રદર્શનની પ્રશંસા કરતા કહ્યું કે ભારતીય રમતવીરોએ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં દેશનું ગૌરવ વધાર્યું છે। તેમણે નોંધ્યું કે સ્ટાર્ટઅપ ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા અને અટલ ઇનોવેશન મિશન જેવી પહેલોએ નવીનતા અને ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપ્યું છે। શ્રી મોદીએ કહ્યું કે છેલ્લા 12 વર્ષથી એનડીએ સરકાર યુવાનોના નેતૃત્વ હેઠળના વિકાસને પ્રોત્સાહન આપી રહી છે, જેનાથી દેશના યુવાનોનો આત્મવિશ્વાસ વધ્યો છે અને તેઓ તેમના સપનાઓને સાકાર કરી શક્યા છે। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે ઉત્તરાખંડના દેહરાદૂનમાં ભારતીય લશ્કરી એકેડમી IMA ખાતે પાસિંગ આઉટ પરેડમાં ઉપસ્થિત રહી પરેડનું નિરીક્ષણ કર્યું હતું। આ વર્ષની પાસિંગ આઉટ પરેડ ઐતિહાસિક હતી કારણ કે પ્રથમ વખત એકેડમીના જેન્ટલમેન કેડેટ્સની સાથે મહિલા કેડેટ પાસ આઉટ થઈ હતી। સમારોહને સંબોધતા રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે તેઓ 9 મહિલા કેડેટ્સને જોઈને ખાસ ખુશ છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે તે ભારતના સંરક્ષણ દળોના ઇતિહાસમાં માત્ર એક સીમાચિહ્નરૂપ નથી પરંતુ મહિલાઓના નેતૃત્વમાં વિકાસ તરફ ભારતની કૂચનું પ્રેરણાદાયી ઉદાહરણ પણ છે।
2: It is not only a milestone in the history of India's defense forces but also an inspiring example of India's march towards women-led development. I am sure that many more women cadets will join the academy.
1: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR_ABDને ફોલો કરશો। ફિનલેન્ડના વિદેશમંત્રી અલિના વોલ્ટોનેને રશિયા પાસેથી તેલ ખરીદવાના ભારતના નિર્ણયને સમર્થન આપ્યું છે। તેમણે કહ્યું કે ભારતે પશ્ચિમી દેશો દ્વારા નક્કી કરાયેલી કિંમત મર્યાદાનું પાલન કર્યું છે। ફિનલેન્ડમાં ભારતીય વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર સાથેની મુલાકાતમાં તેમણે કહ્યું કે આ કિંમત મર્યાદા વૈશ્વિક તેલ પુરવઠો જાળવવા અને રશિયાના નફાને મર્યાદિત કરવા માટે બનાવવામાં આવી હતી। શ્રી જયશંકરે યુરોપિયન દેશોની ટીકાને નકારી કાઢતા કહ્યું હતું કે પશ્ચિમી પ્રતિબંધોએ યુરોપને મધ્ય પૂર્વમાંથી તેલ ખરીદવાની ફરજ પાડી હતી, જેના કારણે ભારતને અન્ય આર્થિક વિકલ્પો શોધવાની ફરજ પડી હતી। વિદેશ મંત્રાલયે જણાવ્યું કે લિયાકી ફ્રીડમ જહાજ પર ભારતીય ખલાસીઓના જીવ ગુમાવવાના અહેવાલો પાયાવિહોણા અને ખોટા છે। મંત્રાલયે જણાવ્યું કે જહાજના કેપ્ટનનો સંપર્ક કરવામાં આવ્યો છે અને તેમણે પુષ્ટિ કરી છે કે બધા ક્રૂ સભ્યો સુરક્ષિત છે। વિદેશ મંત્રાલયના તથ્ય ચકાસણી એકમે લોકોને આવા ખોટા દાવાઓથી સાવધ રહેવા વિનંતી કરી છે। આસામમાં ભારતીય હવાઈદળનું એક AN-32 વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું। આ દુર્ઘટના જોરહાટ હવાઈદળ સ્ટેશન ખાતે બની હતી। દુર્ઘટના બાદ વિમાનમાં આગ લાગી ગઈ હતી। ફાયર બ્રિગેડે ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી શરૂ કરી છે। ઘટનાના કારણની તપાસ કરવામાં આવી રહી છે। એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ED આજે પશ્ચિમ બંગાળમાં નગરપાલિકા ભરતી કૌભાંડ સંદર્ભમાં કોલકાતા અને આસપાસના વિવિધ 7 સ્થળોએ દરોડા પાડ્યા હતા। તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય અને ભૂતપૂર્વ મંત્રી મદન મિત્રાના નિવાસસ્થાનો સાથે જોડાયેલા પરિસરમાં દરોડા પાડવામાં આવ્યા હતા। ED જણાવ્યા અનુસાર તપાસમાં જાણવા મળ્યું કે વિવિધ નગરપાલિકાઓ, ખાસ કરીને કમરહાટી નગરપાલિકામાં અયોગ્ય ઉમેદવારોની નિમણૂંકના બદલામાં વચેટિયાઓ દ્વારા રોકડ અને સોનાના રૂપમાં લાંચ લેવામાં આવી હતી। ભારત જર્મની વિકાસ સહયોગને મજબૂત બનાવવા માટે નીતિ આયોગ અને જર્મન પ્રતિનિધિમંડળ વચ્ચે નવી દિલ્હીમાં એક બેઠક યોજાઈ હતી. સ્વચ્છ ઉર્જા, પર્યાવરણીય સંરક્ષણ, ટકાઉ વિકાસ, કૃષિ સુધારણા, પાણી વ્યવસ્થાપન અને ગ્રીન અર્થતંત્રમાં નાના અને મધ્યમ કદના ઉદ્યોગોની ભાગીદારી

ભાગીદારી જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે હૈદરાબાદના ડુંડીગલ સ્થિત હવાઈદળ એકેડમી ખાતે 270મી બેચની સંયુક્ત પાસિંગ આઉટ પરેડનું નિરીક્ષણ કર્યું. આ પ્રસંગે તેમણે નવા કમિશન્ડ અધિકારીઓને બદલાતી યુદ્ધ તકનીકો અનુસાર પોતાને તૈયાર રાખવા હાંકલ કરી. તેમણે કહ્યું કે આધુનિક યુદ્ધમાં ડ્રોન, ઉપગ્રહો અને રોબોટિક્સ જેવી તકનીકોના ભૂમિકા વધી રહી છે. ઈરાને જણાવ્યું કે જ્યાં સુધી તેની મુખ્ય શરતો પૂર્ણ ન થાય ત્યાં સુધી તે અમેરિકા સાથે ચાલી રહેલા સંઘર્ષનો અંત લાવવા માટેના અંતિમ શાંતિ કરાર પર હસ્તાક્ષર કરશે નહીં. જોકે એવા અહેવાલો છે કે બંને પક્ષો પ્રારંભિક કરારની નજીક છે. ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાઘચીએ જણાવ્યું હતું કે સમજૂતીનો મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો છે અને આગામી દિવસોમાં ડિજિટલી હસ્તાક્ષર થઈ શકે છે. જોકે ઈરાને જણાવ્યું છે કે જ્યાં સુધી અમેરિકા તેની નૌકાદળની નાકાબંધી હટાવે નહીં અને અબજો ડોલરની સ્થિર સંપત્તિના નુકસાનની ભરપાઈ ન કરે ત્યાં સુધી તે કાયમી કરાર પર હસ્તાક્ષરો કરશે નહીં. દરમિયાન પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ચાલી રહેલી ગુપ્ત વાટાઘાટોમાં અમેરિકા અને પાકિસ્તાની મધ્યસ્થીઓએ પુષ્ટિ આપી કે બંને પક્ષો શાંતિ કરારના ડ્રાફ્ટ પર સંમત થયા છે. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 3 મેચની એક દિવસીય ક્રિકેટ શ્રેણીની પહેલી મેચ આજે ધર્મશાળામાં રમાશે. મેચ બપોરે 1:30 વાગે શરૂ થશે. બાકીની બે મેચ લખનૌ અને ચેન્નાઈમાં રમાશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફ્રાન્સ અને સ્લોવાકિયાની 6 દિવસની મુલાકાત માટે રવાના. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું કે મહિલાઓના નેતૃત્વમાં વિકાસ તરફ ભારતની કૂચનું પ્રેરણાદાયી ઉદાહરણ. આઈએમએ ખાતે પાસિંગ આઉટ પરેડનું નિરીક્ષણ કર્યું. પશ્ચિમ બંગાળમાં નગરપાલિકા ભરતી કૌભાંડ સંદર્ભમાં કોલકાતા અને આસપાસના વિવિધ 7 સ્થળોએ ઈડીના દરોડા. ઈરાને જણાવ્યું કે જ્યાં સુધી તેની મુખ્ય શરતો પૂર્ણ ન થાય ત્યાં સુધી તે અમેરિકા સાથે અંતિમ શાંતિ કરાર પર હસ્તાક્ષર કરશે નહીં. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 3 મેચની એક દિવસીય ક્રિકેટ શ્રેણીની પહેલી મેચ આજે ધર્મશાલામાં રમાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સોનલ પરમાર વાંચે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીમાં હેક્સાવેર ટેકનોલોજીસના નવા ડિલિવરી સેન્ટરનું ઉદઘાટન કર્યું. આ અત્યાધુનિક સેન્ટર રાજ્યના તકનીકી માળખા માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન બનશે. આ કેન્દ્રના પ્રારંભથી કૃત્રિમ બુદ્ધિમત્તા એઆઈ, ક્લાઉડ કમ્પ્યુટિંગ, ડેટા એનાલિટિક્સ, ઓટોમેશન અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન જેવા અદ્યતન ક્ષેત્રોમાં નવી તકોનું સર્જન થશે, તેમજ ઉચ્ચ કૌશલ્ય ધરાવતા યુવાનો માટે રોજગારીના નવા દ્વાર ખુલશે. કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારને 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, ત્યારે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા અંકલેશ્વર ખાતે રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનશીરિયાની ઉપસ્થિતિમાં મીડિયા સંવાદ યોજાયો. આ પ્રસંગે તેમણે કહ્યું, કાશ્મીરથી કન્યાકુમારી અને ગુજરાતથી આસામ આજે દેશના ચારેય ખૂણા વિકાસ પથ પર છે. ભરૂચ નગર સેવા સદન દ્વારા પણ આજે જનકલ્યાણ શિબિર યોજાઈ. આ શિબિરમાં સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓના લાભો આપવામાં આવ્યા. આ પ્રસંગે નગરપાલિકા ચીફ ઓફિસર હરીશ અગ્રવાલે સરકારની વિવિધ યોજનાઓના લાભ લેવા માટે નાગરિકોને પ્રોત્સાહિત કર્યા.
1: નરેન્દ્ર મોદી સાહેબના 12 વર્ષ એમના જે વહીવટના પૂરા થઈ રહ્યા છે. આજે ભરૂચ નગરપાલિકા દ્વારા પણ આ કાર્યક્રમનું અત્રે આયોજન કરેલ છે. આ કાર્યક્રમમાં જે લાભાર્થીઓના લાભ મંજૂર થયેલા છે એ લોકોને આપણે અહીંયા લાભ આપીશું. સાથે સાથે જુદા જુદા ડિપાર્ટમેન્ટ એમની યોજનાઓની વિગત ફોર્મ અને માહિતી લઈને ઉપસ્થિત છે. જે લાભાર્થીઓ જે છે એ આ શિબિરનો લાભ લઈ શકશે, જે તે ડિપાર્ટમેન્ટની યોજનાઓનું અહીંયા જાણકારી મેળવી શકશે.
0: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે આજે રાજકોટ ખાતે 74.32 કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્મિત 4 લેન રેલવે ફ્લાયઓવર બ્રિજ સાંઢિયા પુલનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઉલ્લેખનીય છે કે આ બ્રિજની કુલ લંબાઈ 678 મીટર અને કુલ પહોળાઈ 16.24 મીટર છે. રેલવે ટ્રેકથી આ પુલની ઊંચાઈ 6.25 મીટર છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જામનગર રોડ ઉપર આ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ રેલવે ફ્લાયઓવર બ્રિજ ખુલ્લો મુકાતા રાજકોટવાસીઓનું પરિવહન વધુ ઝડપી તેમજ સુવિધાજનક બન્યું છે. લોકાર્પણ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રીશ્રીને ગાર્ડ ઓફ ઓનર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં રાજકોટના મેયર, સાંસદ, ધારાસભ્ય સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. પ્રવાસન, વેપાર અને જનસુવિધાને વેગ આપતી પોરબંદર, મુંબઈ, અમદાવાદ અને કેશોદ વચ્ચેની ફ્લાઇટ સેવાની શરૂઆત આ 25 તારીખથી થશે. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ આજે પોરબંદરમાં વિકસિત ભારત યુવા કનેક્ટ કાર્યક્રમમાં આ જાહેરાત કરી. રાજ્યના 2 દિવસના પ્રવાસે આવેલા શ્રી માંડવીયા આજે સાંજે પોરબંદરમાં વિકસિત પોરબંદર ફર્નિચર પાર્ક સમિટનું ઉદઘાટન કરશે. આ સમિટ દરમિયાન પોરબંદરમાં સૂચિત મેગા ફર્નિચર પાર્કની સ્થાપના, વિકાસની સંભાવનાઓ, રોકાણની તકો તથા ભવિષ્યની વ્યૂહાત્મક દિશા અંગે ઉદ્યોગ જગત સાથે વિસ્તૃત ચર્ચા કરાશે. આ સમિટમાં ફર્નિચર ઉત્પાદન અને તેની સાથે સંલગ્ન ક્ષેત્રોના ઉદ્યોગપતિઓ, ઉદ્યોગ સંગઠનો અને તથા વ્યાપારિક મંડળોના પ્રતિનિધિઓ સહિત વિવિધ રાજ્યમાંથી 50થી વધુ પ્રતિનિધિ સહભાગી થશે.

0: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સુપ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિરના દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે. પવિત્ર પુરૂષોત્તમ માસ અને ભાવિકોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. તે આજે આવતીકાલે અને સોમવારે સાંજે 4 વાગ્યાથી મંદિર દર્શન માટે મંદિર ખુલ્લું મૂકવામાં આવશે તેમ વહીવટદાર હિમાંશુ ચૌહાણે જણાવ્યું.
1: સંખ્યામાં ભાવિક વૈષ્ણવો ભગવાન દ્વારકાધીશના દર્શને આવતા હોય છે. આ દર્શનાર્થીઓની વ્યવસ્થાને વધારે સુચારુ બનાવવા માટે શ્રી દ્વારકાધીશ મંદિર વ્યવસ્થાપન સમિતિ અને પૂજારીશ્રીઓ દ્વારા નિર્ણય લેવામાં આવેલ છે કે 13, 14 અને 15 ના દિવસોમાં બપોરના ભાગે જે મંદિર સાંજે 5 વાગે ઉત્થાપન દર્શન થતા હતા એ દર્શન આજથી 13, 14, 15 તારીખના દિવસો માટે જ 4 વાગે મંદિર ખુલ્લું મૂકવામાં આવશે અને ભાવિક વૈષ્ણવો પોતાના વાલા ભગવાન દ્વારકાધીશના દર્શનનો લાવો સાંજે 4 વાગ્યાના સુમારેથી જ લઈ શકશે.
0: વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન મુલાકાતીઓ માટે વર્ષાઋતુ દરમિયાન બંધ રહેશે. આ સમય મોટાભાગના વન્ય પ્રાણીઓનો સંવનન કાળ હોવાથી તેને વસવાટમાં કોઈ ખલેલ ન પહોંચે તે હેતુથી અન્ય રાષ્ટ્રીય ઉદ્યાનોની જેમ આ રાષ્ટ્રીય ઉદ્યાન પણ મુલાકાતીઓ માટે 16 જૂનથી 15 ઓક્ટોબર સુધી બંધ રહેશે, જેની તમામ વન્ય પ્રાણી પ્રેમીઓ તથા મુલાકાતીઓને નોંધ લેવા કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનના મદદનીશ વન સંરક્ષકે જણાવ્યું છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા આજે શહેરમાં દબાણ હટાવવાની કામગીરી શરૂ કરાઈ છે, જેમાં જિલ્લા પંચાયતથી સર્કિટ હાઉસ તરફ જતા માર્ગ પાસે આવેલા વિવિધ દબાણ દૂર કરવામાં આવ્યા હતા. આ અગાઉ દબાણ હટાવવા તંત્રે 8 દબાણકારોને નોટિસ આપી, જેની સમયમર્યાદા પૂરી થયા બાદ મહાનગરપાલિકા દ્વારા આ કામગીરી કરવામાં આવી છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે આપ સાંભળશો જૂનાગઢ જિલ્લાનો સમાચાર પત્ર, જેના લેખક છે સંજીવ મહેતા. ચોમાસાના આગમનની પ્રતીક્ષામાં રહેલ જૂનાગઢવાસીઓ છેલ્લા 15 દિવસથી અસહ્ય ઉકળાટનો સામનો કરી રહ્યા છે અને છેલ્લા 1 મહિનાથી ઉનાળાની ગરમી વચ્ચે મહિલાઓ પવિત્ર પુરૂષોત્તમ માસની ઉજવણી કરે છે. શહેરના વિવિધ વિસ્તારોમાં કાંઠાગોરનું સ્થાપન, પૂજન અર્ચન, સત્સંગ, છપ્પનભોગ, મનોરથ અને સત્યનારાયણ ભગવાનની કથા સહિતના ધાર્મિક કાર્યક્રમો વચ્ચે બહેનો ગોપી ભાવે ભગવાન પુરૂષોત્તમ રાયની ભક્તિવંદના કરે છે. દર 3 વર્ષે આવતો પવિત્ર પુરૂષોત્તમ માસમાં હાલ અંતિમ ચરણમાં છે, ત્યારે નરસિંહ મહેતાના ચોરા ખાતે કુંવરબાઈનું મામેરુ, ફૂલમંડળી અને રાજભોગ જેવા મનોરથ યોજીને વૈષ્ણવો ધન્ય બન્યા હતા. તો રાધા દામોદરજી મંદિર સહિત અનેક કૃષ્ણ મંદિરોમાં ઉનાળાને અનુરૂપ આંબા મનોરથ અને નૌકા મનોરથ પણ ઉજવાયા હતા. એક તરફ આકાશમાં વરસાદી વાદળો બંધાઈ રહ્યા છે, ત્યારે પ્રાચીન વર્ષા વિજ્ઞાનનો 36મો પરિસંવાદ કૃષિ યુનિવર્સિટી ખાતે યોજાયો હતો, જેમાં સૌરાષ્ટ્રભરમાંથી 40 જેટલા આગાહીકારોએ ઉપસ્થિત રહી આ વર્ષે સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે તેવી આગાહી વ્યક્ત કરી હતી. વર્તમાન ટેકનોલોજીની સાથે આપણી પ્રાચીન પરંપરા એટલે કે અખાત્રીજના પવનની દિશા, હોળીની ઝાડની દિશા, ભડલી વાક્ય, પશુ પક્ષીની ચેષ્ટા અને નક્ષત્રોની ગોઠવણી જેવા પાસાઓનો અભ્યાસ કરીને આગાહીકારોએ આગામી ચોમાસાનો વર્તારો કાઢ્યો હતો. જૂનાગઢ વન વિભાગ દ્વારા 2 દિવસ ગિરનાર વન્ય અભયારણ્યમાં શાકાહારી પ્રાણીઓની વસ્તી ગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ગિરનારની જૈવિક વિવિધતા અને પર્યાવરણીય સંતુલન માટે શાકાહારી પ્રાણીઓની ભૂમિકા મહત્વની રહી છે. બીટગાર્ડ વનકર્મી અને વન અધિકારીઓ સહિત 150 કર્મચારીઓ દ્વારા ગિરનાર અભયારણ્યમાં રહેલા ચિતલ, સાબર, નીલગાય, જંગલી સુવર, ચિંકારા અને ચારસિંગાની ગણતરી પ્રક્રિયા આધુનિક ટેકનોલોજીની મદદથી હાથ ધરવામાં આવી હતી, જેની આંકડાકીય માહિતી હવે પછી જાહેર કરવામાં આવશે. જૂનાગઢ જિલ્લા કલેક્ટર યોગેશ ચૌધરીએ વસ્તી ગણતરી 2027ના પ્રથમ તબક્કાનો જૂનાગઢ જિલ્લામાં વંથલીના વાડલા ગામેથી વિધિવત પ્રારંભ કરાવ્યો હતો. જિલ્લા કલેક્ટરે સહજ સંવાદ સાથે વસ્તી ગણતરીની વિગતો મેળવી હતી અને સહયોગ માટે આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જૂનાગઢ જિલ્લાના નાગરિકોને ખાસ અપીલ કરતા જણાવ્યું હતું કે જ્યારે પણ શિક્ષકો સહિતના કર્મચારી વસ્તી ગણતરી માટે આવે ત્યારે તેમને સહયોગ કરે. આજ સમયગાળા દરમિયાન જૂનાગઢના લોકગાયિકા

અને પદ્મશ્રી દિવાળીબેન ભીલની કાંસ્ય પ્રતિમાનું એમની 85મી જન્મજયંતિએ મહાનગરપાલિકા દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સોના વાટકડી અને મારે ટોટલે બેઠો મોર જેવા લોકગીતોથી જાણીતા બનેલ દિવાળીબેન ભીલને ભારત સરકારે પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કર્યા છે. અભણ દિવાળીબેને પાસે અક્ષરજ્ઞાન નહોતું, પરંતુ સૂરની સાધના કરીને તેઓ લોકગીતમાં સાક્ષર બન્યા હતા. એવા સોરઠના કોકિલ કંઠીની પ્રતિમાને બસ સ્ટેશન પાસે પ્રસ્થાપિત કરીને જૂનાગઢ પાલિકાએ આ લોક ગાયિકાનું યથોચિત સન્માન કર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શાસનના 12 વર્ષ પૂર્ણ થતાં શહેર ભાજપ દ્વારા ભૂતનાથ મંદિર ખાતે મહાઆરતીનો કાર્યક્રમ યોજાયો હતો. સૌ કોઈ આગેવાનો અને શિવભક્તોએ ભૂતનાથ દાદાની આરતી કરીને દેશનું નેતૃત્વ વધુ સક્ષમ બને તેવી પ્રાર્થના કરી હતી. સૂર્યપુત્ર શનિશ્વર દેવની જન્મજયંતિના જૂનાગઢના શનિ મંદિર ખાતે પણ ઉજવણી થઈ હતી. ભવનાથમાં આવેલ શનિ મંદિરે કોમાત્મક યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. દિવસભર ભાવિકોએ શનિદેવ ઉપર કાળા તલ, તેલ અને કાળી વસ્તુઓનો અભિષેક કરીને પોતાના દુઃખ દર્દ દૂર કરવા પ્રાર્થના કરી હતી. લાંબા સમય પછી શનિવાર, અમાસ અને શનિ જયંતિનો સમન્વય જોવા મળ્યો હોય ભાવિકોમાં વિશેષ ઉત્સાહ રહ્યો હતો. કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાના વરદ હસ્તે રમણેશી ખાતે અંતરિયાળ જંગલ વિસ્તારમાં ફરજ બજાવતા સ્ટાફના રહેણાંક માટે અંદાજીત 2 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલી ટ્રાન્ઝિટ હોસ્ટેલ સુવિધાનું લોકાર્પણ કરવામાં આવ્યું, તેમજ આમરડી સફારી પાર્ક ખાતે નવનિર્મિત લેપર્ડ મોટ કેજનું વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે મંત્રીશ્રીએ કહ્યું હતું કે આ સુવિધાથી વન કર્મચારીઓ અને તેના પરિવારોની સુખાકારીમાં વધારો થશે, તેમજ કર્મચારીઓ વધુ કાર્યક્ષમતાથી કામ કરશે. હમણાં જ આપે જૂનાગઢ જિલ્લાનો સમાચાર પત્ર સાંભળ્યો, જેના લેખક હતા સંજીવ મહેતા. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ પ્રસ્તુત છે ગુજરાતી ગીતો કાર્યક્રમની શરૂઆત કરીશું નિરૂપમા શેઠે ગાયેલી જગદીશ જોશીની રચનાથી.

0: અલી નૈના,
1: હા,
0: આ ચંપાબેનને કેટલું દુઃખ.
1: જમલી, ઇમને શેનું દુઃખ?
0: આ બબ્બે છોકરાની માં થઈ તો એમ લોટો લઈને જવું પડે છે.
1: હા અલી, હો, ઈ વાત તો હાચી.
0: મેં તો મારા ઈને લગ્ન કરતા પહેલા જ કહી દીધું હતું કે મારા બાપને ત્યાં ક્યારે હું લોટો લઈને બહાર ન ગઈ. પહેલા સંડાસ બનાવડાવો, પછી લગ્ન.
1: તે હાચી જ વાત છે ને, સંડાસ બનાવવામાં આ સરકાર આટલી સહાય આપે છે.
0: હા, અને ગામના મોભ્યોય થોડી ઘણી મદદ કરે છે, ને આપણી તો થોડાક જ રૂપિયા કાઢવાના રહે ને.
1: આ વિષ્ણુના પપ્પાને મેં વાત કરી ને ચૌ આમ ફટ દઈને સંડાસ બનાવડાવી દીધું, જેવી આમ શાંતિ થઈ જઈ.
0: હાચી વાત છે, હા, આટલી સગવડ મળે ને જાણી જોઈને દખ વેઠવાનું. અને આ શૌચાલય બની જાય તો ગામમાં રોગચાળો ના ફેલાય.
1: હાચી વાત કીધી તે. હો,
2: સરકારી સહાયથી હવે તમે પણ શૌચાલય બનાવી શકો છો. સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત, એક કદમ સ્વચ્છતા તરફ.
3: સાંભળીએ નિરૂપમા શેઠના કંઠમાં મણિલાલ દેસાઈની રચના.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગુજરાતી ગીતોનો કાર્યક્રમ 354.6 મીટર એટલે કે 846 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. સહપ્રસારણ રાજકોટ અને ભુજ કેન્દ્રનું. અત્યારે બપોરના 3 વાગી ચૂક્યા છે. અમારી પ્રથમ સભા અહીં સમાપ્ત કરીએ છીએ. બીજી સભામાં સાંજે 5 વાગે આજ મીટર્સ પર ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશું, પરંતુ અમારા ડીટીએચના માધ્યમ દ્વારા ગુજરાતી ગીતો આપ સાંભળી શકો છો. નમસ્કાર.

0: नमस्कार, 354 पूर्णांक छ दशांश मीटर्स अर्थात 846 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. સાંજના 5 થવા આવે છે. અમારી આજની બીજી સભાના કાર્યક્રમોની શરૂઆત કરીએ. સભાના આરંભે સાંભળીએ દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર.
1: નમસ્કાર, આકાશવાણી સમાચાર કે સાથ મેં પ્રશાંત કુમાર. प्रधानमंत्री नरेंद्र मोदी फ्रांस और स्लोवाकिया की 6 दिन की यात्रा पर रवाना हो गए हैं. श्री मोदी ने प्रस्थान वक्तव्य

બારોટના સ્વરમાં પ્રાચીન ભજન અને દોહા છંદ સાંભળીશું. 6:30 યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવાણી, 7 વાગે ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ, 7:22 ખેડૂત ભાઈઓ બહેનો માટેનો કાર્યક્રમ ગામનો છોરો, 8 વાગે પ્રાયોજિત કાર્યક્રમ રૂડીનો રેડિયો, 8:15 સુર માધુરી હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ, 8:30 ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. શ્રોતા મિત્રોના પત્રો અને ઈમેલનો ઉત્તર આપતો કાર્યક્રમ સવિનય વિનંતી કે રાત્રે 9:15 આજ કે ફનકાર રાત્રે 9:30 10 વાગે સંગીતનો અખિલ ભારતીય કાર્યક્રમ જેમાં યુએસ પ્રસાદનું સેક્સોફોન વાદન સાંભળીશું. 11:10 દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરીશું સમાચાર સેવા પ્રભાગ દ્વારા પ્રસ્તુત વિશેષ શૃંખલા. આજનો વિષય અષ્ટલક્ષ્મી પૂર્વોત્તર રાજ્ય. આ હતી માહિતી અમારા આજે બીજી સભામાં પ્રસારિત થનારા કાર્યક્રમોની. હવે સાંભળીએ પોલીસ સમાચારમાં ખોવાયેલ વ્યક્તિ અંગોની જાહેરાત. પોલીસ અધિક્ષકશ્રીની કચેરી પાલનપુર બનાસકાંઠાના જણાવ્યા અનુસાર ગુમ થનાર શ્રવણભાઈ લક્ષ્મણભાઈ પટણી, શરીરે પાતળા બાંધાના, રંગે ઘઉરણા, ઉંમર વર્ષ 22, ઊંચાઈ 5 ફૂટ, વાળનો રંગ કાળો, આંખો કાળી, ચહેરો લંબગોળ, વાદળી કલરનું શર્ટ તથા કાળા કલરનું પેન્ટ પહેરેલ છે. ગુજરાતી અને હિન્દી ભાષા જાણે છે. 29 મે 2026 રોજ પાલનપુરથી ગુમ થયેલ છે. પોલીસ અધિક્ષકશ્રીની કચેરી બનાસકાંઠા પાલનપુરના જણાવ્યા અનુસાર ગુમ થનાર શકરીબેન સોનલબેન ચૌહાણ, શરીરે મધ્યમ બાંધાના, રંગે ઘઉરણા, ઉંમર વર્ષ 26, ઊંચાઈ 4.5 ફૂટ, આંખો કાળી, વાળનો રંગ કાળો, ચહેરો લંબગોળ, શરીરે મરૂણ કલરની ઓઢણી તથા પીળા કલરનો ચણિયો અને બ્લાઉઝ પહેરેલ છે. ગુજરાતી ભાષા જાણે છે. 28 મે 2026 રોજ પાલનપુરથી ગુમ થયેલ છે. પોલીસ અધિક્ષકશ્રીની કચેરી બનાસકાંઠા પાલનપુરના જણાવ્યા અનુસાર ગુમ થનાર અસ્મિતાબેન કમાભાઈ દેસાઈ, શરીરે મધ્યમ બાંધાના, રંગે ઘઉરણા, ઉંમર વર્ષ 25, ઊંચાઈ 5 ફૂટ, આંખો કાળી, વાળનો રંગ કાળો, ચહેરો ગોળ, કથ્થઈ કલરનો પંજાબી ડ્રેસ પહેરેલ છે. ગુજરાતી તથા હિન્દી ભાષા બોલે છે. 30 મે 2026 રોજ પાલનપુરથી ગુમ થયેલ છે. શ્રોતા મિત્રો, જે કોઈને આ વ્યક્તિઓ અંગે માહિતી કે પત્તો મળે તેઓએ નજીકના પોલીસ મથકે જાણ કરવા વિનંતી. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. પ્રસ્તુત છે ગુલમહોર હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. ચિત્ર અને શંકર મહાદેવન તથા સાથીઓને સાંભળીએ ફિલ્મનું નામ પરદેશ.

0: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
1: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
0: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
1: હા મારી માં, કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: 1200 किलोमीटर हुई है। सिक्किम और अरुणाचल को पहली बार एयर कनेक्टिविटी मिली है, तब से नॉर्थ ईस्ट से दूरियां घटी हैं।
1: नॉर्थ ईस्ट अब दूर नहीं रहा, नॉर्थ ईस्ट अब दिल के भी पास है, दिल्ली के भी पास है।
0: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के।
2: अरे भाई तया सांभळ्यु, आपणे दरિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે।
3: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ। આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ। આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી। ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત।
4: વિનોદ રાઠોડ, અલખા યાજ્ઞિક અને સાથીઓને આપ સાંભળી રહ્યા હતા। ફિલ્મનું નામ હતું પ્રેમ ગ્રંથ। અલખા યાજ્ઞિક અને ઉદિત નારાયણને સાંભળીએ, ફિલ્મનું નામ રાઝ।
5: તુમ્હારે બિના કભી સોચ ભી નહીં સકતા, ક્યુંકિ મેં તુમસે બહોત પ્યાર કરતા હું સંજના।
6: તુમ્હારી હિંમત કી દાદ દેની ચાહીએ આદિત્ય ધનરાજ, મેરે પીઠ પીછે मेरे प्यार को मेरे ही बिस्तर पे इतनी बेदर्दी से रौंदने के बाद भी अगर तुम ये चाहते हो कि मैं सब कुछ भूल कर तुम्हें अपना लूं, तुम्हें अपनी बाहों में ले लूं, तो ये नाटक मुझसे नहीं होगा आदित्य।
5: मैं तुमसे माफी मांग रहा हूं संजना, प्लीज मुझे माफ कर दो।

ગુલમહોર કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યો. પ્રસ્તુત છે લોકસંગીતનો કાર્યક્રમ. પ્રેમસિંહ ચાવડાના સ્વરમાં સાંભળીશું પ્રાચીન ભજન. આ રચના છે કબીર સાહેબની.

0: ઓલા ચીમનની વાત સાંભળીને
1: માછીમારી કરતા એને દરિયામાં બેનામી નશીલા પદાર્થોની જાણ તુરત જ મરીન પોલીસને કરી દીધી.
0: ગાંજો, અફીણ, કોકેન, એમડીએમએ જેવા નશીલા પદાર્થોની હેરાફેરી કરવાના ગુનાઓમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનેગાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી અને ધરપકડ થઈ શકે છે. અને આપણને કોઈને પણ દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ કે બેનામી ડ્રગ્સ નજરે ચડે તો ચીમનની જેમ તરત જ ગુજરાત મરીન પોલીસને 1093 પર જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
0: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
2: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
0: હા મારી માં, કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસાર.

0: અરે ભાઈ, તે આ સાંભળ્યું? આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
1: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે, અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

ਚੋਲ ਬੁੰਦਨ ਬਿਲੋਲ ਬਬਗਤ।

કનુ દેવીદાન બારોટના સ્વરમાં આપ સાંભળી રહ્યા હતા દુહા છંદ. લોકસંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. 6:15 સાંભળીશું સિંધીમાં સમાચાર.

0: ભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: જાણતે હો દોસ્તો, જિસે હમ સિર્ફ ચિલચિલાતી ધૂપ કહેતે થે, આજ ઉસી ધૂપ સે હમ અપની છતો પર ઉર્જા બના લેતે હૈ. તભી તો આજ લગભગ 37 લાખ ઘર પીએમ સૂર્ય ઘર બને હૈ, જિસે દેશ કા બિજલી બિલ ઘટા હૈ ઓર આત્મવિશ્વાસ બઢા હૈ.
2: એક દશક પહેલે ભારત સોલર પાવર કે મામલે મેં બહોત પીછે થા, લેકિન આજ સોલર પાવર કે મામલે મેં ભારત દુનિયા કે ટોપ 5 દેશો મેં આ ગયા.
1: 12 સાલ વિશ્વાસ કે, વિકાસ કે, જન કલ્યાણ કે. પતા હૈ, જો નોર્થ ઈસ્ટ કભી દૂર લગતા થા, વો હમારે દિલો કે ઓર કરીબ આ ગયા હૈ પિછલે 12 સાલો મેં. જબ સે નોર્થ ઈસ્ટ કે નેશનલ હાઈવે કી લંબાઈ બઢકર 16,200 કિલોમીટર હુઈ હૈ, સિક્કિમ ઓર અરુણાચલ કો પહેલી બાર એર કનેક્ટિવિટી મિલી હૈ, તબ સે નોર્થ ઈસ્ટ સે દૂરિયાં ઘટી હૈ.
2: નોર્થ ઈસ્ટ અબ દૂર નહીં રહા, નોર્થ ઈસ્ટ અબ દિલ કે ભી પાસ હૈ, દિલ્હી કે ભી પાસ હૈ.
1: 12 સાલ વિશ્વાસ કે, વિકાસ કે, જન કલ્યાણ કે.

આપ સાંભળી રહ્યા છો રાજકોટ અમદાવાદ વડોદરા અને ભુજનો સહપ્રસ્તુતિ કાર્યક્રમ યુવવાણી. પ્રસ્તુતિ આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. કાર્યક્રમ પ્રસ્તુતિ શુભમ અંબાણી, નિર્માણ સુધીર દત્તા. પ્રસારણ

પાંખે અને ધ્વનિ તરંગના તાલ પર આજનો યોવાણી કાર્યક્રમ સાંભળતા સર્વે શ્રોતા મિત્રો અને યુવા મિત્રોને શુભમ અંબાણીના નમસ્કાર અને શુભ સંધ્યા. આપ સાંભળી રહ્યા છો આપની મનપસંદ શ્રેણી knowledge.com, જ્યાં આપણે હર હંમેશ સુમધુર ગીતોના ગુલદસ્તા સાથે જ્ઞાનસભર માહિતીની સફર પર જઈએ છીએ. તો ચાલો બનીએ જ્ઞાનની સફરના સહયાત્રી. યુવા મિત્રો, શું તમે જાણો છો કે વિશ્વનો કયો દેશ સૌથી વધુ ટાપુઓ ધરાવે છે? ચાલો તેની માહિતી મેળવીએ. જ્યારે આપણે કોઈ ટાપુ અથવા આઇલેન્ડની કલ્પના કરીએ છીએ, ત્યારે આપણા મગજમાં માલદીવ્સ, ઇન્ડોનેશિયા અથવા ફિલિપીન્સ જેવા દેશોના નામ સૌથી પહેલા આવે છે. પરંતુ તમને જાણીને ભારે આશ્ચર્ય થશે કે ભૌગોલિક રીતે વિશ્વમાં સૌથી વધુ ટાપુઓ ધરાવતો દેશ એશિયામાં નહીં પરંતુ ઉત્તર યુરોપમાં આવેલો સ્વીડન છે. સત્તાવાર આંકડાઓ મુજબ સ્વીડનની સરહદોની અંદર આશરે 2,67,570 જેટલા નાના મોટા ટાપુઓ આવેલા છે. કુદરતે આ દેશને અદ્ભુત અને વૈવિધ્યસભર ભૌગોલિક રચના ભેટમાં આપી છે, જ્યાં વિશાળ સમુદ્ર કિનારાથી લઈને અંતરિયાળ નદીઓ અને સરોવરોમાં ટાપુઓનું એક આખું મોઝેક એટલે કે નેટવર્ક ફેલાયેલું જોવા મળે છે. સ્વીડનમાં આટલી મોટી સંખ્યામાં ટાપુઓ કેમ અસ્તિત્વ ધરાવે છે? તો તેનું કારણ છે હજારો વર્ષ પહેલા આવેલું હિમયુગ. જ્યારે આશરે 10,000 વર્ષ પહેલા પૃથ્વી પરથી હિમયુગનો અંત આવી રહ્યો હતો, ત્યારે સ્વીડન પર પથરાયેલા વિશાળ હિમ નદીઓ અને બરફના જાડા પડ ધીમે ધીમે ઓગળવા લાગ્યા હતા. આ ભારે બરફના અતિશય દબાણના કારણે ત્યાંની જમીન દબાઈ ગઈ હતી અને જ્યારે બરફ ઓગળ્યો ત્યારે પથરાળ જમીનના માત્ર ઊંચા શિખરો જ પાણીની બહાર રહી ગયા. આ બહાર રહી ગયેલા પથરાળ પહાડોના ટોચના ભાગો સમય જતા સુંદર ટાપુઓમાં પરિવર્તિત થઈ ગયા, જેને સ્વીડિશ ભાષામાં સ્કાર્સ કહેવામાં આવે છે. આટલા બધા લાખો ટાપુઓ હોવા છતાં સ્વીડનમાં વસ્તીનું વિતરણ ખૂબ જ અનોખું છે. આ 2.6 લાખથી વધુ ટાપુઓમાં માત્ર 1,000થી પણ ઓછા ટાપુઓ એવા છે જ્યાં નિયમિત રીતે માનવ વસ્તી વસવાટ કરે છે. સ્વીડનની રાજધાની સ્ટોકહોમ પોતે જ 14 મુખ્ય ટાપુઓ પર વસેલી છે, જે એકબીજા સાથે 50થી વધુ પુલ દ્વારા જોડાયેલી છે, જેને કારણે તેને ઉત્તરનું વેનિસ પણ કહેવામાં આવે છે. બાકીના લાખો ટાપુઓ તદ્દન નિર્જન છે, જ્યાં ગાઢ જંગલો અને વન્યજીવો વસે છે. સ્વીડિશ લોકો ઉનાળાના વેકેશન દરમિયાન આ શાંત અને નિર્જન ટાપુઓ પર પોતાના નાના લાકડાના કોટેજ એટલે કે સમર હાઉસમાં જઈને પ્રકૃતિના ખોળામાં સમય વિતાવવાનું ખૂબ જ પસંદ કરે છે. સ્વીડનના આ અસંખ્ય ટાપુઓ માત્ર ભૌગોલિક આંકડા નથી, પરંતુ તે દેશની ઓળખ, સંસ્કૃતિ અને પ્રવાસનનું એક મુખ્ય અંગ છે. કુદરતે હિમયુગની જે પ્રક્રિયા દ્વારા આ ભૂમિનું નિર્માણ કર્યું, તે આજે સ્વીડનને વિશ્વનો સૌથી અનોખો અને સુંદર દેશ બનાવે છે. સ્વીડનની સરકાર અને ત્યાંના નાગરિકો આ કુદરતી ટાપુઓની ઇકોસિસ્ટમને બચાવવા માટે કડક પર્યાવરણીય નિયમોનું પાલન કરી રહ્યા છે. આ અદ્ભુત ભૌગોલિક વારસો આપણને એ જ શીખવે છે કે જો પ્રકૃતિની જાળવણી સાચી રીતે કરવામાં આવે તો તે આધુનિક યુગમાં પણ લાખો ટાપુઓનું કુદરતી સૌંદર્ય તેના અસલી સ્વરૂપમાં અકબંધ રાખી શકાય છે. યુવા મિત્રો, શું તમે જાણો છો કે મનુષ્યના શરીરના 2 અંગો એવા છે જે વીજળી ઉત્પન્ન કરી શકે છે? ચાલો હવે તેના વિશે માહિતી પ્રાપ્ત કરીએ. જ્યારે આપણે વીજળી શબ્દ સાંભળીએ છીએ, ત્યારે આપણી નજર સામે ઘરના ઉપકરણો, વીજળીના તાર અથવા આકાશમાં ચમકતી વીજળીના દ્રશ્યો આવી જાય છે. પરંતુ આપણું પોતાનું શરીર પણ એક જીવંત પાવર હાઉસ છે. આપણા મગજમાં અબજોની સંખ્યામાં ચેતાકોષો આવેલા છે, જેને ન્યુરોન્સ કહેવામાં આવે છે. મગજમાં આશરે 86 અબજ જેટલા ન્યુરોન્સ એકબીજા સાથે જટિલ નેટવર્કથી જોડાયેલા હોય છે. જ્યારે આપણે કંઈક વિચારીએ છીએ, જોઈએ છીએ અથવા તો અનુભવીએ છીએ, ત્યારે આ ન્યુરોન્સ એકબીજાને સંદેશા મોકલવાનું શરૂ કરે છે. આ સંદેશાઓ કેમિકલ અને ઇલેક્ટ્રિકલ સિગ્નલના સ્વરૂપમાં પ્રસારિત થાય છે.
વૈજ્ઞાનિકોના મતે જ્યારે આપણે જાગતા હોઈએ છીએ ત્યારે આપણું મગજ સતત 12 થી 25 વોટ જેટલી વીજળી ઉત્પન્ન કરે છે. આ વીજળી એટલી પૂરતી છે કે તેનાથી ઓછી ઉર્જાવાળો એક નાનો એલઈડી બલ્બ આરામથી સળગાવી શકાય છે. હવે પ્રશ્ન એ થાય કે મગજમાં પાવર પ્લાન્ટ વગર વીજળી કેવી રીતે બને છે? આ પ્રક્રિયા આપણા શરીરમાં રહેલા ક્ષારો જેમ કે સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ અને ક્લોરાઇડ પર આધારિત છે. ન્યુરોન્સની આસપાસ એક ખાસ મોમ્બ્રેડ એટલે કે પોડ હોય છે, જેમાં નાના નાના દરવાજા જેને આયન ચેનલ્સ કહેવામાં આવે છે. જ્યારે મગજને કોઈ સંદેશ મોકલવો હોય ત્યારે તે આ દરવાજા ખુલે છે અને પોઝિટિવ તથા નેગેટિવ ચાર્જ ધરાવતા આયનો ખૂબ ઝડપથી અંદર બહાર થવા લાગે છે. આ આયનોની ઝડપી હલનચલનના કારણે એક ઇલેક્ટ્રિકલ કરંટ પેદા થાય છે, જેને વિજ્ઞાનની ભાષામાં એક્શન પોટેન્શિયલ કહેવામાં આવે છે. આ કરંટ સેકન્ડના 1000મા ભાગમાં આખા શરીરમાં માહિતી પહોંચાડી દે છે. મગજ સિવાય આપણા શરીરનું બીજું એક અંગ પણ ભારે માત્રામાં વીજળીનો ઉપયોગ કરે છે અને તે છે આપણું હૃદય. હૃદયનું સતત ધબકવું પણ ઇલેક્ટ્રિકલ સિગ્નલના કારણે જ શક્ય બને છે. હૃદયમાં સિનોએટ્રિયલ નોડ નામનું એક કુદરતી પેસમેકર હોય છે, જે નિયમિત અંતરે વીજળીના આંચકા પેદા કરે છે. આ કરંટના કારણે હૃદયના સ્નાયુઓ સંકોચાય છે અને આખા શરીરમાં લોહીનું ભ્રમણ થાય છે. જ્યારે હોસ્પિટલમાં ડોક્ટરો દર્દીનું ઇસીજી ટેસ્ટ કરે છે ત્યારે તેઓ વાસ્તવમાં હૃદય દ્વારા ઉત્પન્ન થતી આ વીજળીની તરંગોને કાગળ પર માપે છે અને આપણા સ્નાયુઓનું હલનચલન પણ આ જ કરંટને આભારી છે. તો યુવા મિત્રો, હવે તમે સમજ્યા ને કે મનુષ્યના શરીરના બે અંગો એટલે કે મનુષ્યનું હૃદય અને તેનું મગજ, આ બંને અંગો દ્વારા વીજળી ઉત્પન્ન થાય છે. મનુષ્યનું શરીર એ કેવળ હાડકા અને માંસનો લોચો નથી, પરંતુ બાયો ઇલેક્ટ્રોસિટીથી ચાલતું એક અત્યંત એડવાન્સ સુપર કોમ્પ્યુટર છે. આપણા મગજમાં વહેતો આ નાનો વીજ કરંટ જ આપણને સજીવ રાખે છે અને દુનિયાનો અનુભવ કરાવે છે. આ સુંદર માહિતીની સાથે હવે સમય થઈ ગયો છે સુમધુર ગીતોના ગુલદસ્તામાંથી એક સુંદર ગીતરૂપી ફૂલને ચૂંટવાનો. ચાલો માણીએ ફિલ્મ વક્તનું ગીત સુબહ હોગી, જેને સ્વરબદ્ધ કર્યું છે ઉદિત નારાયણ અને અલકા યાજ્ઞિકે. આ ગીતનું લેખન કર્યું છે સમીરે અને તેને સંગીતબદ્ધ કર્યું છે અનુ મલિકે. માણીએ આ સુંદર ગીત.

ગીત સાંભળવાની મજા આવી ને, તો ચાલો જ્ઞાનની સફરને પુનઃ કાર્યરત કરીએ. ડુંગળી એ એવી વૈશ્વિક સ્તરે રસોઈમાં વપરાતી ચીજ છે જે ભોજનનો સ્વાદ બમણો કરી દે છે. પરંતુ ડુંગળી સાથે જોડાયેલો એક સાર્વત્રિક અનુભવ એ છે કે તેને કાપતી વખતે ગમે તેવો મજબૂત માણસ હોય તેની પણ આંખમાંથી આંસુ સરી જાય છે. લોકો આને એક સામાન્ય બાબત માનીને નજરઅંદાજ કરે છે, પરંતુ રસોડામાં બનતી આ નાનકડી ઘટના પાછળ વિજ્ઞાન અને રસાયણશાસ્ત્રનું એક મોટું રહસ્ય છુપાયેલું છે. તો ચાલો જાણીએ કે ડુંગળી કાપતી વખતે આંખમાંથી આંસુ કેમ સરી પડે છે. ડુંગળી કાપતી વખતે આંખમાંથી નીકળતા આંસુ એ ખરેખર આંસુ નથી હોતા, પરંતુ ડુંગળીની અંદર રહેલા ખાસ તત્વો અને આપણી આંખોની રક્ષણાત્મક સિસ્ટમ વચ્ચે થતી એક તીવ્ર રાસાયણિક પ્રતિક્રિયાનું પરિણામ છે. જ્યારે આપણે ડુંગળીના પડને ચપ્પુ વડે કાપીએ છીએ, ત્યારે આપણે વાસ્તવમાં તેના જીવંત કોષો પર હુમલો કરીએ છીએ, જે બદલામાં પોતાની આત્મરક્ષા માટે હવામાં એક ખાસ પ્રકારનો ગેસ મુક્ત કરે છે. જ્યારે ડુંગળી આખી હોય છે, ત્યારે તેની અંદર રહેલા અલગ અલગ રસાયણો પોત પોતાના કોષોમાં સુરક્ષિત અને અલગ હોય છે. પરંતુ જેવી ચપ્પુની ધાર ડુંગળી ઉપર ફરે છે કે તરત જ તેના લાખો માઇક્રોસ્કોપિક કોષો એક સાથે તૂટી જાય છે. આ કોષો તૂટવાના કારણે તેની અંદર રહે

કરેલું લેકિમેટ્રી ફેક્ટર સિન્થેસિસ નામનું ખાસ એન્ઝાઇમ એટલે કે એક ઉત્સેચક મુક્ત થાય છે. આ ઉત્સેચક ડુંગળીમાં પહેલેથી હાજર રહેલા એમિનો એસિડ સલ્ફોસાઇડ સાથે પ્રતિક્રિયા કરીને તેને સલ્ફેનિક એસિડમાં બદલી નાખે છે. આ સલ્ફેનિક એસિડ ખૂબ જ અસ્થિર હોવાના કારણે ઝડપથી પુનર્ગઠિત થઈને એક અદ્રશ્ય ગેસનું સ્વરૂપ ધારણ કરી લે છે. આ ગેસ અત્યંત અસ્થિર હોવાના કારણે હવામાં પણ ખૂબ જ ઝડપથી

હંમેશા ભેજવાળી હોય છે, કારણ કે તેમાં પાણી રહેલું હોય છે. આ ગેસ આંખના પાણી સાથે ભળતાની સાથે જ હળવો સલ્ફ્યુરિક એસિડ બનાવે છે. ભલે આ એસિડ ખૂબ જ અલ્પ માત્રામાં હોય છતાં તે આંખના ચેતાતંતુઓમાં તીવ્ર બળતરા પેદા કરે છે. આ બળતરાની માહિતી મગજ સુધી પહોંચતા જ મગજ આંખના ખૂણામાં આવેલા તંતુઓને તુરંત જ સંદેશ મોકલે છે. મગજનો આદેશ મળતા જ આ ગ્રંથિઓ આંખને એસિડની અસરોથી બચાવવા અને તે રાસાયણને ધોઈ નાખવા માટે મોટા પ્રમાણમાં પાણીને છોડે છે, જેને આપણે આંસુ કહીએ છીએ. ડુંગળી કાપતી વખતે આવતા આંસુ એ પ્રકૃતિની અદ્ભુત આત્મરક્ષણ પ્રણાલી અને મનુષ્યના શરીરની ત્વરિત પ્રતિક્રિયાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. જોકે વિજ્ઞાન આપણને આ આંસુઓથી બચવાના કેટલાક સરળ રસ્તાઓ પણ બતાવે છે. જેમ કે જો ડુંગળીને કાપતા પહેલા થોડી વાર ફ્રીજમાં ઠંડી કરવામાં આવે અથવા પાણીમાં પલાળી રાખવામાં આવે તો તેમાં રહેલા એન્ઝાઇમ્સની પ્રક્રિયા ધીમી પડી જાય છે અને ગેસ હવામાં ઓછો ફેલાય છે. આ ઉપરાંત ધારદાર ચપ્પુ વાપરવાથી પણ કોષો ઓછા કચડાય છે, જેથી ગેસ ઓછો બને છે. રસોડાની આ સામાન્ય લાગતી ઘટના આપણને એ સમજાવે છે કે આપણી આસપાસની રોજિંદી જિંદગીમાં પણ વિજ્ઞાન અને રસાયણ શાસ્ત્રના કેટલા અદ્ભુત નિયમો છુપાયેલા છે, જે આપણા જીવનને રોમાંચક અને જ્ઞાનસભર બનાવે છે. યુવા મિત્રો, આપણે જ્યારે પણ આકાશમાં કે એરપોર્ટ પર વિમાન જોઈએ છીએ ત્યારે મનમાં એક સવાલ જરૂર થાય છે કે દુનિયામાં આટલા બધા સુંદર રંગો હોવા છતાં મોટા ભાગની એરલાઇન્સ પોતાના પ્લેન માટે સફેદ રંગ જ કેમ પસંદ કરે છે. ચાલો હવે એ જાણીએ કે વિમાનનો રંગ મોટે ભાગે સફેદ જ કેમ હોય છે. આની પાછળનું સૌથી મુખ્ય વૈજ્ઞાનિક કારણ થર્મલ મેનેજમેન્ટ, એટલે કે તાપમાનનું નિયંત્રણ છે. વિમાન જ્યારે હજારો ફૂટની ઊંચાઈ પર ઉડતું હોય અથવા એરપોર્ટના રનવે પર તડકામાં ઊભું હોય ત્યારે તે સીધા સૂર્યપ્રકાશના સંપર્કમાં આવે છે. સફેદ રંગ એ સૂર્યના કિરણો અને ઇન્ફ્રારેડ રેડિયેશનને પરાવર્તિત કરવાનો ઉત્તમ ગુણધર્મ ધરાવે છે. તે સૂર્યની લગભગ 99% ગરમીને પાછી ધકેલી દે છે, જેના કારણે વિમાનની ધાતુની બોડી ગરમ થતી નથી અને પ્લેનની અંદર રહેલા મુસાફરો તેમજ કિંમતી ઉપકરણો અતિશય ગરમીથી સુરક્ષિત રહે છે. જો વિમાનનો રંગ કાળો કે અન્ય કોઈ ઘાટો રાખવામાં આવે તો તે ગરમીને શોષી લેશે અને પ્લેન એક ચાલતી ભઠ્ઠી જેવું બની જશે. એવિએશન ક્ષેત્રમાં સુરક્ષા એ સૌથી મહત્વનું પરિબળ છે અને સફેદ રંગ તેમાં મોટી ભૂમિકા ભજવે છે. વિમાન હવામાં ખૂબ જ દબાણ અને વિવિધ હવામાન પરિસ્થિતિઓમાંથી પસાર થાય છે, જેના કારણે તેની બોડી પર ક્યારેક નાની તિરાડો, ડેન્ટ્સ અથવા એન્જિનમાંથી ઓઇલનું લીકેજ થવાની સંભાવના પણ રહે છે. સફેદ બેકગ્રાઉન્ડ હોવાના કારણે એન્જિનિયરો અને ઇન્સ્પેક્ટરો ખૂબ જ સરળતાથી અને વહેલી તકે આવા કોઈ પણ નુકસાનને શોષી શકે છે, જે ઘાટા રંગોમાં કદાચ છુપાઈ જાય છે. આ ઉપરાંત જો ક્યારેક દુર્ભાગ્યે કોઈ વિમાન અકસ્માતનો ભોગ બને અને તેનો કાટમાળ દરિયામાં, ગાઢ જંગલોમાં કે બરફ આચ્છાદિત પર્વતો પર પડ્યો હોય તો આકાશમાંથી સર્ચ ઓપરેશન દરમિયાન પણ તેને અન્ય રંગોની તુલનામાં ઝડપથી શોધી શકાય છે. તેમજ હવામાં ઉડતી વખતે અન્ય વિમાનો અથવા પક્ષીઓ પણ સફેદ રંગના પ્લેનને સરળતાથી જોઈ શકે છે, જેથી હવામાં અથડામણનો ખતરો ઘટી જાય છે. કોઈ પણ એરલાઇન કંપની માટે વિમાનને ચલાવવાનો ખર્ચ, એટલે કે તેની ઓપરેટિંગ કોસ્ટ ઘટાડવી એ ખૂબ જ જરૂરી છે અને આમાં પણ સફેદ રંગ મદદરૂપ સાબિત થાય છે. એક આખા કોમર્શિયલ વિમાનને પેઇન્ટ કરવા માટે અંદાજે 200-300 કિલોગ્રામ જેટલો કલર વપરાય છે. જો સફેદ સિવાયના અન્ય મલ્ટીકલર કે ઘાટા રંગોનો ઉપયોગ કરવામાં આવે તો તેના અલગ અલગ લેયર્સના કારણે વિમાનનું વજન ઘણું વધી જાય છે. એવિએશનના નિયમ મુજબ વિમાનનું વજન જેટલું વધારે તેટલું જ ઈંધણ વધુ વપરાય છે. તેથી સફેદ રંગ રાખીને એરલાઇન્સ દર વર્ષે લાખો રૂપિયાના બળતણની પણ બચત કરે છે. આ સિવાય સફેદ રંગ પર સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોની અસર ઓછી થાય છે, જેથી તે લાંબા સમય સુધી ઝાંખો પડતો નથી, જ્યારે અન્ય રંગો તડકામાં ખૂબ જ ઝડપથી ઝાંખા થઈ જાય છે, જેને વારંવાર રીપેઇન્ટ કરવા પડે છે અને તે પણ ખૂબ જ ખર્ચાળ પ્રક્રિયા છે. વિમાનનો સફેદ રંગ એ કેવળ સુંદરતા માટે નહીં, પરંતુ
વિજ્ઞાન, સુરક્ષા અને અર્થતંત્રના ત્રિવેણી સંગ

સમાન છે. આમ રનવેની ગરમીથી બચવા માટેથી લઈને કરોડો રૂપિયાના આર્થિક ફાયદા અને મુસાફરોની સુરક્ષા સુધી સફેદ રંગ એ એવિએશન ઇન્ડસ્ટ્રી માટે એક સર્વશ્રેષ્ઠ અને કલ્યાણકારી વૈજ્ઞાનિક ફોર્મ્યુલા સાબિત થયો છે. યુવા મિત્રો, હવે પુનઃ સમય થઈ ગયો છે સુમધુર ગીતોના ગુલદસ્તામાંથી એક સુંદર ગીતરૂપી ફૂલને ચૂંટવાનો. ચાલો માણીએ બ્લોકબસ્ટર ફિલ્મ ફેમિલીનું ગીત કતરા કતરા, જેને સ્વરબદ્ધ કર્યું છે અર્ણબ ચક્રવર્તી અને સૌમ્યા રાવે. આ ગીતનું લેખન કર્યું છે સમીરે અને તેને સંગીતબદ્ધ કર્યું છે રામ સંપતે. માણીએ આ સુંદર ગીત.

સૌમ્યા રાવે. આ ગીતનું લેખન કર્યું છે સમીરે અને તેને સંગીતબદ્ધ કર્યું છે રામ સંપતે. માણીએ આ સુંદર ગીત.

યુવા મિત્રો, આ જ્ઞાનની સફરમાંથી સત્વશીલ માહિતી પ્રાપ્ત કરતા કરતા ક્યારે સમય વીતી ગયો એ ખબર જ ન પડી. હવે વિદાય લેવાનો સમય થઈ ગયો છે. હું આશા રાખું છું કે આજે આપને ઘણી જ્ઞાનસભર માહિતી

પ્રાપ્ત થઈ હશે. હવે મને એટલે કે આપના હોસ્ટ અને દોસ્ત શુભમ અંબાણીને રજા આપો. આપણે ફરી મળીશું જ્ઞાનની સફરમાં, જ્યાં બનીશું જ્ઞાનના સહયાત્રી અને ગીતોના ગુલદસ્તા સાથે અવનવી માહિતીને પ્રાપ્ત કરીશું. તો બાય બાય, ટેક કેર એન્ડ કીપ લિસનિંગ યુવાણી આકાશવાણી. આપ સાંભળી રહ્યા હતા રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજનો સહપ્રસ્તુતિ કાર્યક્રમ યુવવાણી, પ્રસ્તુતિ આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. કાર્યક્રમ પ્રસ્તુતિ શુભમ અંબાણી, નિર્માણ સુધીર દત્તા.

0: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ. થોડી જ વારમાં એટલે કે 7 વાગે આપ સાંભળશો દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર.
1: આજે આકાશવાણીનો અમદાવાદ વડોદરા કેન્દ્ર સાંજના 7 થયા છે. પ્રસ્તુત છે ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ. શાનને સાંભળીએ.

છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાન, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

આપ સાંભળી રહ્યા હતા લખી અલીને. ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. 7:10 સાંભળીશું પ્રાદેશિક સમાચાર.

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઈફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જયારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના, જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યમાં છેલ્લા 10 વર્ષમાં 48,98,000થી વધુ ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ઉપજની ખરીદી કરાઈ. રાજ્યના ઔદ્યોગિક વિકાસને નવી દિશા આપવા 15 જૂને નવી ઔદ્યોગિક નીતિ 2026નું અનાવરણ કરાશે. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ કહ્યું, છેલ્લા 12 વર્ષમાં દેશનું અંદાજપત્ર બમણું, જ્યારે કરમાં ઘટાડો થયો. વિદેશ મોકલવાના બહાને 2,27,00,000 રૂપિયાની છેતરપિંડી કરનાર દંપતીની અમદાવાદથી ધરપકડ. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કેટલાક જિલ્લામાં આજે વરસાદની આગાહી. અને પ્રથમ ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2026માં ધ્યેય જાની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યો. સમાચાર વિગતવાર. રાજ્યમાં છેલ્લા 10 વર્ષમાં 48,98,000થી વધુ ખેડૂતો પાસેથી ટેકાના ભાવે 65,570 કરોડના મૂલ્યની ઉપજની ખરીદી કરવામાં આવી છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ સરકારે ખેડૂતો પાસેથી 1,05,000 મેટ્રિક ટન જેટલી ઉપજ ખરીદી છે, જેમાં મગફળી અને કપાસના ખેડૂતોને સૌથી વધુ ફાયદો થયો છે. 52,48,000 મેટ્રિક ટન મગફળીની ખરીદી કરીને ખેડૂતોને 31,941 કરોડની ચૂકવણી કરવામાં આવી.

0: વિશે, જ્યારે 25,23,000 મેટ્રિક ટન કપાસની ખરીદી કરીને ખેડૂતોને 17,759 કરોડનું ચૂકવણું કરાયું છે. લઘુત્તમ ટેકાના ભાવમાં 54 થી 127 ટકા સુધીનો વધારો અપાયો છે. કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ સેવા, સુશાસન અને જનકલ્યાણને સમર્પિત સફળ 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે, ત્યારે આજે રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ અને આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલના હસ્તે વલસાડ જિલ્લાના ધરમપુરમાં વિલ્સન હિલ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે આજે પ્રભારી મંત્રી રીવાબા જાડેજાની હાજરીમાં જનકલ્યાણ શિબિર યોજાઈ, જેમાં વિવિધ યોજનાના 30 લાખ લાભાર્થીઓને લાભ અપાયો. શ્રીમતી જાડેજાએ વધુ ને વધુ લોકોને સરકારની યોજનાનો લાભ લેવા અનુરોધ કર્યો.
1: આજે મારા પ્રભારી જિલ્લા બોટાદ ખાતે એક જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું. આ ઉપરાંત આ શિબિર 3 દિવસ ચાલનારી શિબિર છે, જેમાં લગભગ અપેક્ષિત 1500 કરતા પણ વધારે લાભાર્થીઓને લાભ અપાવવામાં આવશે, જેમાં આયુષ્માન ભારતની વાત હોય, લખપતિ દીદી યોજનાની વાત હોય, સ્વસહાય જૂથોના માધ્યમથી પીએમ સ્વનિધિ યોજનાની વાત, આવી ગુજરાત સરકારની વિવિધ લાભકારી યોજનાઓનો લાભ એક જ સ્થળે જ્યારે લાભાર્થીઓને અને નગરજનોને મળી રહે એ માટે જિલ્લા વહીવટી તંત્ર પ્રશાસનનો હું હૃદયપૂર્વક એમને શુભકામનાઓ પાઠવું છું અને અભિનંદિત કરું છું.
0: ડાંગ જિલ્લાના હવા ખાતે રાજ્યમંત્રી ડોક્ટર જયરામ ગામિતના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ સંમેલન યોજાયું. તેમણે કહ્યું કેન્દ્ર અને રાજ્ય સરકારના પ્રયાસોથી જિલ્લામાં તાપી ડાંગ બલ્ક પાઇપલાઇન યોજના, સાપુતારાનો પ્રવાસન વિકાસ અને જળ સંરક્ષણ માટે ચેકડેમોના નિર્માણ જેવા અનેક ઐતિહાસિક કાર્યો પ્રગતિમાં છે. જ્યારે નવસારીમાં યોજાયેલા કાર્યક્રમમાં સાતેમ, બિગરી અને ખુંદ બેઠક વિસ્તારના ગામોના નાગરિકોને આજે વિવિધ સરકારી યોજનાઓનો લાભ અપાયો. સ્વામિત્વ યોજનાના બીજા તબક્કામાં ગુજરાત દેશમાં પહેલા ક્રમે રહ્યું છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ દેશના 1/2થી વધુ પ્રોપર્ટી કાર્ડ માત્ર ગુજરાતમાં બન્યા છે. યોજનાના બીજા તબક્કામાં સમગ્ર દેશમાં 32,35,000 પ્રોપર્ટી કાર્ડ તૈયાર થયા, જેમાં ગુજરાતે વિક્રમજનક 18,50,000 કાર્ડ તૈયાર કરીને નોંધપાત્ર સિદ્ધિ મેળવી છે, જેમાં મહેસાણા અને અમદાવાદ જિલ્લો આગળ છે. રાજ્યમાં 14,900 ડ્રોન ફ્લાઇટ દ્વારા 11,511 ગામોનું સચોટ મેપિંગ અને પ્રોમોલ્ગેશન પૂર્ણ કરાયું છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે સુરતમાં 5મા સ્ટાર્ટઅપ સમિટમાં ઉપસ્થિત રહ્યા. તેમણે વિવિધ સ્ટોલની મુલાકાત લીધી અને નવીન વિચારો દર્શાવતા યુવા ઉદ્યોગ સાહસિકો સાથે વાતચીત પણ કરી. શ્રી સંઘવીએ કહ્યું, સુરત શહેર એક એવી જગ્યા છે જ્યાં લોકોના સપના સાકાર થાય છે, તેને મિની ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવે છે. રાજ્યના ઔદ્યોગિક વિકાસને નવી દિશા આપવા 15 જૂને નવી ઔદ્યોગિક નીતિ 2026નું અનાવરણ કરાશે. ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે યોજાનારા વિશેષ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી રાજ્યના નવા ઔદ્યોગિક વિકાસ રોડમેપનું લોકાર્પણ કરશે. નવી ઔદ્યોગિક નીતિમાં ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસને વધુ સરળ બનાવવું, અદ્યતન ઉત્પાદન ક્ષમતાઓને પ્રોત્સાહન આપવું, એમએસએમઈ ક્ષેત્રને વધુ મજબૂત બનાવવું, ટેકનોલોજી આધારિત ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવા તેમજ ઉભરતા અને ઉચ્ચ વિકાસ સંભાવના ધરાવતા ક્ષેત્રોમાં રોકાણ માટે અનુકૂળ વાતાવરણ ઊભું કરવાના મુદ્દાઓને વિશેષ પ્રાધાન્ય અપાશે. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ કહ્યું, છેલ્લા 12 વર્ષમાં દેશનું અંદાજપત્ર બમણું, જ્યારે કરમાં ઘટાડો થયો. કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે પોરબંદરમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં તેમણે જણાવ્યું, દેશમાં આંતરમાળખા, સામાજિક સુરક્ષા અને રોજગાર ક્ષેત્રે પણ નોંધપાત્ર પરિવર્તન થયું છે. હવાઈ મથક, માર્ગ અને રેલવે માળખાના વિસ્તરણથી દેશના માળખાકીય વિકાસને નવી દિશા મળી છે. તેમણે કૃષિ, મહિલા સશક્તિકરણ, વિદેશ નીતિ અંગે થયેલી પ્રગતિ પર પણ ભાર મૂક્યો.
2: મોદીજીએ દેશની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કર્યું. આજે દેશની અંદર ડેઇલી 14 કિલોમીટર રેલવે નખાઈ રહી છે. જ્યારે જ્યારે દેશ પર સંકટ આવ્યું ત્યારે, કોરોના મહામારી હોય કે વેસ્ટ એશિયા ક્રાઇસિસ હોય, સફળતાપૂર્વક દેશનું સંચાલન કર્યું. જરૂર પડી ત્યારે એર સ્ટ્રાઇક, સર્જિકલ સ્ટ્રાઇક અને ઓપરેશન સિંદૂર દ્વારા દેશની સુરક્ષા કરી. સૌથી વધારે દિવસ સુધી કાર્યકાળ મોદીજીએ કાયમ કર્યો, રેકોર્ડ કાયમ કર્યો અને મોદીજીના નેતૃત્વમાં દેશ બદલી રહ્યો છે, દેશ આગળ વધ્યો.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIRNews_ABAD ને ફોલો કરશો. પોરબંદરના રાણાવાવમાં જાન્યુઆરી 2027માં રેલવે યાર્ડનું ખાતમુહૂર્ત કરાશે. રાજ્યના 2 દિવસના પ્રવાસ

0: સાવેલા કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ આજે પોરબંદરમાં આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું પોરબંદરમાં દેશનું પ્રથમ ફર્નિચર પાર્ક સ્થાપિત થાય તે દિશામાં પણ પ્રયાસો ચાલી રહ્યા છે. આ સંદર્ભે આજે ફર્નિચર એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે ઉમેર્યું કે પોરબંદર અમદાવાદ તથા વાયા મુંબઈ હવાઈ સેવાને મંજૂરી મળી ગઈ છે અને 25 જૂનથી આ ફ્લાઇટ સેવા શરૂ થશે. અમદાવાદ આર્થિક ગુના નિવારણ શાખાએ વિદેશ મોકલવાના બહાને 2,27,00,000 રૂપિયાની છેતરપિંડી કરનાર દંપતીની ધરપકડ કરી છે. આ અંગે એસીપી મનોજ ચાવડાએ જણાવ્યું કે દંપતીની કરોડોની સંપત્તિ પણ જપ્ત કરવામાં આવી છે.
1: જો એક્યુઝે ઉસકા યસ બેંક હલતેજ મે એકાઉન્ટ લોકર થા ઉસકે પાસ 4,500 ગ્રામ કા સોના ઓર ચાંદી ભી બરામદ હુઈ હૈ. એક ઓર ઉસકા લોકર સુરત મે થા, વહાં સે 260 ગ્રામ ગોલ્ડ ઓર 260 ગ્રામ સિલ્વર બરામદ કી ગઈ હૈ. ઓર તીસરા ઉસકા ધાંગધરા પીપલ્સ કોઓપરેટિવ બેંક મે લોકર થા, વહાં સે 830 ગ્રામ ગોલ્ડ ઓર 511 ગ્રામ ચાંદી બરામદ કી ગઈ હૈ.
0: સીઆઈડી ક્રાઇમના માદક પદાર્થ વિરોધી કાર્યદળે ચોક્કસ બાતમીના આધારે વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલા એક ફ્લેટ પર દરોડો પાડીને 86 લાખ રૂપિયાથી વધુની કિંમતનો હાઇબ્રીડ ગાંજો જપ્ત કર્યો છે. સત્તાવાર યાદી મુજબ જેતલપુર રોડ પર આવેલા વાત્સલ્ય ફ્લેટમાં નશીલા પદાર્થોનું વેચાણ અને સંગ્રહ કરવામાં આવ્યું હોવાની બાતમી મળતા અધિકારીઓએ દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન અધિકારીઓને 2.5 કિલોગ્રામ હાઇબ્રીડ ગાંજો મળી આવ્યો હતો, જેની અંદાજીત કિંમત 86,31,000 રૂપિયા થાય છે. તપાસકર્તાઓને ત્યાંથી ઇલેક્ટ્રોનિક વજન કાંટો, રોકડ ગણવાનું મશીન અને 3,36,000 રૂપિયા રોકડા પણ મળી આવ્યા હતા. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં આજે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અમરેલી, ભાવનગર અને સુરત, તાપી સહિતના જિલ્લામાં આજે વરસાદની શક્યતા છે. આવતીકાલે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી તેમજ દાહોદ અને મહીસાગરમાં પણ હળવા વરસાદની શક્યતા હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું છે.
2: गुजरात रीजन में 13 से 19 जून तक आइसोलेटेड लाइट टू मॉडरेट रेन हो सकती है. इसी तरह से अगर सौराष्ट्र की बात करें तो अमरेली, भावनगर इत्यादि डिस्ट्रिक्ट है, आइसोलेटेड रेन आ सकती है. जो गुजरात रीजन के डिस्ट्रिक्ट अफेक्ट कर रहे हैं कि साबरकांठा, अरावली, महीसागर, दाहोद और साथ में साउथ गुजरात रीजन के जो भी हैं जैसे छोटा उदयपुर, नर्मदा और अपने सूरत, डांग, वलसाड़, नवसारी इत्यादि में छुटपुट बारिश कहीं हो सकती है.
0: અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આજે યોજાયેલી પ્રથમ ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2026માં પુરૂષ સિંગલ્સમાં અરવલ્લી બિનક્રમાંકિત પેડલર ધ્યેય જાનીએ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરીને ટુર્નામેન્ટનો સૌથી મોટો અપસેટ સર્જ્યો હતો. એક રોમાંચક મુકાબલામાં ધ્યેય જાનીએ સુરતના 5મા ક્રમાંકિત અયાઝ મુરાદને હરાવ્યો હતો. જાનીએ 14-12, 5-11, 8-11, 11-6, 11-8 સંઘર્ષપૂર્ણ વિજય સાથે અયાઝને હરાવીને પ્રી ક્વાર્ટર મેચમાં શાનદાર વિજય હાંસલ કર્યો હતો. ખેડૂતો પ્રમાણસરનો ખાતર વપરાશ કરે અને પોતાની જમીન, પાણી અને પર્યાવરણને બગડતું અટકાવે તે માટે ખેત બચાવો અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા છેલ્લા 10 દિવસથી છોટાઉદેપુર જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાં 20થી વધારે ગામોમાં 2,000થી પણ વધારે ખેડૂતોએ અભિયાનમાં ભાગ લીધો, જેમાં વૈજ્ઞાનિકો અને અધિકારીઓ દ્વારા રાસાયણિક ખાતરનો સંયમપૂર્વક તેમજ જમીન ચકાસણી આધારિત કૃષિ યુનિવર્સિટીની ભલામણોને આધારે ઉપયોગ કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યમાં છેલ્લા 10 વર્ષમાં 48,98,000થી વધુ ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ઉપજની ખરીદી કરાઈ. રાજ્યના ઔદ્યોગિક વિકાસને નવી દિશા આપવા 15 જૂને નવી ઔદ્યોગિક નીતિ 2026નું અનાવરણ કરાશે. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ કહ્યું છેલ્લા 12 વર્ષમાં દેશનું અંદાજપત્ર બમણું, જ્યારે કરમાં ઘટાડો થયો. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કેટલાક જિલ્લામાં આજે વરસાદની આગાહી અને પ્રથમ ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2026માં ધ્યેય જાની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યો. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે આપ રાત્રે 7:50 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

આકાશવાણી રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ. શ્રોતા મિત્રો, પ્રસ્તુત છે ખેડૂત ભાઈઓ માટેનો કાર્યક્રમ ગામનો ચોરો.

0: એ રામ રામ અટલબેન.
1: રામ રામ કાનન, રામ રામ.
0: અટલબેન, એક પ્રશ્ન પૂછું.
1: આ મને ખબર જ હતી કે ચોરે આવું તો પ્રશ્નો ઊભા હોય. બાપા, હું પરીક્ષાઓ આપી આપી અને મેં એમ થયું કે હવે ભણવાનું પૂરું થયું, પણ કાનનબેને મૂક્યું નથી. કાંઈ વાંધો નહીં, પૂછો પૂછો.
0: પણ એ પ્રશ્ન પૂછવાથી આપણને જાણકારી કેટલી બધી મળે છે.
1: એ વાત સાચી.
0: તો આજે છે ને, મારે તમને એવું પૂછવું છે કે તમે જ્યારે ભણતા ને ત્યારે તમને કયો વિષય ન ગમતો?
1: એમ તો બહુ અઘરો પ્રશ્ન નથી. મને છે ને ઇતિહાસમાં બહુ કંટાળો આવતો.
0: અરે રે, કેમ?
1: અરે ભાઈ, એટલું બધું આમ ઓલું કહેવાય ને, રટ્ટા
0: ગોખવું
1: પડે, અને પછી હું કાયમ ભૂલી જાઉં કે કયા રાજાનો કયો પુત્ર અને કયા પુત્રના કયા રાજા પિતા, અને કયા ઈસવીસનમાં કોણ રાજા થયું, કયા પ્રદેશમાં થયું. અરે બાપ રે, મને બહુ કંટાળો આવતો.
0: પણ હવે તમે એવું વિચારો કે સામાન્ય રીતે વિદ્યાર્થી છે એને જો ઇતિહાસમાં આવી રીતે કંટાળો આવતો હોય, પણ જો એ ઇતિહાસને રસપ્રદ રીતે તમારા સુધી પહોંચાડવામાં આવે અને તમને એ સહેલાઈથી સમજાવવામાં આવે તો કેવો ગમે?
1: તો જરા કામ વિચારવા જેવું છે, ગમે ખરું.
0: એટલે આજની જે આપણી મુલાકાત છે ને, એ તમારો દ્રષ્ટિકોણ બદલી નાખવાની છે. આજે આપણે છે ને એક એવા ઇતિહાસવિદને મળવાના છીએ, આપણે જેને વિદ્વાન કહી શકીએ, એવા એક આમ ડોક્ટર સાહેબ, પણ આપણે કે અભ્યાસના ડોક્ટર.
1: સામે એક બેઠા છે પ્રોફેસર જેવા, ભાઈ લાગે છે.
0: હા, તો આપણે મળવાના છીએ ડોક્ટર પ્રદ્યુમ્ન સિંહ ખાચરને.
1: હા, એમનું તો નામ મેં ઘણું સાંભળેલું છે.
0: એટલે સૌરાષ્ટ્રમાં અને ગુજરાતમાં ખાસ કરીને કોઈ એવું નહીં હોય કે ઇતિહાસ વિષયમાં એમના પુસ્તકોનો રેફરન્સ, એમણે સંદર્ભ લીધો ન હોય. અને હાલમાં તે ડોક્ટર સુભાષ મહિલા કોલેજ, જે જૂનાગઢ ખાતે આવેલી છે, ત્યાંના ઇતિહાસ વિભાગના અધ્યક્ષ તરીકે કાર્યરત છે. અને આજે આપણને એ બહુ સરળતાથી અને રસપ્રદ શૈલીથી આપણો ઇતિહાસ, એટલે ખાસ કરીને સૌરાષ્ટ્રનો ઇતિહાસ, આપણી ગ્રામ્ય સંસ્કૃતિનો અને આપણી ખેતીનો ઇતિહાસ જે છે, એના વિશે માહિતગાર કરવાના છે.
1: હા, પણ એ પહેલા તો આપણે સાહેબનું સ્વાગત કરીએ અને કહીએ
0: રામ રામ
2: રામ રામ.
1: તો સાહેબ, તમે આવ્યા ને એ પહેલા અમે વાત કરતા હતા, તો મેં બેનને કહેતી હતી કે ભાઈ મને છે ને ઇતિહાસમાં કંટાળો બહુ આવતો. સાચું કહું ભાઈ હો, તો હવે મારે તમને પૂછવું છે કે આપણે ઇતિહાસ એટલે શું, એ તો વાત કરો.
2: બેન, તમારી વાત સાવ સાચી છે. 30 વર્ષથી ઇતિહાસ ભણાવું છું, એટલે જ્યારે પ્રથમ ક્લાસમાં દાખલ થાવ ત્યારે જ હું વિદ્યાર્થીઓને કહેતો હોઉં છું કે ઇતિહાસ ભણવો કેટલાને ગમશે, તો બહુ ઓછી આંગળીઓ ઊંચી થતી હોય છે. પરંતુ હું એમને ગેરંટી આપું કે 5 ક્લાસ ભરશો પછી તમને ચોક્કસ ઇતિહાસ ગમશે. એટલે જેમ બેને કહ્યું કે ઇતિહાસ ભણાવવાની એક શૈલી એક અલગ પ્રકારની હોય છે. ઇતિહાસ ભણાવનારની પાસે કેટલું બધું નોલેજ હોય, એના સંદર્ભો એવા આવતા હોય, વાત કરવાની એની છટા એવી હોય, ત્યારે વિદ્યાર્થીને અવશ્ય ઇતિહાસ ગમે જ. ઇતિહાસ એટલે આમ જ હતું, અને ઇતિહાસમાં આધાર વિનાની એક પણ વાત ન કહી શકાય. આ ગામને ચોરે બેઠા બેઠા ગપાટા મારવાનો વિષય નથી. આમાં તો ક્યારેક કઈ ને કઈક સંસ્કૃતિઓ ઉથલ પાથલ થઈ જાય, વંશો આઘા પાછા થઈ જાય, એવો ગંભીર વિષય છે. પણ ભણાવનારની સજ્જતા જો એટલી હોય તો સ્વાભાવિક છે કે વિદ્યાર્થીઓને એની કક્ષા મુજબ આપણે ભણાવીએ તો એને, તમે કદાચ મારી પાસે ભણ્યા હો તો હું અત્યારે પણ ગેરંટી આપું કે તમને ઇતિહાસ ભણવાની જરૂર મજા આવી હોત.
0: વાહ, ખૂબ સરસ.
1: તો મને તો મન થશે જ ભણવાનું સાહેબ, પણ એ વાત મને પહેલા કહો કે ભાઈ ઇતિહાસ જાણવો

0: માટે શું કામ જરૂરી છે? ખાસ કરીને આજની જે જનરેશનને જોઈએ, પેઢીને જોઈએ, તો એ વધારે પડતું જ્ઞાન તો વોટ્સએપ યુનિવર્સિટીમાંથી જ મેળવતી હોય છે. તો આવા સમયમાં આપણો જે ઇતિહાસ છે એ પણ, જેને કહી શકાય કે ઓથેન્ટિક ઇતિહાસ, એ શું કામ જાણવો જરૂરી છે?
1: માણસે ઇતિહાસ એટલા માટે જાણવો જોઈએ. આપણે કોઈક બાળકને પ્રશ્ન પૂછી કે આ ગેલેક્સી થિયેટર છે ત્યાં પહેલા શું હતું, તો નાનું બાળક કહેશે મને શું ખબર. પણ ઇતિહાસકારને પૂછશું તો તરત જ કહેશે કે ફલાણી જગ્યાએ અહીં પહેલા આ હતું, આ હતું. એટલે કાયમને માટે આપણે બાળક જો ન રહેવું હોય તો ઇતિહાસ જાણવો જોઈએ. ઇતિહાસ આપણને નવા વિચારો આપે છે. આ શોધ કેમ થઈ હશે, આ મંદિર કેમ બંધાણું હશે, જ્યારે સિમેન્ટની શોધ નહોતી થઈ ત્યારે લોકો શેનો ઉપયોગ કરતા હતા, સાધન વિહોણા યુગમાં આ ટાંકણાઓથી મંદિર બધા ટંકાયા છે તો ત્યારે કેટલો બધો પરિશ્રમ કરવામાં આવ્યો હશે, તોપની શોધ નહોતી થઈ ત્યારે તીર કામઠાથી લડાઈઓ થતી હતી. એટલે જે કંઈ માનવ જીવન સાથે સંકળાયેલું છે એ તમામ જીવનના પ્રશ્નો આપણને ઇતિહાસ નામનું મહામૂલું શાસ્ત્ર આપણને જવાબ આપે છે. અને સ્વાભાવિક છે, જેને નોલેજ મેળવવું છે, જ્ઞાન મેળવવું છે, એ આવા પ્રશ્નો ઊભા કરવાનું જ, અને એને રોજ એવો સવાલ થવાનો, એ બધા જ જવાબ ઇતિહાસ આપે છે. એટલે મને એમ લાગે છે દુનિયા આખીના નાગરિકે સૌ પ્રથમ ઇતિહાસનો અભ્યાસ કરવો જોઈએ અને પછી સમાજ જીવન સાથે જોડાવું જોઈએ.
2: તો આજથી લગભગ તમે ત્રણેક દાયકાથી આ અભ્યાસના ક્ષેત્રે છો, અધ્યયનના ક્ષેત્રે છો, તો તમને ઇતિહાસ વિષય છે એ રાખવો શા માટે ગમ્યો?
1: બેને બહુ સરસ પ્રશ્ન પૂછ્યો. હું પાંચમું છઠ્ઠું ધોરણ જયારે ભણતો ત્યારે બધા જ લેસન બતાવવાના હોય, મારા મોટાબેન હંસાબા મને આ લેસન કરાવે, એટલે હું એને કહું કે બેન તમે મને ઇતિહાસનું પૂછો, સમાજ વિદ્યાનું પૂછો, એ મને મજા આવે છે. આ સિવાય બગસરા દરબાર શ્રી મેરામવાળા સાહેબ મારા માસ્યાઈ ભાઈને ત્યાં હું દરબારગઢમાં રહીને ભણતો એટલે મેરામવાળા ઇતિહાસના વિદ્વાન, એટલે મને એની પાસેથી પ્રેરણા મળેલી. અને એ ઝવેરચંદ મેઘાણી ચોટીલામાં જન્મેલા અને મારું ગામ ચોટીલાની બાજુનું સણોસરા, અને એ પછી મને નોકરી મળી જૂનાગઢમાં, એટલે વિખ્યાત ઇતિહાસકાર ડોક્ટર શંભુ પ્રસાદ દેસાઈની સાથે હું 8 વર્ષ એમના અંતિમ શ્વાસ સુધી ભેગો બેઠેલો. એટલે ધીરે ધીરે મારી ઇતિહાસની દ્રષ્ટિ વિકસતી ગઈ અને ધીરે ધીરે મારી કલમ એક પછી એક લેખ, બીજો લેખ, ત્રીજો લેખ, એક પછી એક પુસ્તકો પછી આવતા ગયા. એટલે મારું કૌટુંબિક વાતાવરણ અને આ વિદ્વાનોની થોડી મારા ઉપર કાંઈ અસર પડી હોય, અને એને હિસાબે હું ઇતિહાસમાં એટલો બધો જાણે ઓતપ્રોત થઈ ગયો કે ઘણા મને હસવામાં એમ પણ કે સાહેબે તો ઇતિહાસ સાથે લગ્ન જ કરી લીધા છે.
0: સાહેબ, આપે લગભગ 32 જેટલા પુસ્તકો લખ્યા છે, ગિરનાર ઉપર પણ એક સરસ પુસ્તક લખ્યું છે, તો આના જે વિષયો છે એ આપ કેવી રીતે નક્કી કરો, અને પછી આખી જે પ્રક્રિયા છે કે એ તો કંઈ આમ જેમ ચોરે બેસીને અમે લખતા હોઈએ કે કંઈક તમને પૂછી લઈએ એવું તો થાય નહીં, તમારે જવું પડે, તો એ કેવા અનુભવો થાય છે, બધી વાત કરો.
1: ઇતિહાસ વિષય મેં આપને અગાઉ કહ્યું એમ કે આધાર વિના તો એક પણ વાક્ય લખી ન શકાય, શબ્દ મૂકી ન શકાય. એટલે ઇતિહાસ લખવા માટેના મને વિચારો જૂનાગઢમાં હું રહેતો હોવાથી, જૂનાગઢ નવાબી શહેર, અને જૂનાગઢમાં 89 રૂમ ભરેલા દફતરો પડેલા છે, એટલે સૌ પ્રથમ મેં જૂનાગઢના નવાબી કાળના આ દફતરો તપાસવાનું શરૂ કર્યું. અભિલેખાગારોમાં, રાજકોટના અભિલેખાગારમાં, ભાવનગરના અભિલેખાગારમાં, ત્યાંથી પુષ્કળ પ્રમાણમાં મને 1860 પછીનું રાજાશાહીનું રેકોર્ડ મેં જોયું, જાણ્યું, અને એમાં મને એટલો બધો રસ પડ્યો કે જાણે કે હું એ રાજાના સમયમાં જ વિહાર કરતો હોય એવું બધું મને જાણવાનું મળ્યું. અને એ પહેલા વહેલા તો મેં બધું જ છે સંગ્રહિત કરવાની કોશિશ કરી, અને પછી એમાંથી જુદા જુદા વિષયો મને શોધતા ગયા. જૂનાગઢમાં રહેતો હોવાથી ગિરનાર ઉપર જબરજસ્ત નવાબી કાળની વ્યવસ્થા હતી, એટલે મેં ગિરનાર ઉપર 400 પાનાનું સ્વતંત્ર પુસ્તક માત્ર આ રેકોર્ડને આધારે, અભિલેખાગારોને આધારે તૈયાર કરેલ છે. આ ઉપરાંત ક્ષત્રિય કુળમાં જન્મ્યો હોવાથી અને ઘરમાં પણ કાયમને માટે આવી બધી વાતો થઈ હોય, આ ફલાણા રાજા આવા હતા, આ ફલાણી ઠેકાણે આવું હતું, તો ત્યારથી જ મને આવી મનમાં કંઈ તાલાવેલી હોય અને એના તાંતણાઓ કણો બધું શોધવાનું બહુ ગમતું, અને ધીરે ધીરે એટલું બધું સાહિત્ય ભેગું થતું ગયું કે આજે મને એમ વિચાર આવે છે

0: એટલું ભેગું કર્યું છે, એ ભેગું કરીને એને હું કદાચ પૂરું આલેખી પણ નહીં શકું, એટલું બધું સાહિત્ય આ સૌરાષ્ટ્રની ધરતીમાંથી પ્રાપ્ત થયું છે. અને એક પછી એક પુસ્તક પ્રકાશિત થતું જાય, લોકો એને વધાવતા જાય, એટલે ત્યારે મારા મનમાં એકદમ ઉત્સાહ ભરાતો જાય. હા, કાઠિયાવાડના અનેક શહેરોનો મેં પ્રવાસ ગામડે ગામડે કર્યો છે, અનેક પાળિયાઓ જોયા છે, અનેક મંદિરો જોયા છે, અનેક રાજમહેલો જોયા છે, ત્યારે મને એક ભાવ અવશ્ય એમાં દેખાયો છે કે મને શિક્ષિતો કરતા વધુ અભણ વ્યક્તિએ વધુ સાચવો છે, માન આપ્યું છે, અને મારા કામમાં એને મદદ કરી હોય એવો પણ અનુભવ થયો છે. નાના નાના ગામડાઓમાં ગયું હોય અને હું ખરા બપોરે કોઈની ડેલી ખખડાવું કે દાદા છે, તો એક નાની એવી ચિતલમાં 12-14 વર્ષની દીકરી નીકળી કે ના ના દાદા નથી, એટલે મેં તો ધડ દઈને પાછો વળી ગયો. ત્યાં તો એ દીકરીએ કીધું, અરે ભાઈ દાદા ન હોય તો કઈ નહીં, તમે ઘરે આવો તો ખરા, પાણી બાણી તો પીવો, વાત કરો. અને પછી હું અંદર ગયો અને એ દીકરીને મેં કીધું કે હું ઇતિહાસનો પ્રોફેસર છું અને ચિતલની લડાઈનું સંશોધન કરવા માટે, પાળિયાઓ જોવા માટે હું અહીં આવ્યો છું. તરત જ એ દીકરીએ એના પપ્પાને કહી અને દાદાને બોલાવી અને મારી સાથે મુલાકાત કરી. ગામડાના લોકોને ઇતિહાસમાં ખૂબ લગાવ હોય છે, એને ખૂબ માન થાય છે કે લોકો આ યુગમાં પણ જે વર્ષો પહેલા વીતી ગયેલી વાત છે એને ફરી વાર સાંગો પાંગ બેઠી કરી અને એને સમાજ સમક્ષ મૂકવા માટે કેટલું મથી રહ્યા છે. તો આપણે પાશેરામાં પૂણી સમાન પણ એને મદદ કરવી જોઈએ.
1: વાહ, ખૂબ સરસ. સર, સામાન્ય રીતે આપણે તેવી માન્યતા છે કે આપણે ભારતીયો પ્રાચીન સમયમાં લગભગ આપણે એવું જોઈએ છે કે ઇતિહાસ સાચવવામાં થોડાક નબળા પુરવાર થયા છીએ, તો ખરેખર તમારો અનુભવ શું કહે છે?
0: પરદેશી વિદ્વાનોએ આપણને એમ કહેલું છે કે ભારતીયો છે ઇતિહાસ સાચવવામાં નબળા રહ્યા છે, એ વાત બરોબર સાચી નથી. કાશ્મીરનો ઇતિહાસ છે એ સૌ પ્રથમ છે ઐતિહાસિક આધારભૂત રીતે છે એ લખાયો હતો, એટલે આજથી 1000 વર્ષ પહેલાથી એ ઇતિહાસ લખાવવાની પરંપરા તો આપણે શરૂ થઈ ગઈ છે. પહેલા પણ પુરાણો છે, રામાયણ મહાભારત, આ બધું પણ એક અર્થમાં કાચા ઇતિહાસ રૂપ જ ગણાવી શકાય. પણ પછી ધીરે ધીરે ધીરે છે જેમ જેમ સમય આગળ ચાલતો ગયો એમ એમ ઇતિહાસ લખાવવાનું વધુ ને વધુ બનતું ગયું. પણ પરદેશી વિદ્વાનોએ ભારતીયોને એક આવી છાપ આપી દીધી કે ભારતીયોને ઇતિહાસ પૂછો છો એટલે એ વાર્તા કહેવાનું શરૂ કરે છે. પણ કાશ્મીરનો ઇતિહાસ રાજ તરંગીણી જે કલહણે લખ્યો એ પછી સાબિત થયું કે ભારતીયો પાસે પણ ઇતિહાસ લખવાની દ્રષ્ટિ તો હતી જ.
2: અને સાહેબ, આપણે સૌરાષ્ટ્રની વાત કરીએ, એમાંય ખાસ કરીને આપણી જે ગ્રામ્ય સંસ્કૃતિ છે, આપણી જે ખેતીની પરંપરા રહી છે, તો એનું પણ કંઈ જાણવા મળે આપણને કે ખાસ કરીને ભાઈ કઈ પ્રકારના પાકો લેવાતા, સિંચાઈની શું વ્યવસ્થા હતી, અથવા ખેતી કેટલી સમૃદ્ધ હતી કે ન હતી, ખેડૂતોની શું સ્થિતિ હતી?
0: કાઠિયાવાડમાં 222 દેશી રજવાડાઓ, એમાં સૌથી મોટું જૂનાગઢ, જામનગર, ભાવનગર, ધાંગધ્રા, ગોંડલ, મોટા જે રજવાડાઓ હતા એમાં ખેડૂતો માટેની બહુ જ સરસ મજાની યોજના હતી. ગોંડલ મહારાજા ભગવતસિંહજી ખેડૂતોને સોનાના ઝાડ ગણાવતા હતા. ભાવનગર રાજ્યએ ખેડૂતોના કર નિવારણ યોજના એમણે કરી હતી. અમારે જૂનાગઢ રાજ્યમાં છે, એ જૂનાગઢ રાજ્યમાં આજે જે કૃષિ યુનિવર્સિટીમાં સંશોધનો થાય છે એવા સંશોધનો થતા, બહારથી બિયારણો મંગાવીને ખેડૂતોને વાવવા માટે આપવામાં આવતા હતા, તગાવીની યોજનાઓ હતી, અને કોઈ ખેડૂત પોતાના ખેતરમાં બોર કરાવવા ઈચ્છતો હોય તો બોરિંગની વ્યવસ્થા પણ રાજ્ય તરફથી પૂરી પાડવામાં આવતી હતી. ટ્રેક્ટરો વસાવ્યા હતા. રાજકોટ રાજ્ય છે એણે પોતાના ખેડૂતોને છે કિલોસ્કર કંપનીના લોખંડના હળ આપવાની શરૂઆત કરી હતી. એટલે જે મોટા રજવાડાઓ હતા એમાં ખેડૂતો માટેની આવી ઉત્તમોત્તમ વ્યવસ્થા છે એ કરવામાં આવી હતી. ભાવનગર રાજ્યમાં તો ખેડૂતો માટેના ઉતારાની પણ વ્યવસ્થા કરી હતી. અમરનગરના રાજવી છે એ પોતાનો કોઈ 27 ગામનો ખેડૂત રાજ્યમાં આવે તો એને મહેમાન તરીકે રાખવામાં આવતો હતો, એની આગતા સ્વાગતા કરવામાં આવતી હતી અને એને ખબર અંતર પૂછવામાં આવતા હતા. કેટલાક નાના રજવાડાઓ પણ ખેતી માટે સારી વ્યવસ્થા કરી હતી. ઘણા રજવાડાઓમાં જે ખેડૂત વધુ પાક

0: લે એને બોલાવી અને એનું પાઘડી બંધાવીને સન્માન કરવામાં આવતું હતું, કે જેથી કરીને એ ખેડૂતોને પ્રોત્સાહન મળે અને વધુ ને વધુ એ પાક ઉત્પાદન ક્ષેત્રે કાર્યરત થતો જાય.
1: અને સિંચાઈ માટે પણ કંઈક અલગથી વ્યવસ્થા કરી હતી, કારણ કે લગભગ આપણું વર્ષે આધારિત જ રહી છે આપણી ખેતી.
0: 1880 પછી લગભગ મોટા ભાગે 2-4 વર્ષે દુષ્કાળો પડવાની શરૂઆત થઈ જ ગઈ હતી. એ સમયમાં પાણીના તળ ઊંચા હતા, પણ સિંચાઈની એવી વ્યવસ્થા નહોતી. એટલે 56 દુષ્કાળ જ્યારે પડ્યો ત્યારે આ કાઠિયાવાડના રાજવીઓએ મોટા મોટા તળાવ બાંધવાનું શરૂ કર્યું. દાખલા તરીકે જસદણ રાજ્યએ બાખલવડ પાસે આલણસરગર નામનું બહુ મોટું તળાવ આ 56 દુષ્કાળ વખતે બંધાવ્યું હતું. મહારાજા ભગવતસિંહજીએ વેરી તળાવ અને બીજા પોતાના રાજ્યમાં તળાવો બંધાવ્યા, અને એ તળાવોના દરવાજા એવા સ્વયં સંચાલિત ગોઠવવામાં આવ્યા હતા કે ચોકીદાર કદાચ સૂઈ ગયો હોય તો પણ જ્યારે પાણી પૂરતું ભરાઈ જાય એટલે ઓટોમેટિક એ દરવાજા ખુલી જાય, આવી વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સિવાય રાજાઓએ ખેડૂતોને સિંચાઈની વ્યવસ્થા વધારવા માટે કૂવા ગાળવા માટે લોન આપવામાં આવતી હતી, કે જે ખેડૂત નવો કૂવો ગળાવવા માંગતો હોય તો એને લોન આપવામાં આવશે. પણ પોરબંદર રાજ્યે તો એવી વ્યવસ્થા કરી હતી કે પહેલા એ ખેડૂતોએ કૂવાના કાંઠે ખેતરમાં 5 વૃક્ષો વાવવા પડશે અને એ પછી એને લોન આપવામાં આવશે. એટલે મને એમ લાગે છે કે ત્યારે આટલી ગરમી નહોતી, આટલા સાધનો નહોતા, પર્યાવરણનો આટલો નાશ નહોતો થયો. એ સમયમાં પણ કાઠિયાવાડના આ રાજવીઓએ પર્યાવરણની પણ ચિંતા કરી હતી, વૃક્ષોની પણ ચિંતા કરી હતી,
1: દીર્ઘદ્રષ્ટિ હતી, એમ કહી શકાય,
0: જોઈ શકાય.
2: વાહ, ખૂબ સરસ. મને હવે સર એ પૂછવાનું મન થાય કે તમે આટલા સમયથી ઇતિહાસની સાથે સંકળાયેલા છો તો ઘણા બધા લોકો તમને પણ મળવા આવતા હશે, તો એ લોકો તમને જ્યારે મળવા આવે ત્યારે એ લોકોના પ્રશ્નો તમને શું હોય છે, કેવા પ્રકારના પ્રશ્નો તમને પૂછે છે?
0: આજે એમ લાગે કે લોકોને ઇતિહાસમાં રસ નથી એવો સમય આવી ગયો છે, પણ બધા જ લોકોને ઇતિહાસમાં રસ નથી એવું નથી. ઘણા બધા લોકો ઇતિહાસમાં ઓતપ્રોત છે, ગાંડાની જેમ કામ કરી રહ્યા છે, મથી રહ્યા છે. મારી પાસે જે ઇતિહાસના પ્રશ્નો લઈને જે લોકો આવે છે એ મોટાભાગના પ્રશ્નો એવા હોય છે કે સાહેબ અમારા કુળદેવી કયા છે, અમારા સુરાપુરા કયા ગામમાં હશે, અમારું મૂળ ગામ કયું હશે, અમારી મૂળ અટક કઈ હશે, એવા અનુભવો મને ખૂબ થયા છે. ઉપલેટા પાસેનું ઢાંક ગામ છે, ત્યાં હું મારા સંશોધન પ્રવાસ વખતે ગયેલો અને ત્યારે મેં પાળિયાની એક જબર મોટી હાર જોઈ અને ત્યાં કેટલાક લોકો એને જુવારવા માટે આવેલા, એટલે મેં એમને પૂછેલું કે તમે અહીં શું આવ્યા, તો કે આ મારા સુરાપુરા છે. એટલે મેં એ ભાઈઓને કીધું તમે કયા વર્ણના છો, એટલે એમણે નામ આપ્યું. ત્યારે મેં એને કીધું આ તમારા સુરાપુરા હોઈ શકે નહીં, ક્ષત્રિયનો પાળ્યો હોય તો એ ઘોડા ઉપર હોય, આ ઘોડા ઉપર છે, એટલે આ તમારા સુરાપુરા હોઈ શકે નહીં. કેટલાય કુળદેવીઓ બીજાને પૂજતા હોય છે, કારણ કે માતાજી કોઈ એને મળતા ન હોય એટલે અભણ માણસો તો ભૂવા ભરાડી પાસે જોવડાવવા જવાના છે, અને એને કોઈ ને કોઈ માતાજી, વાવમાં કોઈ એખાદું વિષ્ણુનું શિલ્પ હોય, લક્ષ્મીનું શિલ્પ હોય, કોઈ દેવી દેવતાની મૂર્તિ હોય એને બતાવી દે. અને કેટલી ઠેકાણે સૌરાષ્ટ્રની વાવોમાં જે માતાજીઓના સ્થાનકો સ્થપાયા છે એને એ લોકો કુળદેવી તરીકે પૂજવા માંડ્યા છે. એટલે પોતાના પૂર્વજ ક્યાંથી આવ્યા છે, પોતાના કુળદેવી કયા છે, અમારા સુરાપુરા ક્યાં હશે, આવી વાતો અને પ્રશ્નો લઈને મારી પાસે આવતા હોય છે. પોતાની અટકનો ઇતિહાસ પૂછવા આવે છે કે સાહેબ અમારી અટક ભૂત છે, તો અમે હું ભૂત હશું? એટલે હું કહું કે ભૂત ન હોય ક્યાંય ભાઈ, પણ આ વેવાય વેલાએ આવી અટકો પાડી દીધી હતી. હવે દીકરાના લગ્નનું પૂછવા જાય ને વેવાય સામો માને જ નહીં, એટલે પછી ગામે આવીને વાત કરે કે અમારો વેવાય હાવ ભૂત જેવો છે, સમજતો જ નથી, આ દીકરી કેવડી થઈ, હજી લગ્ન કરવાની હાજ પાડતો નથી, તો એની સરનેમ ભૂત થઈ ગઈ. તો આપણી જે લોકોની અટકો પડી છે ગામના નામ ઉપરથી, પશુ પંખીના નામ ઉપરથી, ધંધા ઉપરથી, ગાંધી છે, ચાવાલા, પશુ પંખી, પોપટ છે, હાથી છે, ઘોડા છે, આવી બધી સરનેમો પડી છે. એ બ્રાહ્મણોની સરનેમો હોય તો વેદના

0: જાણ ત્રિવેદી છે, ચતુર્વેદી છે, પછી કોઈ એના કુળના જે મુખ્ય પુરુષ હતા એના ઉપરથી પણ અટકો પડતી હોય, તો મારી પાસે જે જાણકારી હોય એના ઉપરથી હું એનું અટકનું પણ એને હું વાત કરું કે ભાઈ તમે સાવલી ગામના હતા અને ત્યાંથી આવ્યા એટલે તમારી અટક સાવલિયા પડી ગઈ છે. તમે જે પટેલો છો, તમે જસદણ દરબારની જમીન વાવતા હતા. જસદણ દરબાર આલા ખાચર મોટા હતા, એને ખેતી વિકસાવવાનો બડો શોખ હતો, એટલે પોતાના વિસ્તારમાં એણે બીજા વિસ્તારમાંથી પટેલોને કણબીઓને બોલાવીને વસાવેલા. એટલે જેટલા પટેલો આલા ખાચરની જમીન વાવતા હતા એની મૂળ સરનેમ ભૂલાઈ ગઈ અને ખાચર ઉપરથી ખાચરિયા એની સરનેમ શરૂ થઈ ગઈ.
1: મતલબ કે રોજિંદા જીવનમાં જે આપણને જીભે ચડેલું છે કે આપણે રોજ જે લખીએ છીએ બોલીએ છીએ એની પાછળ પણ કેટલો ઇતિહાસ રહેલો છે,
2: કેટલો રસપ્રદ છે.
1: હા, એટલે એના પ્રત્યે પણ આપણે એટલા સજાગ નથી હોતા જે આજે આપણે જાણીએ છીએ. સાહેબ, સમય થોડોક ઓછો છે આપણી પાસે, પણ મને એ પૂછવાનું મન થાય કે સંશોધન માટે તમારે ઘણું બધું ફરવું પડતું હશે, તો આ આખી જે યાત્રા રહી એમાં પરિવારનો પણ પૂરતો સહયોગ મળી ચૂક્યો હશે?
0: સ્વાભાવિક છે બેન, તમારા પ્રશ્નનો જવાબ આપતા મને અફસોસ થાય છે. પરિવાર એ ઘણું ગુમાવ્યું છે, સતત ફરતા રહ્યા છીએ, કદાચ એમાં ધ્યાન પણ ના આપી શક્યા હોય, પણ મારો દીકરો પરંજય અને સુમનબા અને મારા ધર્મપત્ની ધર્વ ભાવનાએ મને એટલો બધો સાથ સહકાર આપ્યો છે કે કદાચ એનું કંઈક ઓછું થયું છે અને મેં એનો સમય ઇતિહાસને આપ્યો.
1: પણ સામાન્ય રીતે એ જોઈ શકાય છે કે જ્યારે સમાજ માટે અથવા કોઈ એક ચોક્કસ ક્ષેત્ર માટે આપણે કાર્યરત બનીએ છીએ ત્યારે સ્વાભાવિક છે પરિવારના સમયનો ભોગ છે એ લેવાતો હોય છે
2: અને એમના સહયોગથી જ આગળ પણ વધાતું હોય છે. તો આવી સરસ સાહેબ રસપ્રદ વાતો આપે કરી અને ખાસ તો મને પણ ઇતિહાસમાં થોડોક થોડોક રસ હવે આવવા માંડ્યો છે અને મને લાગે છે કે સાંભળનાર પણ ઘણા મિત્રોને આમાં રસ જાગ્યો હશે અને એમને ઈચ્છા થશે કે આપની સાથે વાત કરે. તો આપનો નંબર આપણે મિત્રોને લખાવી દઈએ, કાનન તમે લખ્યો છે.
1: જી, હાલમાં જૂનાગઢ ખાતે ડોક્ટર સુભાષ મહિલા કોલેજમાં ઇતિહાસ વિભાગના અધ્યક્ષ તરીકે કાર્યરત ડોક્ટર પ્રદ્યુમનસિંહ ખાચર, એમનો મોબાઈલ નંબર છે 98794 98794 21025.
2: 21025 એટલે કે અંગ્રેજીમાં લખાવી દઉં તો 9879421025.
1: અત્યારે એક લોકગીત સાંભળીએ અને છૂટા પડીએ અને બધા મિત્રોને કહીએ રામ રામ રામ રામ.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા ખેડૂત ભાઈઓ માટેનો કાર્યક્રમ ગામનો છોરો, પ્રસારણ આકાશવાણીના રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. 7:50 આપ સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

0: નમસ્કાર. આકાશવાણી સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફ્રાન્સ અને સ્લોવાકિયાની 6 દિવસની મુલાકાત માટે રવાના. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ છેલ્લા 12 વર્ષોમાં શિક્ષણ, કૌશલ્ય અને સ્ટાર્ટઅપ્સની નવી સંસ્કૃતિનું સિંચન કર્યું છે. કેન્દ્રીય શ્રમ અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ જણાવ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શાસન હેઠળ છેલ્લા 12 વર્ષમાં ભારતનું રાષ્ટ્રીય બજેટ બમણું થયું છે. લેફ્ટનન્ટ જનરલ ધીરજ શેઠ ભૂમિદળના આગામી વડા તરીકે નિયુક્ત. ઈરાને જણાવ્યું છે કે તેની મુખ્ય શરતો પૂર્ણ ન થાય ત્યાં સુધી તે અમેરિકા સાથે અંતિમ શાંતિ કરાર પર હસ્તાક્ષર નહીં કરે. અને ક્રિકેટમાં ધર્મશાલામાં શ્રેણીની પ્રથમ એક દિવસીય મેચમાં વરસાદનું વિઘ્ન. 25 ઓવરની મેચમાં અફઘાનિસ્તાનની પ્રથમ બેટિંગ. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ફ્રાન્સ અને સ્લોવાકિયાની 6 દિવસની મુલાકાત માટે રવાના થયા છે. શ્રી મોદી આવતીકાલે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રો સાથે ભારત ઇનોવેટ્સ સંમેલનનું ઉદ્ઘાટન કરશે. તેમણે જણાવ્યું કે આ કાર્યક્રમ ભારતીય સ્ટાર્ટઅપને વિશ્વ સાથે જોડશે. શ્રી મોદી આવતીકાલે નાઇસથી સ્લોવાકિયાની 2 દિવસીય મુલાકાત માટે રવાના થશે. બ્રાતિસ્લાવામાં રહેતા ભારતીય સમુદાય પ્રધાનમંત્રીની સ્લોવાકિયાની આ પ્રથમ મુલાકાત માટે સજ્જ છે. શ્રી મોદીએ જણાવ્યું કે આ ઐતિહાસિક મુલાકાત બંને દેશો વચ્ચેના સંબંધોને વેગ આપશે. દરમિયાન પ્રધાનમંત્રીએ કહ્યું કે તેઓ પેરિસમાં ભારતીય સમુદાયને મળવા માટે આતુર છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ મુલાકાતો યુરોપ અને G7 બંને દેશો સાથે ભારતની ભાગીદારીને વધુ મજબૂત બનાવશે. પ્રધાનમંત્રીની વિદેશ યાત્રા અંગે સાંભળીએ એક અહેવાલ.
1: પ્રધાનમંત્રી મોદી બ્રાતિસ્લાવા મેં સ્લોવાકિયા કે રાષ્ટ્રપતિ પીટર પેલેગ્રીની ઓર પ્રધાનમંત્રી રોબર્ટ ફિકો સે મુલાકાત કરેંગે. શ્રી મોદી ને કહા કે ઇસસે યુરોપીય સંઘ કે સાથ ભારત કી રણનીતિક સાઝેદારી ઓર મજબૂત હોગી. સ્લોવાકિયા યાત્રા કે બાદ શ્રી મોદી ફ્રાન્સ કે એવિયન જાયેંગે, જહાં વે 16 અને 17 જૂન કો G7 શિખર સંમેલન મેં ભાગ લેંગે. પ્રધાનમંત્રી મોદી ને કહા કે G7 મેં ભારત કી ઉપસ્થિતિ ભારત કે બઢતે વૈશ્વિક પ્રભાવ કો દર્શાતી હૈ. યે લગાતાર 8वां G7 शिखर सम्मेलन है जिसमें भारत को आमंत्रित किया गया है. यात्रा के अंतिम चरण में प्रधानमंत्री मोदी 18 जून को पेरिस जाएंगे, जहां वे फ्रांस के राष्ट्रपति इमैनुअल मैक्रों के साथ विवा टेक 2026 सम्मेलन में शामिल होंगे. पेरिस से शैलेश मेनन की रिपोर्ट के साथ

0: समाचार कक्ष से सरफिरोजी।
1: केन्द्रीय गृहमंत्री अमित शाहे जणાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ છેલ્લા 12 વર્ષોમાં સમગ્ર દેશમાં શિક્ષણ, કૌશલ્ય, સંશોધન અને સ્ટાર્ટઅપ્સની એક નવી સંસ્કૃતિનું સિંચન કર્યું છે। સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી શાહે જણાવ્યું કે પ્રધાનમંત્રી દ્વારા અમલમાં મૂકવામાં આવેલી વિવિધ નીતિઓને પરિણામે ભારત વિશ્વનું બીજા ક્રમનું સૌથી મોટું ઉચ્ચ શિક્ષણ નેટવર્ક ધરાવે છે। તેમણે ઉમેર્યું કે દેશ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેલેન્ટ પૂલમાં વિશ્વમાં બીજા ક્રમે ઉભરી આવ્યો છે અને 2 લાખથી વધુ સ્ટાર્ટઅપ સાથે ભારત વિશ્વનું ત્રીજા ક્રમનું સૌથી મોટું સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ બન્યું છે। ગૃહમંત્રીએ જણાવ્યું કે પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં દેશમાં 6 કરોડથી વધુ યુવાનોના કૌશલ્ય વિકાસ સાથે પ્રચંડ પ્રગતિ જોવા મળી છે। આ ઉપરાંત 12 કરોડથી વધુ મુદ્રા લોન અને 300થી વધુ સ્પેસ સ્ટાર્ટઅપ્સ એ વાતનો પુરાવો છે કે આજના યુવાનો નોકરી શોધનારા નહીં પરંતુ નોકરી આપનારા બન્યા છે। ગૃહમંત્રી અમિત શાહે આજે વસ્તી વિષયક પરિવર્તન અંગે એક બેઠકની અધ્યક્ષતા કરી અને આયોગને સરહદી જિલ્લાઓમાં થતા વસ્તી વિષયક ફેરફારોનો અભ્યાસ કરવાનો નિર્દેશ આપ્યો હતો। બેઠક દરમિયાન શ્રી શાહે આયોગને આ બાબતનું મૂલ્યાંકન કરવા માટે સરહદી વિસ્તારો, મહાનગરો અને ઔદ્યોગિક નગરોની મુલાકાત લેવા પણ સૂચના આપી। કેન્દ્રીય શ્રમ, રોજગાર અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ આજે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શાસન હેઠળ છેલ્લા 12 વર્ષમાં ભારતનું રાષ્ટ્રીય બજેટ બમણું થયું છે, જ્યારે નાગરિકો પરનો કર બોજ નોંધપાત્ર રીતે ઘટ્યો છે। કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ગુજરાતના પોરબંદરમાં આયોજિત એક પત્રકાર પરિષદને સંબોધતા ડોક્ટર માંડવિયાએ માળખાગત સુવિધાઓ, સામાજિક સુરક્ષા અને રોજગાર ક્ષેત્રોમાં થયેલા વ્યાપક પરિવર્તનો પર પ્રકાશ પાડ્યો। મંત્રીશ્રીએ જણાવ્યું કે 2014 પહેલા રાષ્ટ્રીય ધોરીમાર્ગના નિર્માણની દૈનિક સરેરાશ 9 કિલોમીટર હતી, જે આજે વધીને 28 કિલોમીટર થઈ ગઈ છે, જ્યારે રેલવે લાઇનના વિસ્તરણની ગતિ પ્રતિ દિવસ 14 કિલોમીટર સુધી પહોંચી છે। સામાજિક સુરક્ષા ક્ષેત્રે જનધન ખાતાઓ અને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર DBTના માધ્યમથી કવરેજ 2014 પહેલાની 19% વસ્તીથી વધીને આજે 64%થી વધુ થઈ ગયું છે। કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આજે જણાવ્યું કે પરિવહન મંત્રાલય માળખાગત વિકાસની સાથે સાથે રોજગારીના સર્જન પર પણ વિશેષ ભાર આપી રહ્યું છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના 12 વર્ષ દરમિયાન થયેલી સિદ્ધિઓ અને વિકાસલક્ષી પહેલો અંગે નાગપુરમાં આયોજિત એક પત્રકાર પરિષદને સંબોધતા શ્રી ગડકરીએ જણાવ્યું કે માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે દેશભરમાં ડ્રાઇવિંગ તાલીમ કેન્દ્રો સ્થાપવાની શરૂઆત કરી છે। આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABDને ફોલો કરશો।
2: કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું કે ઈરાન, અમેરિકા અને ઇઝરાયેલ યુદ્ધ સંબંધિત આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિઓએ પેટ્રોલિયમ ક્ષેત્રમાં પડકારો વધાર્યા છે, જેને કારણે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થયો છે। જોકે તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારે તે સુનિશ્ચિત કર્યું છે કે દેશના નાગરિકો પર આ ભાવ વધારાની અસર ન પડે। આજે લુધિયાણાના માધ્યમો સાથે વાત કરતાં શ્રી પુરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 12 વર્ષના કાર્યકાળને જનકેન્દ્રિત અને વિકાસલક્ષી ગણાવતા જણાવ્યું કે આ સમયગાળા દરમિયાન ભારતે દરેક ક્ષેત્રમાં પ્રગતિની નવી દિશા પ્રાપ્ત કરી છે।
3: પ્રધાનમંત્રી જી એ નહીં ચાહતે થે કે બઢતે દામો મેં હમારે આમ નાગરિક જો હૈ હમારે બહેન ભાઈ ઉન પે બોજ પડે ઓર અભી હમને જબ પેટ્રોલ ઓર ડીઝલ કા દામ બઢાયા તો કિતના બઢા ટોટલ પહેલે 3 રૂપિયે કમ હુઆ થા ઉસકો મેં એક તરફ છોડતા હું 7 રૂપિયે 60 પૈસે ઓર હમને એક એનાલિસિસ કિયા વિશ્વભર મેં જાપાન કે અલાવા ભારત એક એસા દેશ હૈ જહાં સબસે કમ પ્રાઇસ ઇન્ક્રીઝ હુઈ હૈ પેટ્રોલ ઓર ડીઝલ કી।
2: મધ્યપ્રદેશના ઇન્દોરમાં 5 દિવસ સુધી ચાલેલી બ્રિક્સ કૃષિ પરિષદ આજે સંપન્ન થઈ। પરિષદના અંતે ઇન્દોર ઘોષણાપત્રને સર્વાનુમતે સ્વીકારવામાં આવ્યું। આ ઘોષણાપત્રમાં ખાદ્ય સુરક્ષા, ખેડૂત કલ્યાણ, આબોહવા, અનુકૂળ ખેતી, કૃષિ, વેપાર અને ડિજિટલ કૃષિ અંગેના મહત્વપૂર્ણ નિર્ણયોનો સમાવેશ કરવામાં આવ્યો છે। આ પ્રસંગે કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું કે બ્રિક્સ દેશો વિશ્વની લગભગ 1/2 વસ્તીનું પ્રતિનિધિત્વ કરે છે અને વૈશ્વિક કૃષિ ઉત્પાદનમાં આશરે 42% ફાળો આપે છે। શ્રી ચૌહાણે જણાવ્યું કે ભારત સરકાર ખેડૂતોને 266 રૂપિયામાં યુરિયા અને 1,350 રૂપિયા પ્રતિ થેલીના ભાવે DAP આપવાનું ચાલુ રાખશે અને વધારાનો આર્થિક બોજ સરકાર પોતે ઉઠાવશે।
4: आज की परिस्थितियों में ब्रिक्स देशों की कृषि में भूमिका और उसमें भी छोटे किसान महिला

0: और युवाओं की भूमिका अत्यंत महत्वपूर्ण है। उसके सभी पहलुओं पर विचार किया, अलग अलग देशों ने अपनी बेस्ट प्रैक्टिस को भी सभी सदस्य देशों के साथ साझा किया है और उस व्यापक विचार विमर्श से हमारे लघु और सीमांत किसानों को और मजबूत करने में मदद मिलेगी, उनकी आय बढ़ाने में और आजीविका बेहतर करने में भी निश्चित तौर पर आज की चर्चा बहुत सहयोगी होगी।
1: सरकारे लेफ्टनंट जनरल ધીરજ શેઠને 30મી જૂનની બપોરથી લાગુ થાય તે રીતે ભૂમિદળના આગામી વડા તરીકે નિયુક્ત કર્યા છે। તેઓ હાલમાં ભૂમિદળના નાયબ વડા તરીકે સેવા આપી રહ્યા છે। ભૂમિદળના વર્તમાન વડા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી તે જ દિવસે સેવા નિવૃત્ત થઈ રહ્યા છે। ઈરાને જણાવ્યું છે કે જ્યાં સુધી તેની મુખ્ય શરતો પૂર્ણ ન થાય ત્યાં સુધી તે અમેરિકા સાથે ચાલી રહેલા સંઘર્ષનો અંત લાવવા માટેના અંતિમ શાંતિ કરાર પર હસ્તાક્ષર કરશે નહીં। જો કે એવા અહેવાલો છે કે બંને પક્ષો પ્રારંભિક કરારની નજીક છે। ક્રિકેટમાં ધર્મશાલામાં 3 મેચની શ્રેણીની પ્રથમ વન ડે આંતરરાષ્ટ્રીય મેચમાં વરસાદના વિઘ્ન વચ્ચે પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાને 24.3 ઓવરમાં 193 રન બનાવ્યા હતા। સતત વરસાદને કારણે મેચ શરૂ થવામાં વિલંબ થતાં તેને 25 ઓવરની કરી દેવામાં આવી હતી। ભારતે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો। ભારત તરફથી હર્ષ દુબે અને ગુરનૂર બ્રારે વન ડેમાં પદાર્પણ કરી રહ્યા છે। અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફ્રાન્સ અને સ્લોવાકિયાની 6 દિવસની મુલાકાત માટે રવાના। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ છેલ્લા 12 વર્ષોમાં શિક્ષણ, કૌશલ્ય અને સ્ટાર્ટઅપની નવી સંસ્કૃતિનું સિંચન કર્યું છે। કેન્દ્રીય શ્રમ અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શાસન હેઠળ છેલ્લા 12 વર્ષમાં ભારતનું રાષ્ટ્રીય બજેટ બમણું થયું છે। લેફ્ટનન્ટ જનરલ ધીરજ શેઠ ભૂમિદળના આગામી વડા તરીકે નિયુક્ત। ઈરાને જણાવ્યું છે કે તેની મુખ્ય શરતો પૂર્ણ ન થાય ત્યાં સુધી તે અમેરિકા સાથે અંતિમ શાંતિ કરાર પર હસ્તાક્ષર નહીં કરે। અને ક્રિકેટમાં ધર્મશાલામાં શ્રેણીની પ્રથમ એક દિવસ મેચમાં વરસાદનું વિઘ્ન। આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા।
2: આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર છે, પ્રસ્તુત છે પ્રાયોજિત કાર્યક્રમ રૂડીનો રેડિયો, પ્રાયોજક સેવા।

0: વાહ ભાઈ વાહ, શું વાત છે રાધાબેન, આ તો પર્યાવરણ બચાવવાની ધૂનમાં છે આજે તો રાધાબેન.
1: હા પાટુલબેન, હમણાં જ આપણે વિશ્વ પર્યાવરણ દિવસ ગયો તો રાધાબેન એની જ ધૂનમાં છે.
2: હા, 5મી જૂને વિશ્વ પર્યાવરણ દિવસ ગયો છે ને, એટલે હંદાય શ્રોતાઓને ઈદ શુભેચ્છાઓ આપવાની છે. અને પર્યાવરણ અને પાણી બચાવવાના હારે હંદાય ને કહી દઈએ, નમસ્તે, સલામ, જય સેવા ને ગુડ ઇવનિંગ. લો, મારે ઈ વાત કરવાની છે કે આપણે સૂર્ય વિશે, સૂર્ય ઉર્જા વિશે સમજ્યા, આપણે પવન ચક્કી વિશે સમજ્યા, અને નવીનીકરણ વિશે આપણને ખ્યાતિ બેને કેટલી સરસ માહિતી આપી, અને આપણા શ્રોતાઓ આપણાને સરસ આપલે પણ કરે છે. તો આજે મેં તો એમને જ બોલાવ્યા
0: સ્ટુડિયોમાં,
2: એમને સ્વાગત કરી લઈએ. નમસ્તે ખ્યાતિ બેનો, નમસ્તે.
3: નમસ્તે રાધાબેન, આશા રાખીએ છીએ કે આપણા બધા શ્રોતાઓ પણ ખૂબ મજામાં હશે. હવે આ શ્રોતાઓને જે આવી બળબળતી ગરમીમાં ઠંડક આપે છે એવા પાણીની આજે હું વાત કરવા આવી છું.
2: ઓહો, આ તો બહુ અગત્યની વાતો ની.
3: તમને ખબર છે અત્યાર સુધી આપણે પર્યાવરણ માટે કેટલા બધા શ્રોતાઓએ પાણીના બચાવ માટે સમજણ પણ મેળવી છે અને પોતે જીવનમાં પણ અપનાવ્યું છે.
0: હા, સાચી વાત છે.
3: પણ આજે તો આપણે એક નવો જ વિષય લઈને જઈશું આપણા શ્રોતાઓ પાસે.
0: હા ખ્યાતિબેન, તમે એકદમ સાચી વાત કરી. અત્યાર સુધીમાં જે પર્યાવરણ વિશેના કાર્યક્રમો આપ્યા એ પર્યાવરણ બચાવવાના પ્રયત્નો પણ આપણા શ્રોતાઓએ શરૂ કરી દીધા છે.
3: હા, બહુ સાચી વાત છે. પણ આજે જે વાત હું કરીશ ને એ ખાલી

0: પાણી બચાવો નહીં પણ એનાથી એક સ્ટેપ આગળ, એટલે કે પાણીમાંથી ઉર્જાને ઉત્પન્ન કરવી.
1: આ તો નવી નવી વાત આવી.
0: જો તમને હું કહું, પાણીમાંથી બનતી ઉર્જા એટલે જેને અંગ્રેજીમાં કહેવાય છે વોટર એનર્જી, એટલે કે હાઇડ્રો પાવર એનર્જી. તો આ કેવી રીતે બને? જ્યારે કોઈ પણ પાણીની ગતિ અથવા પ્રવાહથી ઉત્પન્ન થાય ઉર્જા, ત્યારે તેને કહેવાય છે પાણીથી ઉત્પન્ન થતી ઉર્જા.
1: બરાબર.
0: આ ઉર્જામાં પાણીની શક્તિનો ઉપયોગ કરવામાં આવે છે અને એમાંથી વીજળી બનાવવામાં આવે છે.
1: હું આપણી ઓએનજીસી પાસેથી જઉં ને તો જાણે વરસાદ પડતો એવું લાગે તો ઘણાને કહું કે પાણી કેમ પડે છે. હવે મને સમજ પડી કે પાણીમાંથી વીજળી ઉત્પન્ન થાય છે.
0: રાધાબેન, તમે કેટલું ધ્યાન રાખ્યું. જો આજે આપણે એની જ સમજ મેળવવાની છે જે તમે જોતા આવ્યા છો.
1: બરાબર.
0: તો આવી જે ઉર્જા ઉત્પન્ન થાય છે જેમાં પાણીને જોરથી આપણે ફેંકવામાં આવે અને પછી એમાંથી ટર્બાઇન ફરે અને એમાંથી વીજળી ઉત્પન્ન થાય, તો આવી જે ઉર્જા બને છે ને એને નવીનીકરણ ઉર્જા કહેવાય છે. એટલે એવી ઉર્જા જેનાથી પાણી પણ કદી ખૂટતું નથી અને ઉર્જા પણ ઉત્પન્ન થઈ શકે છે. એટલે જ્યારે કોઈ પણ નદી અથવા બંધની ઉપર સંગ્રહિત પાણી ઊંચાઈ ઉપરથી નીચે છોડવામાં આવે ને, તો પાણીના જોરદાર પ્રવાહથી ટર્બાઇન ગોળ ગોળ ફરે છે અને પછી જનરેટર દ્વારા વીજળી ઉત્પન્ન થાય છે.
1: તો ખેતીબેન, વીજળી તો ઉત્પન્ન થાય છે એ ખબર છે કે આપણને વીજળી મળી જાય, પણ કઈ કઈ રીતે ઉત્પન્ન થાય છે એ કયો ને?
2: હા, એ જાણવું પડશે.
0: ચોક્કસ થી તમને જણાવું. જયારે પાણી ઉર્જા આપણે ઉત્પન્ન કરવી હોય ને, તો એમાં નાનું મોટું આપણો પાણીનો જથ્થો ન ચાલે. હા, એમાં આપણે સતત અને મોટો જથ્થો જોઈએ જેથી આપણે બહુ મોટી ઉર્જા ઉત્પન્ન કરી શકીએ છીએ. તો એના માટે આપણે કોઈ પણ નદી ઉપર ડેમ એટલે કે બંધ બાંધવો પડે અથવા તો જે જળાશયો નાના નાના હોય એની ઉપરથી આપણે વીજળી ઉત્પન્ન કરવી પડે, અથવા ટર્બાઇન એમાં લગાવવું પડે, જનરેટર લગાવવું પડે, અથવા તો એવી કોઈ વીજ પ્રસારણ વ્યવસ્થા ઉભી કરવી પડે કે જેના થકી આ પાણીમાંથી વીજળી ઉત્પન્ન થાય અને ઘર ઘર સુધી પહોંચે. સમજણ પડી તમને?
1: સમજણ મને હવે ખબર પડી કે આ વરસાદ જેવું પડે છે ને અને આટલું ભારે ભારે 24 કલાકની વીજળી. પણ હવે ખબર પડી કે ઓએનજીસીમાં જે ચાલે છે ને વીજળી ઉત્પન્ન થાય છે.
2: બરાબર. એ પાણીના જે છાંટા ઉડે એ પાણીમાંથી વિદ્યુત ઉત્પન્ન થાય.
0: હવે આપણે વિગતવાર વાત કરીએ કે બંધ હોય કોઈ નદી ઉપર આપણે બંધ અથવા ડેમ બાંધીએ જેને કહીએ છીએ, બધા જાણો છો. અને આ ડેમ બાંધી એટલે શું થાય? આપણું નદીનું જે વહેતું પાણી હોય એક જગ્યાએ સંગ્રહિત થાય, એકઠું થાય, પછી એ પાણીને ખૂબ ઊંચાઈ ઉપરથી નીચે ફેંકવામાં આવે અને એમાં પ્રેશર એટલે કે દબાણ ઉભું કરવામાં આવે અને સતત પાણીનો પુરવઠો એમાં જતો રહે એટલે એમાંથી પણ એ ઉર્જા ઉત્પન્ન કરે. આને કહેવાય છે બંધમાંથી ઉત્પન્ન થતી પાણીની ઉર્જા.
2: બરાબર.
0: હવે આનું એક ઉદાહરણ આપું તમને. આપણા બધા શ્રોતાઓને પણ ખબર જ હશે. આ તો આપણે જે સરદાર સરોવર ડેમ બનાવ્યો છે ને, તમે બધા જાણો છો ગુજરાતમાં, તો એ સરદાર સરોવર ડેમ ઉપર પણ આવી રીતે ખૂબ મોટે પાયે વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે. બોલો,
2: બહુ સરસ કહેવાય.
0: આ સિવાય જળાશય હોય ને, નાના મોટા તળાવો હોય, તળાવમાં બી જથ્થો તો હોય, સાવ નાના ના હોય પાણી, તો એટલે એમાં પણ તમે પાણીનો સંગ્રહ કરીને એમાંથી પણ જરૂર મુજબ પાણી છોડતા જાઓ અને વીજળી ઉત્પન્ન કરતા જાઓ, તો એમાં પણ આપણે ઉર્જા ઉત્પન્ન કરી શકીએ. પછી ટર્બાઇન કોને કહેવાય તમને સમજાવું. જ્યારે આવો પાણીનો પ્રવાહ મોટા પાયે છોડવામાં આવે ને, ત્યારે એક પાણીના પ્રવાહથી જે સાધન ગોળ હોય મૂક્યું હોય ને આપણે, ચક્કર જેવું વ્હીલ જેવું, એ ગોળ ગોળ ફરે અને એ ફાસ્ટ ફરે ને, એના કારણે ઉર્જા ઉત્પન્ન થાય. પછી એ ઉર્જાને જનરેટર દ્વારા પહોંચાડવામાં આવે. આ રીતે અલગ અલગ મશીન અથવા સાધનોને જોડીને આપણે પાણીમાંથી જે ઉર્જા બને તેને વીજ સ્ટેશન સુધી અને ત્યાંથી લોકોના ઘરે ઘરે અથવા તો સિંચાઈ માટે કે પંપ ચલાવવા માટે જુદા જુદા ઉપયોગ માટે આપણે એને કામમાં લઈ શકીએ છીએ.
1: ખરેખર જાણવા જેવી માહિતી હતી.
2: આજે તો નવું નવું જાણવા
1: મળ્યું. નવીનીકરણ એટલે નવું નવું જાણવાનું.
0: ભાખરા નાગર ડેમનું તમે નામ સાંભળ્યું હશે. તો ભાખરા નાગર ડેમ ઉપર પણ વીજળી ઉત્પન્ન કરીએ છીએ. તેહરી ડેમ ઉપર પણ આપણે વીજળી ઉત્પન્ન કરીએ છીએ. મોટા ભાગના જે આપણે મોટા મોટા ડેમ બનાવ્યા છે એ બધા ઉપર આપણે પાણી ઉર્જા ઉત્પન્ન કરી રહ્યા છીએ.

0: પાણીનું મહત્વ છે ખબર છે, પણ પાણી ઉર્જાનું મહત્વ થોડું સમજાવો.
1: જો રાધાબેન, અત્યારે તો આપણે, તમે, હું અને આપણા બધા શ્રોતાઓ જાણે છે કે આપણે બધા કેવી વૈશ્વિક સમસ્યામાંથી ગુજરી રહ્યા છે. આપણે અત્યારે બધા દેશોમાં યુદ્ધ ચાલી રહ્યા છે. આપણને ખબર છે કે ડીઝલ, પેટ્રોલ, ગેસ વગેરે અત્યારે કેટલું મોંઘું થઈ રહ્યું છે અને સરળતાથી પ્રાપ્ય પણ નથી. કદાચ જો એનો જથ્થો સાવ ખૂટતો જશે તો એક દિવસ એવો આવશે કે આપણે ડીઝલ, પેટ્રોલ, કોલસો કશું મેળવી નહી શકીએ, એ બધું પતી જશે તો આપણે શું કરીશું? તો આ જ કારણને ધ્યાનમાં લઈને જે પહેલા આપણે સમજતા હતા એના કરતા હવે વધારે આપણે સમજીને એનો ઉપયોગ વધારવો જોઈએ પાણી ઉર્જા ઉત્પન્ન કરવાનો. કેમ? તો કે પાણી ઉર્જા પહેલા ડીઝલ, કોલસા એવી બધી વસ્તુઓથી ઉત્પન્ન કરતા હતા આપણે, જેનાથી કાર્બન બી વધારે બહાર આવતું હતું અને આ બધી વસ્તુઓની જરૂર પડતી હતી. પણ જો આપણે પાણી ઉર્જાનો ઉપયોગ વધારીએ, વધારે ને વધારે પાણીના સ્ત્રોતનો ઉર્જા ઉત્પન્ન કરવા ઉપયોગ કરીએ તો આપણે ડીઝલ આ બધાની કોઈ જરૂર ના પડે અને વત્તા આપણે પ્રદૂષણ પણ ઘટાડી શકીએ.
0: કેટલું સારું કહેવાય, પર્યાવરણ બચાવે છે.
1: એટલા માટે જ આપણે જે પાણી ઉર્જાની આજે વાત કરીએ છીએ તે ખૂબ જ સ્વચ્છ, વિશ્વસનીય અને નવીનીકરણ ઉર્જા એને કહેવાય. નવીનીકરણ એટલે પાણી વપરાઈ જાય. નદીમાં કે સમુદ્રમાં કોઈ દિવસ પાણીનો સ્ત્રોત ઘટવાનો છે? તમે 10 ડોલો ભરીને કાઢી લેશો તો પછી 10 ડોલ નવી નહીં આવે એવું તો નથી ને. ત્યાં તો વહેતો પ્રવાહ છે, બરાબર. એટલે જ આપણે એને નવીનીકરણ ઉર્જા કહીએ છીએ કે એ એવી ઉર્જા છે કે એકવાર વપરાઈ ગયું પાણી તો પણ એ ફરી આવવાનું જ છે,
0: વહેતા પાણી,
1: બરાબર. અને બીજો જો એક તમને મોટો ફાયદો કહું તો બધા અત્યારે જે કહી રહ્યા છે તમે સાંભળ્યું બી હશે કે અત્યારે વિશ્વમાં ક્લાઇમેટ ચેન્જના કારણે બહુ ગરમી હવામાનમાં ફેરફારના લીધે વધી રહી છે. તો ગરમી વધે તો આખા વિશ્વમાં જેટલો પણ બરફ છે અત્યારે, એ ગ્લેશિયર છે, બધા પીગળી રહ્યા છે. હવે જો બરફ પીગળશે તો શું વધશે આપણા બધા પાસે?
2: પાણી.
1: પાણી. અને પાણી વધે તો આપણે પાણીનો ઉપયોગ કરવો જોઈએ કે નહીં?
0: બચાવવું જોઈએ પાણી.
1: તો જે પાણી આપણો વિનાશ કરી શકે છે એ જ પાણીને આપણે ઉપયોગ કરીને જો આપણે ઉર્જા બનાવી દઈએ તો આપણે બચી શકીએ કે નહીં?
0: બચી શકીએ.
1: તો આવો વિચાર આખા વિશ્વમાં અત્યારે બધા કરી રહ્યા છે અને આ કરવા યોગ્ય પણ છે, બરાબર. આજે પાણી ઉર્જાની વાત કરું છું ને હું તમને, તો પાણીનો ઉપયોગ તો પાણી ઉર્જાનો લગભગ 2000 વર્ષ પહેલાથી જ આપણે કરી રહ્યા છે. આપણે સિંચાઈ માટે એનો ઉપયોગ કરતા હતા, પ્રાચીન સંસ્કૃતિથી જ કરતા હતા, કે પછી પરિવહન માટે પાણી ઉર્જાનો ઉપયોગ કરતા હતા. પણ હવે લગભગ આપણે 19મી સદીના પતવા ઉપર અથવા 20મી સદી જયારે ચાલુ થઈ, એટલે લગભગ 140 વર્ષ સમજો, એ પહેલા પાણીમાંથી વીજળી ઉત્પન્ન કરવાનું પહેલ આપણે કરી લીધી છે માણસ જાતે. બોલો, આ એનો ઇતિહાસ છે. હા, એટલે પાણી ઉર્જા એ કોઈ નવો વિષય નથી. પણ હા, આપણા માટે, આપણા શ્રોતાઓ માટે, આપણા બધા માટે આ જાગૃતિ ખૂબ મહત્વની હતી.
2: આપણે આટલી બધી તો માહિતી જાણી, પણ આ પાણી ઉર્જા ઉત્પન્ન કરવાના ફાયદા શું છે?
1: જો ભાવિકાબેન, તમારો પ્રશ્ન ખૂબ સરસ છે, હું તમને જણાવું. જ્યારે આપણે પાણી ઉર્જા ઉત્પન્ન કરીએ છીએ ત્યારે એમાંથી જે વીજળી ઉત્પન્ન થાય છે તે ઘરેલુ વીજળીના કામ માટે, ઉદ્યોગો માટે, સિંચાઈ માટે અને ગ્રામોમાં આપણા ગ્રામીણ શ્રોતાઓ સાથે વીજળી પુરવઠો પૂરો પાડવા માટે પણ એનો ઉપયોગ કરી શકીએ છીએ.
2: ખ્યાતિબેન, આ સરસ ફાયદા તો છે, પણ એની સામે આપણે સાવચેતી રાખવી પડશે ને?
1: ચોક્કસ પારોલબેન, તમારો પ્રશ્ન પણ ખૂબ યોગ્ય છે. આપણે જયારે બંધ બનાવીએ છીએ ત્યારે આ લાગે છે આપણને કે પાણી ઉર્જા ખૂબ મહત્વની છે, પણ એ ખર્ચાળ પણ છે. જયારે કોઈ નદી પર આપણે બંધ બનાવીએ ત્યારે એમાં ખૂબ મોટો ખર્ચો પણ આવે છે. પછી એના માટે બહુ નાના મોટા ગામો હોય તો એને સ્થળાંતર પણ કરાવવું પડે છે, એટલે આના માટે ઘણા લોકોની જિંદગી પર અસર પણ થાય છે. આ સિવાય પર્યાવરણ અને જળચર જીવન પર પણ આની અસર થાય છે, કારણ કે પાણીમાં તો બહુ જળચર પ્રાણીઓ હોય તો એમના જીવન ઉપર પણ આવી ઉર્જા ઉત્પન્ન કરવાની અસર થતી જ હોય છે. અને વત્તા સૌથી મહત્વનું જે કારણ છે, જે ધ્યાનમાં રાખવા જેવી વાત છે, એ જે પણ પાણીના સ્ત્રોતનો તમે ઉર્જા ઉત્પન્ન કરવા ઉપયોગ કરો છો ત્યાં સતત પાણી હોવું જરૂરી છે. જે વખતે વરસાદ ઓછો હોય, પાણીનો સ્ત્રોત ઓછો હોય, પાણી ઓછું ભરાયેલું હોય ત્યારે તમે એનો ઉપયોગ કરી શકતા નથી.
0: એટલે જ તમારું કહેવું એમ છે કે પાણી બચાવવું ખૂબ જરૂરી છે. આજે ખબર પડ્યો કે નદી અને મોટા મોટા જળાશયો, મોટા મોટા સમુદ્ર, એમાંથી વીજળી ઉત્પન્ન થાય છે અને એ બધું કેટલો બચાવ કરવો જોઈએ. આજે બરોબર ખ્યાતિ બેને કરી છે વાત, અને ખરેખર

0: પાણી ઉર્જા વિશેની આજે માહિતી આપી અને આપણા શ્રોતાઓને આ પહેલીવાર આવી જાણકારી કદાચ મળી હશે. તો શ્રોતા મિત્રો, આમાં તમારે કોઈ પ્રશ્ન હોય, કોઈ માહિતી જાણવી હોય તો ચોક્કસથી અમને ફોન કરજો. ફોન કરવા માટે નંબર છે 07926573970.
1: અને હા શ્રોતા મિત્રો, આજનો આ કાર્યક્રમ તમને કેવો લાગ્યો એ તમે પત્ર લખીને પણ જણાવી શકો છો. તો પત્ર લખવા માટે આપણી ઓફિસનું સરનામું છે રૂડીનો રેડિયો, પોસ્ટબોક્સ નંબર 110-12, એલિસ બ્રિજ, અમદાવાદ 6.
2: એ ખ્યાતિબેને જે માહિતી આપી ને એ ખરેખર ચિંતિત અને સાવધાન રહેવાની વાતો કરી છે. તો ઈ સાવધાના હારે મારા ખેડૂતોને ખાસ ઈ કહેવાનું છે કે આ છે ને વરસાદના આગમન અને ખેડૂતોની ખુશી હારે હંડાઈને કહી દઈએ,
3: નમસ્તે, સલામ, જય સેવા ને ગુડ.

પ્રાયોજિત કાર્યક્રમ રૂડીનો રેડિયો આપ સાંભળી રહ્યા હતા. પ્રાયોજક હતા સેવા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સુર માધુરી. સૈયારા ફિલ્મનું ગીત સાંભળીએ ફહીમ અબ્દુલ્લા અને સાથીઓના સ્વરમાં.

अली जाफर, तनिष्क बागची, विशाल मिश्रा, श्रेया घोषाल, ગુરપ્રીત સૈની અને સાથીઓને આપ સાંભળી રહ્યા હતા. ફિલ્મનું નામ હતું ક્રેક. હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ.

0: circulating on social media. In men's cricket, Afghanistan have set a target of 195 runs for India in the rain-affected first one-day international ODI of the three-match series in Dharamshala, Himachal Pradesh. The match has been reduced to 25 overs per side after relentless rains delayed the start. In reply, India were 91 for 1 in 10.3 overs when reports last came in. Earlier put into bat, Afghanistan were bowled out for 194 in 24.5 overs. And now before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi to reach Nice tonight on first leg of two-nation visit to France and Slovakia to hold bilateral talks with French President Emmanuel Macron and jointly inaugurate Bharat Innovates tomorrow. Five Indian Air Force personnel killed in AN-32 aircraft crash at Jorhat in Assam. Five-day BRICS Agriculture Conference ends with unanimous adoption of Indore Declaration focusing on food security and smart technology in farming. Lieutenant General Dheeraj Seth appointed as country's next army chief. And in cricket, Afghanistan set a target of 195 runs for India in rain-marred first ODI of three-match series in Dharamshala. That is all in the news at 9. Good night.
1: આજે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર પ્રસ્તુત છે શ્રોતા મિત્રોના ઇમેલ અને પત્રોનો ઉત્તર આપતો કાર્યક્રમ સવિનય વિનંતી કે
2: નમસ્કાર શ્રોતા મિત્રો, નમસ્કાર દેવાંગભાઈ,
3: નમસ્તે પત્ર મિત્રો, નમસ્તે ઉર્વીબેન. મિત્રો, આકાશવાણીના વિશાળ અને વાલા એવા પરિવારના તમામ શ્રોતાઓને આકાશવાણીના ગરિમાપૂર્ણ અને ઐતિહાસિક 90 વર્ષ પૂર્ણ થયા એ ગૌરવશાળી અવસર પર ખૂબ ખૂબ અભિનંદન. મિત્રો, 8 જૂન 1936 થી 8 જૂન 2026 સુધીની 90 વર્ષની આ સફળ સફરની આપણે વિવિધ કાર્યક્રમો દ્વારા ઉજવણી કરી. 90 વર્ષ એ માત્ર એક સમયગાળો નહીં પણ ભારતીય પ્રસારણ જગતનો એક સુવર્ણ અધ્યાય છે. સમય બદલાય છે, સાધનો બદલાય છે, પણ આકાશવાણીની આ સુવર્ણ સફર અવિરત ચાલુ જ છે અને આગળ પણ આવી જ રીતે ચાલતી જ રહેશે.
2: દેવાંગભાઈ, રેડિયોના એ વાલ્વવાળા મોટા કેબિનેટથી શરૂ કરીને આજના ડિજિટલ યુગ સુધી આકાશવાણી હંમેશા આપણા ઘરના એક સદસ્યની જેમ આપણી સાથે રહ્યું છે.
3: બિલકુલ.
2: અને વિવિધ કાર્યક્રમો દ્વારા આકાશવાણીએ સંસ્કૃતિ અને સંસ્કારને જીવંત રાખ્યા છે. તો મિત્રો, હવે આ પત્રપેટીને ખોલીએ અને મળીએ આપણા પત્રમિત્રોને. દેવાંગભાઈ, આ પ્રથમ પત્ર આવ્યો છે જિલ્લો ખેડા, તાલુકો નડિયાદ, ઉત્તર સંડાથી, અને લખનાર આપણા મિત્ર છે રમેશ એલ ભાટિયા, જેઓ લખે છે કે તેઓ વર્ષોથી રેડિયો સાંભળે છે અને તેમને ખૂબ જ મજા આવે છે. બપોરે 3 થી 5 વિવિધ ભારતીના સખી સહેલીમાં તેમને ખૂબ મજા પડે છે અને હાલ આકાશવાણી 90 વર્ષની ઉજવણીમાં જલસો કરાવી રહ્યું છે એવું તેઓ લખે છે. અને દર બુધવારે અને શનિવારે બપોરે 12:02 આવતો પ્રોગ્રામ પ્રસારણકર્મીની વાતચીતમાં ઘણી જ મજા આવે છે અને ભૂતકાળની યાદ અપાવે છે.
3: રમેશભાઈ, આપે કાર્યક્રમો સાંભળ્યા, 90 વર્ષની સફરમાં આપણે ઘણા બધા વક્તાઓને બોલાવ્યા, કલાકારોને બોલાવ્યા, શ્રોતાઓને પણ આપણે આમંત્રણ આપ્યું અને આશા છે કે આવા જ કાર્યક્રમો ભવિષ્યમાં પણ અમે રજૂ કરતા રહીશું. પત્ર બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
2: હવે પછીનો આ પત્ર આવ્યો છે પ્રોફેસર સુભાષભાઈ શુક્લનો. તેઓ મહેસાણાથી લખી રહ્યા છે.
3: શું લખે છે સુભાષભાઈ?
2: તેઓ લખે છે કે શ્રી ચેતનભાઈ, શ્રી દેવાંગભાઈ, શ્રી હિતેશભાઈ માવાણી, તેઓ સર્વેને 90 વર્ષની વધામણી આપી રહ્યા છે અને હમણાં આકાશવાણી દ્વારા 90 વર્ષની ઉજવણીમાં વિવિધ શ્રોતાઓ કલાકારોની મુલાકાતોના કાર્યક્રમો જે રજૂ થાય છે તે ખૂબ જ આનંદની વાત છે અને તેઓ પણ 70 થી 80ના દાયકાથી આકાશવાણીના કાર્યક્રમો સાંભળી રહ્યા છે. તે દરેક કાર્યક્રમોમાં તેમને ખૂબ જ આનંદ આવી રહ્યો છે. તેઓ લખે છે કે તેમની પાસે ફિલિપ્સ હોલેન્ડનો એક મોટો રેડિયો સેટ વાલ્વવાળો હતો અને એમાંથી દરેક પ્રોગ્રામ સુંદર રીતે કોઈ પણ ડિસ્ટર્બન્સ વગર તેમને સાંભળવા મળતો હતો. તે સમયે રેડિયો માટેનું લાયસન્સ દર વર્ષે રિન્યૂ કરાવવું પડતું હતું અને આકાશવાણીના ઉદ્ઘોષક વિષ્ણુકુમાર રાવલનો અવાજ પણ ખૂબ જ સુંદર હતો અને સ્ટેશન ડાયરેક્ટર જ્યારે વસુબેન હતા ત્યારે દરેક પ્રોગ્રામના આયોજનો સુંદર રીતે ગોઠવતા હતા.
3: પ્રોફેસર સુભાષભાઈ, ઉર્વીબેન આપણા બહુ જ નિયમિત શ્રોતા મિત્ર અને પત્ર મિત્ર છે અને વર્ષોથી બહુ જ વિસ્તૃત

0: છણા વટ સાથે એ પત્રો લખતા હોય છે.
1: હા,
0: 90 વર્ષની આપણે પણ તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ. સુભાષભાઈ, આવી જ રીતે કાર્યક્રમો સાંભળતા રહેજો અને પત્ર લખતા રહેજો. આપનો ખૂબ ખૂબ આભાર. ઉર્વીબેન, મારી પાસે અમદાવાદ વાસણાથી બુદ્ધિધનભાઈ ત્રિવેદીના બે પત્રો આવ્યા છે. બુદ્ધિધનભાઈ પણ આપણા નિયમિત શ્રોતા મિત્ર છે, પત્ર મિત્ર છે. તેમણે પણ 90 વર્ષ નિમિત્તે જે મુલાકાતો રજૂ થઈ તેને માણી છે અને એમને ખૂબ જ પસંદ પડી છે. તેઓ લખે છે કે જે સહિયરમાં મુલાકાતો આવી એ ઉપરાંત મનુભાઈ જાની, તુષાર શુક્લ, મૌલિન મુનશી, ગાયક નૈનેશભાઈ જાની તથા અન્ય જે નાટક વિશે જયકૃષ્ણભાઈએ મુલાકાત આપી એ તેમને ખૂબ જ પસંદ પડી છે. 1959માં મહાબળેશ્વર પર્વત પર ટ્રાન્ઝિસ્ટર રેડિયો તેમણે જોયેલો તેવું તેઓ લખે છે. અને દેવાનંદ વૈદારેમન અને બીજાનું કંઈક શૂટિંગ ચાલતું હતું એ વખતે બુદ્ધિધનભાઈ લખે છે કે રેડિયો ટ્રાન્ઝિસ્ટર ચાલતો હતો. બુદ્ધિધનભાઈ એ વખતે NCCના કેમ્પમાં ગયેલા અને રેડિયો પહેલ વહેલો એમણે સાંભળ્યો. પછી તો 1978થી પોતે વક્તા, લગભગ 43 વાર્તાલાપ તમામ વિભાગોમાં તેમણે આપ્યા છે. અને મનુભાઈ જેમ ઓશિકાની નીચે રેડિયો રાખે છે તેમ બુદ્ધિધનભાઈ પણ લખે છે કે હું પણ ઓશિકાની નીચે રેડિયો રાખી અને સાંભળું છું. દાદા, આપે પણ આ કાર્યક્રમો માણ્યા, આપને ગમ્યા એ જાણીને આનંદ થયો. આપ પણ નિયમિત શ્રોતા મિત્ર છો, પત્ર મિત્ર છો. રેડિયોને માણતા રહો, પત્ર લખતા રહો. આપનો ખૂબ ખૂબ આભાર.
1: દેવાંગભાઈ, હવે ડોક્ટર મહેશ દેસાઈ, જેઓ આણંદથી આપણને પત્ર લખી રહ્યા છે અને તેમના નિયમિત રીતે પત્રો તો આવી રહ્યા છે અને આ વખતે એમના 5 થી 6 પત્રો આવ્યા છે. અને આ પ્રથમ પત્ર આપણે એમનો લઈએ જેમાં એમણે લખ્યું છે કે બપોરે 12:02 જે શબ્દોમાં મહેકતી યાદોમાં શ્રી કકવાણી સાહેબની મુલાકાત એમને સાંભળવા મળી અને એમાં રક્તદાન અને ધરતીકંપ વખતની આકાશવાણીની ઉપયોગિતા વિશે જે જાણવા મળ્યું તે માટે તેઓ આકાશવાણીનો ખૂબ ખૂબ આભાર માની રહ્યા છે. અને આ કાર્યક્રમ દ્વારા એમને ખૂબ જ માહિતી મળી એવું તેઓ લખી રહ્યા છે. દેવાંગભાઈ, આ બધા પત્ર જે છે એ દરેક પત્ર ડોક્ટર મહેશભાઈ દેસાઈના છે. અને બીજું એવો લખી રહ્યા છે કે 12:02 શ્રી નૈનેશ જાનીની મુલાકાત તેમને સાંભળવા મળી, એમનું ગીત તમે આકાશી સૂરજનો ઝળહળતો વિસ્તાર, અમે પાછલી તે રાતના તારા, મને ગમતા ગીતોમાંનું એક છે.
0: ઉર્વીબેન, મહેશભાઈ દેસાઈના અન્ય પત્રો પણ મારી પાસે છે. તેઓ લખે છે કે મનુભાઈ જાનીની જે મુલાકાત લીધી તે સાંભળવા મળી અને એમાં વિદ્યાર્થી શબ્દના ઉચ્ચાર અંગેની એમની જે ટકોર હતી એ આંખ કાન ઉગાડનારી બની રહી. અત્રે બહુ બધા લોકો વિદ્યાનગર એવો જ ઉચ્ચાર કરે છે, પણ ખરેખર વિદ્યાનગર છે. હવે સમજાય છે કે સામે વ્યક્તિ બોલતો હોય ત્યારે વચ્ચે વચ્ચે હુંકારો, વાહ, ક્યા બાત હે વગેરેથી સામેવાળાને એ તમે ઉદ્ગાર કરો તો એ ખૂબ જ શ્રોતાઓને ગમતું પણ હોય છે. મહેશભાઈને સુગમ સંગીતના ગીતો સાંભળવા ખૂબ જ ગમતા હોય છે. એમણે અલગ અલગ રીતે જે ગીતો અલગ અલગ કાર્યક્રમમાં સાંભળ્યા છે એના વિશે પણ એમણે લખ્યું છે. આગળ તેઓ લખે છે કે મુરબ્બી નલિનીબેન શાહની દેવાંગભાઈએ જે મુલાકાત લીધી હતી તે પણ સાંભળી. નલિનીબેનનું સ્વાસ્થ્ય ખરેખર સારું કહેવાય. તેમણે એ જમાનામાં કોઈ ફાસ્ટફૂડ ખાધું નહીં હોય અને એમના સાસુ પણ 94 વર્ષ જીવેલા એવું પણ તેઓ લખે છે. તો મહેશભાઈ, આપની પણ મુલાકાત રેડિયો પરથી પ્રસારિત થઈ, બધાએ સાંભળી, બધાને ગમી છે. આપ હસમુખા છો, આપ ઓફિસમાં આવેલા ત્યારે પણ ઘણી બધી સરસ વાતો આપે કરી હતી. આગળ તેઓ લખે છે કે શબ્દોમાં મહેકતી યાદો કાર્યક્રમમાં સુધાબેન તથા બીનાબેન દવેની મુલાકાત સાંભળવી પણ તેમને ગમી છે. મહેશભાઈ, આપ નિયમિત રેડિયો સાંભળો છો, કાર્યક્રમમાં રસ રૂચિ રાખો છો અને સરસ મજાના પત્રો પણ આપ લખતા હો છો, તો આવી જ રીતે અમને પણ પ્રોત્સાહિત કરતા રહેજો. આપની સરસ મજાની વાતો અમને લખીને મોકલતા રહેજો અને કાર્યક્રમ અંગેનો વિસ્તૃત જાણકારીવાળો પત્ર પણ અમને લખતા રહેજો. પત્ર લખવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
1: દેવાંગભાઈ, આ અન્ય પત્ર આવ્યો છે વઢવાણથી અને લખનાર મિત્ર છે પરમાર જેઠાભાઈ વીરાભાઈ. અને તેઓ ચેતનભાઈ, જેઓ સેવાનિવૃત્ત થયા છે, તેમને ખૂબ ખૂબ શુભકામનાઓ આપી રહ્યા છે. અને તેઓ આગળ લખી રહ્યા છે કે 92 વર્ષના નલિનીબેન શાહની મુલાકાત એમને ખૂબ જ ગમી અને આદિજાતિ માટે કાર્યક્રમ જે આવી રહ્યો છે તે કાર્યક્રમ સાંભળવામાં પણ તેમને ખૂબ જ મજા પડી રહી છે. તેમાં આવતા ગીતો તેમને ખૂબ જ ગમે છે.
0: પરમાર જેઠાભાઈ વીરાભાઈ આપ પણ અમારા નિયમિત શ્રોતા છો, પત્ર મિત્ર છો. આપના પણ બે પત્રો અમને મળ્યા છે અને

0: પે જે જણાવ્યું છે કે 90 વર્ષની ઉજવણી નિમિત્તે આકાશવાણીએ જે મુલાકાતો રજૂ કરી એ આપને સાંભળવી ગમી છે. તેની સરસ મજાની માહિતી સાથેનો પત્ર આપે લખ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
1: દેવાંગભાઈ, સવિનય વિનંતી કે કાર્યક્રમમાં હવે ઈમેલ્સ આવ્યા છે, આપણે ઈમેલ્સ પણ વાંચીએ.
0: બિલકુલ.
1: આ ઈમેલ આવ્યો છે ગામ જાળિયા અમરાજી તાલુકો પાલીતાણા જિલ્લો ભાવનગરથી, અને લખનાર આપણા મિત્ર છે માધુભાઈ ચૌહાણ, લખમણભાઈ, વિજય, વિવેક, રાહુલ અને આર્યન. તેઓ લખી રહ્યા છે કે આકાશવાણી અમદાવાદ પરથી આવતા તમામ કાર્યક્રમો ખૂબ જ લાજવાબ છે અને દરેક કાર્યક્રમ તેમને સાંભળવાની ખૂબ મજા પડી રહી છે અને આકાશવાણીના 90 વર્ષ પૂરા થયા તે બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવી રહ્યા છે.
0: આપ સૌ મિત્રોને પણ 90 વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આકાશવાણી અમદાવાદ વડોદરાના કાર્યક્રમો આપ નિયમિત સાંભળતા રહેજો, આ જ રીતે ઈમેલ અને પત્ર લખતા રહેજો.
1: અન્ય ઈમેલ પણ આવ્યો છે જે છે ડેર પાટણથી, અને લખનાર આપણા મિત્ર છે ધીરજ વી રબારી, અને તેઓ લખે છે કે આકાશવાણી અમદાવાદ પરિવાર તેમજ ટેકનિકલ ટીમ તેમજ દરેક શ્રોતાઓને સાદર નમસ્કાર, અને આદરણીય હિતેશભાઈ, દીપશિખાબેન, દેવાંગભાઈ, ઉત્કર્ષભાઈ, તમે સર્વે કુશળ હશો અને આકાશવાણીમાં વર્ષો સુધી સેવા આપનાર આદરણીય ચેતનભાઈ જાનીની સેવાનિવૃત્તિ શ્રોતાઓને સાલશે એવું પણ લખી રહ્યા છે. એમની ઉમદા સેવા બદલ ખૂબ ખૂબ શુભકામનાઓ પણ પાઠવી રહ્યા છે. આકાશવાણીની પ્રસારણ યાત્રાના 90 વર્ષના સંભારણા રૂપે શબ્દોમાં મહેકતી યાદો આ શીર્ષક હેઠળની આકાશવાણીના સેવાનિવૃત્ત કાર્યક્રમ અધ્યક્ષ, કેન્દ્ર નિયામક શ્રી અને સેવાનિવૃત્ત એનાઉન્સર અને સમાચાર વાચકની મુલાકાતો વીતેલા વર્ષોની ઘણી બધી યાદો તાજી કરી ગઈ. સુંદર મુલાકાત લેનાર આદરણીય દેવાંગભાઈ ભટ્ટ સાહેબનો ખૂબ ખૂબ આભાર માની રહ્યા છે, અને સાથે સુગમ સંગીત તેમજ લોકસંગીત ક્ષેત્રમાં સંકળાયેલા આકાશવાણીના માન્ય કલાકારોની સુંદર મુલાકાત રજૂ કરવા બદલ ઉત્કર્ષભાઈનો પણ ખૂબ ખૂબ આભાર માની રહ્યા છે, અને સાથે શ્રોતાઓને પણ આ રૂડા અવસરમાં સામેલ કર્યા, એમની મુલાકાતો લીધી એ બદલ તેઓ ખૂબ ખૂબ આભાર માની રહ્યા છે.
0: ઉર્વીબેન, ધીરજભાઈ આપણા નિયમિત શ્રોતા મિત્ર છે, પત્ર મિત્ર છે, ઈમેલ પણ લખે છે અને દરેક કાર્યક્રમમાં એટલો બધો રસ લે છે અને દરેક કાર્યક્રમ વિશે એ વિસ્તારપૂર્વક લખે છે. ધીરજભાઈ, આકાશવાણીની 90 વર્ષની સફર નિમિત્તે આપે જે સુર સંગાત અને શબ્દોમાં મહેકતી યાદોમાં અલગ અલગ મુલાકાતો સાંભળી, ઉપરાંત સહ્યર કાર્યક્રમમાં પણ ઘણી બધી મુલાકાતો આપે સાંભળી હશે, શ્રોતાઓના પણ ઇન્ટરવ્યુ આપે સાંભળ્યા હશે, આશા છે કે આવા જ કાર્યક્રમો આવનારા સમયમાં પણ અમે આપને સંભળાવવાની કોશિશ કરીશું. ઈમેલ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
1: મિત્રો, કાર્યક્રમની સમાપ્તિમાં એટલું જ કહીશ કે લિફાફા ખુલા હૈ તો ખુશ્બુએ જઝબાત આઈ હૈ, લિફાફા ખુલા હૈ તો ખુશ્બુએ જઝબાત આઈ હૈ, આકાશવાણી કે લીએ શ્રોતાઓ કી દુઆ આઈ હૈ. બદલ ગયે હોંગે સદીઓ કે અંદાજ, મગર પત્રો મેં વહી પુરાની વફા આઈ હૈ.
0: મિત્રો, 90 વર્ષની ભવ્ય યાત્રા આપ સૌ વગર અધૂરી છે. આપ સૌ અમારા વાલા શ્રોતાઓ, તમારો આ અવિરત પ્રેમ, પત્રો દ્વારા આવતા તમારા સૂચનો, ફરિયાદો અને તમારી એ મીઠી ફરમાઈશો એ જ આકાશવાણીની અસલ મૂડી છે. સોશિયલ મીડિયાના આજના દોરમાં પણ જ્યારે પોસ્ટકાર્ડ કે આંતરદેશીય પત્ર પર તમારા હાથના અક્ષરો આકાશવાણીના સરનામે પહોંચે છે ને, એ તમારો સ્નેહ છે જે અમને ધબકતા રાખે છે અને અમારામાં એક નવો ઉત્સાહ ભરી દે છે. તો મિત્રો, આશા રાખીએ કે આજનો આ કાર્યક્રમ આપને પસંદ આવ્યો હશે અને આપના પત્રોની એ અવિરત સરવાણી આકાશવાણીના સરનામે ચાલુ જ રાખશો તો અમારું સરનામું નોંધી લેશું.
1: કેન્દ્ર નિયામક શ્રી, સવિનય વિનંતી કે કાર્યક્રમ વિભાગ, આકાશવાણી, નવરંગપુરા, અમદાવાદ, 380009. અને અમારું ઈમેલ એડ્રેસ પણ આપ નોંધી લેશો. ઇમેલ એડ્રેસ છે savinayvinanti@gmail.com, savinayvinanti@gmail.com, એટલે કે savinayvinanti@gmail.com. તો મિત્રો, આપના પત્રો અને તેના ઉત્તરો આપતો આ કાર્યક્રમનો સિલસિલો ચાલુ જ રહેશે અને મળીએ અમારા આવતા કાર્યક્રમમાં. ત્યાં સુધી આપની રજા લઈએ. આવજો દેવાંગભાઈ, આવજો શ્રોતા મિત્રો.
0: નમસ્તે ઉર્વીબેન, નમસ્તે પત્ર મિત્રો.

તમે મિત્રોના પત્રોનો ઉત્તર આપતો કાર્યક્રમ સવિનય વિનંતી કે આપ સાંભળી રહ્યા હતા, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

રહ્યા હતા. અમારા સમાચાર સેવા વિભાગ દ્વારા પ્રસ્તુત કાર્યક્રમ વિશે શેરણી. આજનો વિષય હતો અષ્ટલક્ષ્મી પૂર્વોત્તર રાજ્ય. આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળીએ આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગતો. સવારે 6:05 ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના, 6:30 કાર્યક્રમ અમૃતધારા અમારા વડોદરા કેન્દ્રથી આપ સાંભળશો, 6:35 શ્રી રામચરિત માનસ ગાન, 6:45 સુરસરિતા, 7:00 સદાબહાર ગીત, 7:20 ગુજરાતી ગેરફિલ્મી ગીતોનો કાર્યક્રમ, 8:30 સદાબહાર ગીત, 9:00 માહિતી અને મનોરંજનનો કાર્યક્રમ, 9:30 ગુજરાતી ગેરફિલ્મી ગીતોનો કાર્યક્રમ, 10:02 ફિલ્મ સંગીતનો કાર્યક્રમ, 10:45 સુગમ સંગીત, 11:02 વિસરાતા સુર, 11:30 ગેર ફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ, 12:02 વર્તમાન કેન્દ્ર સરકારના 12 વર્ષના ઉપલક્ષમાં ચર્ચા રજૂ થશે, જેનો વિષય રહેશે આર્થિક વિકાસ કી બઢતી ગતિ. ચર્ચામાં ભાગ લેશે પ્રોફેસર સોનલ યાદવ અને ત્રિલોક સંઘાણી. 12:30 બહેનો માટેનો ખાસ કાર્યક્રમ સહિયર અમારા રાજકોટ કેન્દ્રથી આપ સાંભળશો, 1:10 સુગમ સંગીત કલાકાર સૃષ્ટિ ભટ્ટ, 1:30 ફૌજી દોસ્તો માટેનો વિશેષ કાર્યક્રમ જય ભારતી, 2:40 સંઘગાન શિક્ષણમાં રજૂ થશે કન્નડ ભાષાનું ગીત. અમારી સાંજની સભામાં સાંજે 5:10 હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ગુલમહોર, 5:45 લોકસંગીતનો કાર્યક્રમ કલાકારો ભરત નાડિયા અને વિરામભાઈ દેસાઈ, 6:30 પ્રાયોજિત કાર્યક્રમ જૈવિક વિવિધતાનું જતન, 7:00 આઈસીસી વુમન્સ T20 ક્રિકેટ વર્લ્ડ કપની રનિંગ કોમેન્ટ્રી આપ મેચના અંત સુધી સાંભળશો, 8:00 પ્રાયોજિત કાર્યક્રમ હરિયાળ ગુજરાત, 11:10 સમાચાર સેવા વિભાગ દ્વારા પ્રસ્તુત વિશેષ શ્રેણી દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું, વિષય સશક્ત ભારત. મિત્રો, કાર્યક્રમોની વિગતો બાદ હવે જોઈએ સ્થાનિક હવામાન સમાચાર. અમદાવાદ શહેરનું આજનું મહત્તમ ઉષ્ણ તાપમાન 41.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે સામાન્ય કરતાં 1.6 ડિગ્રી સેલ્સિયસ વધુ રહ્યું. જ્યારે લઘુત્તમ ઉષ્ણ તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે સામાન્ય કરતાં 1 ડિગ્રી વધુ રહ્યું. સાંજે 5:30 વાતાવરણમાં ભેજનું પ્રમાણ 56% નોંધાયું છે. આગાહી છે કે આકાશ મુખ્યત્વે વાદળછાયું રહેશે. તો મિત્રો, આ હતા સ્થાનિક હવામાન સમાચાર. 354.6 દશાંશ મીટર એટલે કે 846 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. અત્યારે રાત્રિના 11:47 થઈ છે. અમારી બીજી સભા અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રથમ સભામાં આવતીકાલે સવારે 5:50 આ જ મીટર્સ પર ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો, પરંતુ અમારા DTHના માધ્યમથી ગુજરાતી પ્રસારણ સેવા આપ સાંભળી શકશો. નમસ્કાર, શુભરાત્રી, જય હિન્દ.

નમસ્કાર. આકાશવાણીની ડીટીએચ ગુજરાતી પ્રસારણ સેવામાં આપનું સ્વાગત છે. ભારતીય સમય અનુસાર અત્યારે રાત્રિના 11:49 થઈ ચૂકી છે. પ્રથમ સાંભળી હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગતો. 11:50થી આપ સાંભળશો ગુજરાતી ગ્રામોફોન રેકોર્ડ. રાત્રે 12 વાગે આપ માણી શકશો ગુજરાતી નાટક સૌનો લડકવાયો. રાત્રે 1 વાગે યુવા જગત કાર્યક્રમમાં આપ સાંભળશો ગુજરાતી ગેર ફિલ્મી ગીતો. રાત્રે 2 વાગે વિવિધ કાર્યક્રમ અંતર્ગત આપ સાંભળશો ગુજરાતી ભજન અને સંતવાણી. મિત્રો, વહેલી સવારે 5 વાગે ભક્તિરસના કાર્યક્રમમાં આપ સાંભળી શકશો ભક્તગીતો. તો આવો મિત્રો, સૌપ્રથમ આપણે સાંભળીએ ગુજરાતી ગ્રામોફોન રેકોર્ડ.

0: બસ તું તો હવે બે કલાક પછી અમદાવાદ છોડીશ. નિલેશ, તારી જગ્યા લે એવો મારા જીવનમાં કોઈ સગા સંબંધી કે મિત્ર મને દેખાતો નથી. અલ્યા ભાઈ, હું તો એકલો પડી જઈશ.
1: ચલના જીવન કી કહાની, રુકના મોત કી નિશાની.
0: મેં તને કોઈ વાતે ગંભીર થતો જોયો નથી. આ ઘર છોડીને જાય છે, ક્યારે પાછો આવીશ એ ખબર નથી. મિત્રો, સગાવાલા, અરે હા, આપણા ક્લાસ ટીચર નરોત્તમ સાહેબે તારા માટે આ પુસ્તક મોકલ્યું છે.
2: અરે વાહ, લાવ લાવ લાવ, જો. ઓહો, માદરે વતન. ભરત, જો, હું તો જાઉં છું દેશની સરહદે. મારા જેવા અનેક માદરે વતન છોડીને દેશની સરહદે, દેશની રક્ષા માટે રાત દિવસ જોયા વગર, સગા સંબંધીને છોડીને
0: પાછા આદર્શ લવારા શરૂ. મને બરાબર યાદ છે, વર્ગમાં સ્કૂલનું ઇન્સ્પેક્શન કરવા ઇન્સ્પેક્ટર આવેલા. બધાને એક જ સવાલ પૂછતા હતા, ભગવાન ઘરે આવે તમને કહે માંગ માંગ, તો તું શું માંગે? બધાએ જુદા જુદા જવાબો આપ્યા. કોઈએ કહ્યું ખૂબ પૈસાવાળા, કોઈએ મોટા ઉદ્યોગપતિ થવાનું કહ્યું, કોઈએ ડોક્ટર, તો કોઈએ ન્યાયાધીશ, તો કોઈએ પાયલટ. પણ તારો જવાબ આજે મારા હૈયામાં કોતરાયેલો છે. અક્ષરો સ્પષ્ટ વાંચી શકાય છે. તે રણકતા અવાજે ઉત્સાહભેર કહ્યું, સાહેબ, મારે તો લશ્કરના વડા, સર્વોચ્ચ પદ, જનરલ ઓફ ઇન્ડિયન આર્મી થવું છે. સાહેબે ફરી કહ્યું, હજી વિચાર કરીને જવાબ આપ. સરહદે લાડવા ખાવા નથી જવાનું, તોપગોળા, બોમ્બ મારો, ગોળીઓની રમઝટ. જો ભાઈ, ત્યાં જીવન મરણનો જંગ હોય છે.
2: બસ એ જ ક્ષણે, એ જ ક્ષણે.

0: મનમાં ગાંઠ વાળી લીધેલી, ને કદાચ એ જ દિવસથી મારી કલ્પના, મારી મહત્વાકાંક્ષા, મારા સપના આર્મીમાં, લશ્કરમાં જવાનો સંકલ્પ બની ગયા. ને એ પછી તો મિત્રોમાં, ઘરમાં, સગાવાલાઓમાં, બધામાં નવા ચહેરા દેખાવા લાગ્યા. લશ્કરનો ગણવેશ પહેરેલો પંજાબી, હિન્દી, મરાઠી, મલયાલી, તમિલ, બંગાળી. અને ભરત, મારું કુટુંબ મોટું ને મોટું થતું ગયું. ભારતની તમામ ભાષાઓ મારા કાનમાં ગુંજવા માંડી. ભરત,
1: અરે કાકાએ મને કહ્યું છે કે જામનગરની બાલાછડી સૈનિક સ્કૂલમાંથી સ્ટેશને મૂકવા 10 મિત્રો તારી રાહ જોતા હશે.
0: અરે વાહ,
1: ચાલ તું તૈયાર થા, હું પણ કપડાં બદલીને સ્ટેશને આવું છું.
0: મેરા રંગ દે બસંતી ચોલા, મેરા રંગ દે, હો મેરા રંગ દે બસંતી ચોલા, મેરા રંગ.
2: જરાય કુટુંબ છોડવાનું દુઃખ છે ભાઈ? આ લે નાસ્તો, તને ખૂબ ભાવે છે ને તે તલ સાંકળી, તારા પપ્પાએ ખાસ યાદ કરીને બંધાવી છે. આ ભાવતી મીઠાઈઓ, હલવાસન, ઘારીના પેકેટ મોકલ્યા છે, પાણીની બોટલ પણ અંદર મૂક.
0: બા બા, તારી પાડેલી આ બધી ટેવો મને નડવાની છે. લશ્કરના કમાન્ડરે માર્ચનો ઓર્ડર આપ્યો હતો એવા સમયે તે મને આ લાગણીથી આપેલી તરબતર મીઠાઈ ખાવાની લાલચ થશે તો ત્યાં મને કોણ આવા નાસ્તા ને મીઠાઈ આપવા આવશે? બા, હું આમાંનું કશું જ નહીં લે જાઉં. આમે હું સરહદ ઉપર જમાઈ થઈને નથી જતો, દીકરો થઈને માની રક્ષા માટે જાઉં છું. આવા લાગણી ભીના છપછપિયા સૈનિકને ના શોભે. બા, કાલ સુધી તમે કલેક્ટરના પત્ની હતા, પણ આજથી તમારી ડિગ્રી વધી છે, નવી ઉમેરાઈ છે ડિગ્રી. હવેથી તમે લશ્કરી કેપ્ટનના માતા છો, એ કેમ ભૂલી જાઓ છો?
2: દીકરા, સાચું છે બેટા, મારે તો ડોક્ટરની માં થવાની ઈચ્છા હતી, પણ તે ક્યાં કોઈનું સાંભળ્યું છે? જેવી પ્રભુની ઈચ્છા. લે હવે ગોળ ખા. બેટા, આપણી પેઢીઓમાં કોઈએ વિચાર્યું ન હતું કે તું લશ્કરમાં જઈ અને કેપ્ટનની માં બનાવશે મને. પણ હવે જતા જતા એક વાત કહે, તું હવે રજા લઈને આવીશ ત્યારે આપણી જ્ઞાતિના સીજી રોડ પરના પાટડિયા જ્વેલર્સવાળા કાંતિભાઈની દીકરી શ્વેતાને કેપ્ટન નિલેશની પત્ની ક્યારે બનાવીશ કે નહીં બનાવે એ ચોખ્ખે ચોખ્ખું કહે.
0: બા, મારી વાલી બા, એક વાત કહું. આજે હું જ્યારે દેશની પત્નીઓની, બહેનોની અને અનેક દીકરીઓની રક્ષા માટે સરહદે જાઉં છું ત્યારે તને આવી સ્વાર્થી વાતો કરવાનું મન થાય છે? જો બા, હમણાં કશું જ નહીં, પાછો રજા લઈને આવું ને ત્યારે તું જે કહીશ તે, તારી પસંદગી પ્રમાણે તું જે નક્કી કરીશ એની સાથે ફેરા ફરીશ. બસ, વચન વચન.
2: જતા જતા શું કામ રોડાવતો જાય છે?
3: અરે ભાઈ, તારા સરકારી ઓળખપત્રો, પછી બ્રિગેડિયરનો તારા પોસ્ટિંગનો છેલ્લો પત્ર, પછી મીઠાઈનું પેકેટ, બધું મૂક્યું કે નહીં વ્યવસ્થિત?
0: અરે બાપુજી, મારા મા બાપને મૂકીને કોઈ પણ મીઠાઈ મારા ગળે ઉતરે ખરી? બાપુજી, હું આવતી રજાઓમાં આવું ને ત્યારે આપણે સાથે મીઠાઈ ખાઈશું, ભરતના લગ્ન વખતે. આ જઈને નવરાશના સમયમાં હું ત્યાં ભાંગડા શીખી લઈશ, અને પછી તો લગ્નમાં એ બલ્લે બલ્લે બલ્લે બલ્લે બલ્લે.
3: બરાબર છે, સારું સારું સારું. તારું આ બધું બરાબર બેગમાં ગોઠવાઈ ગયું?
0: હા બાપુજી.
3: તારું ઓળખપત્ર ફાઇલમાં કશું રહી નથી જતું ને?
0: હા ના.
3: તો હવે સાંભળ, હવેની રજાઓ જરા વધારે મંજૂર કરાવીને આવજે, તારા લગ્નનું ફાઇનલ કરીને જ જવાનું છે, હું સમજ્યો?
0: બાપુજી, તમે તો ભગવાનમાં માનો છો ને, ઈશ્વરની ઈચ્છા પ્રમાણે જ બધું થાય છે ને, આપણું ચાલે છે. અત્યારે તો બસ એક જ વાત મનમાં છે, હરિનો મારક છે શૂરાનો, નહીં કાયરનું કામ જો. તો બાપુજી, હવે હરિની આજ્ઞા પ્રમાણે મને આશીર્વાદ આપો.
3: આશીર્વાદ બેટા.

अतिराई, उत्तेजना, कुतूहल, कल्पनाओं। आज 18,000 फीटनी ऊंचाई है सियाचिन, दुनियानु सौथी ऊंचाई आवेलू युद्ध क्षेत्र काराकोरम। पर्वतों थी पथरायेली बरफ आच्छादित हार माला। भूतकाल मा युद्धों मा केट केटला सैनिकोए मादरे वतन खातर शहीदी वोरी प्राण गुमाया। केटला ए बरफ ना तूफान मा गुम थया, बरफ मा दटाया, -30 डिग्री मा मेडिकल इमरजेंसी नो भोग बन्या, ब्लड प्रेशर थी जान खोया। आजनी तारीख सुधी मा कुल्ले 35,870 जवानों, नॉन कमीशन तथा कमीशन ऑफिसरों ए जानी कुर्बानी आपी छे। भारतीय लश्कर ना कुल्ले 14,00,000 सैनिकों अने बधा पाछळ पगार उपरांत शस्त्रों, ट्रांसपोर्ट तथा अन्य खर्चाओ कुल 14,00,000 करोड़ उपरांत थया। अने रोज क्या युद्ध थाय छे, छतां जानहानि तो नियमित थाय छे। हृदयनी तकलीफ, ब्लड प्रेशरनी तकलीफ, मानसिक ताण, रोजनी नीरसताथी कंटाळीने आपघातना जवल्ले पण जरूरथी बनता बनावो बने छे। भारतीय लश्करनी त्रणे पांखोनो कुल सरवाळो 14,00,000। आ 14,00,000 घरोमांथी कोईए पिता, कोईए भाई, कोईए काका, मामा, दियर, जेठ, पति, ससराने मोकल्या छे आपणी, कुटुंबनी, समाजनी, देशनी रक्षा करवा। वियोगना भोग बेठा छे आ बधाने सरहदे मोकलीने। અને હવે જ્યારે દેશની હાલત પર નજર કરીએ તો લાંચિયા ભ્રષ્ટ સરકારી અધિકારીઓ, બેરસળિયા વેપારીઓ, કાળા બજારીયાઓ, રાજનેતાઓ, વેપારી ઉદ્યોગપતિના દલાલો, સરકારી સરંજામની ખરીદીમાં વચેટિયાઓ, દેશ પરદેશમાં સક્રિય રાજકીય પક્ષોના દલાલો, વિદેશી બેંકોની મદદથી ભ્રષ્ટ લેતી દેતી, આ બધું લશ્કરના જવાનો દૈનિક પત્રો કે ટેલિવિઝન દ્વારા નથી જાણતા? પીઠમાં કોઈએ છરો ભોંક્યો હોય, ક્યાંક વિશ્વાસઘાત થયો હોય એવી વેદના, અસહ્ય વેદના। કુદરતની પ્રતિકૂળ પરિસ્થિતિમાં લાચારી અનુભવતા, એમના કુટુંબ સાથે થતા દુર્વ્યવહારો, બળાત્કારો, સામાજિક અન્યાયો, આ બધું આપણા સૈનિકો ટેલિવિઝન, દૈનિક પત્રો, રેડિયો, સોશિયલ નેટવર્કિંગ થકી નહીં જાણતા હોય? અને છતાંય દેશપ્રેમથી સરહદે દોડનારા, લશ્કરમાં જોડાનારા 14,00,000 માનવ સમુદ્રમાં આજે એક વધુ ટીપું ઉમારાયું છે, કેપ્ટન ના વિશે, કેપ્ટન નિલેશ। આજે તો આવી લાગણીઓની ભરતી મારામાં ઉછળીને મારી બેચેની વધારી રહી છે, મારી બેચેની વધી રહી છે।

0: આજે નિલેશને લેવા કોણ ગયું છે? ડ્રાઈવર સમય પર આવ્યો હતો ને?
1: સમયથી વહેલા બંને ડ્રાઈવરો હાજર હતા. મેં નરો તમને મોકલ્યો છે, હવે આવતા જ હશે.
0: પણ ટ્રેન સમયસર હોય તો ને? કાયમની સૂચના આપેલી છે, સ્ટેશનેથી નીકળે ત્યારે ફોન કરીને જાણ કરે. ફોન આવ્યો?
1: આવતો હશે. આજનો દિવસ કલેક્ટર નહીં બનતા. તમે હવે નહીં લો. આજે તમે ગાંધીનગર જવાનું ના રાખ્યું હોત તો ના ચાલત.
0: સરકારમાં નોકરી કરું છું, મારે ઉપર જવાબ આપવાનો હોય છે. લો આ ફાઇલો આવી ગઈ. અરે ભાઈ ત્યાં મૂકી દે ને. હા બસ, અને ઓફિસમાં જાણ કરજે, તૈયાર થઈને આવું છું.
1: આજે તમે શાંતિ રાખજો, દીકરો ઘેર આવે છે. રોજની જેમ મુલાકાતીઓને ધમકાવો એ મને તો નથી ગમતું. આ ઘર છે, ફાઇલ, મુલાકાતીઓ, ટેલિફોન હજાર આવે, આ ઘર તો લાગતું જ નથી. અલે શંકર, આજે નિલેશભાઈ આવે છે, હમણાં રજા પાડતો નહીં, જરા સાચવી લેજે. હા, મોટો લશ્કરી અમલદાર થયો છે. લે આ શાક રસોડામાં મૂકી દે.
2: બા,
1: ઓ ભૈલો આઈ ગયો. ભૈલો સુકાઈ ગયો. હા જો ને, પહેલા જેવો ગોળ ગોળ ગાલ હવે નથી રહ્યા તારા. હા, જે નાસ્તો આપ્યો તો તે ખાધો કે બીજાને ખવડાવી દીધો?

0: અરે બા, મારા બધા ઓફિસર મિત્રોએ એ જ સાંજે તારો આપેલો નાસ્તો પૂરો કરી નાખ્યો. હવે આ વખતે છે ને જરા વધારે આપજો.
1: હવે મારે મજૂરી નથી કરવી, આવશે તારી સગલીને બનાવશે, જો નિલેશ આ વખતે તો તારે છોકરી પસંદ કરીને જ જવાનું છે. 24 વર્ષ પૂરા થયા, આપણી જ્ઞાતિના બધા તારી ઉંમરના કુંવરાઓની કંકોત્રીઓ આવી ગઈ. બધા નાતવાળા મને તારા જન્માક્ષર માગી માગીને હેરાન કરે છે. મેં કહ્યું, જુઓ આ વખતે મારે મારા હીરાને સારી મીટીમાં જડવાનો છે.
0: અરે બા, તમને કેટલી વાર કહ્યું મેં કે હમણાં મારો લગ્નનો કે વિવાહનો કોઈ વિચાર નથી. એ બા, તારા હાથનું બનાવેલું ખાવાનું એમ કંઈ મારે સહેલાઈથી નથી ગુમાવવાનું. હો, બાલાછડી સૈનિક સ્કૂલમાં મારી સાથે પેલો સદાશિવ કુલકર્ણી ભણતો હતો, તને યાદ છે?
1: હા હા
0: હા, એ 10 દિવસ પછી અહીંયા આવવાનો છે અને પછી અમે લોકો બંને સાથે સિયાચીન મોરચે જવાના છીએ.
2: આ હા નિલેશ,
3: આ હા મારો દીકરો, મારો વાગ આવ્યો છે. વાહ વાહ.
0: પ્રણામ બાપુજી.
3: આશીર્વાદ. આ વખતે 10 દિવસ નહીં ચાલે હો. તારા મોટાભાઈના લગ્ન કરતા તારા વખતે વધારે મારે ધામધૂમ કરવી છે. આપણી કુળદેવી ક્ષેમ કરી માતાના દર્શને 2 દિવસ બધાને ભિન્ન માળ 5 લક્ઝરી બસ લઈને જવાનું છે. કલેક્ટરનો ડગલો ઉતારી હવે બાપની શેરવાની પહેરી મારે માલવું છે. એ પહેલાં એ જવાબ આપ, સિયાચીન પોસ્ટિંગ તને ફાવે છે ને? એટલે કે હમણાં તો મોરચો શાંતિ છે ને, એટલા માટે કે આ છાપાઓ વાંચીને મને જરા ચિંતા થઈ ગઈ.
0: બાપુજી, 1947 થી 1987 3 યુદ્ધો થયા, પણ એ લોકો ક્યાં કંઈ સમજે છે, ક્યાં કંઈ માને છે. એ કાયમનું રાજકારણ તો ચાલવાનું, બહુ લાંબુ ચાલવાનું.
4: એ સાહેબ, પેલા રોડ ખાતાવાળા સાહેબ આવી ગયા છે.
3: હા હા, જુઓ તમે મા દીકરો અંદર જઈને વાતો કરો. નિલેશ, તારી ભાભીએ તને ખૂબ ભાવથી સુખડી કરી રાખી છે. અરે તમે શું માં થયા છો? છોકરાને ખવડાવીને અસલ પહેલાં જેવો 5મા ધોરણમાં હતો એવો ગોળ મટોળ કરીને મોકલો, જેથી જીતીને છાતી ઉપર 4 મેડલ વધારે લગાવીને આવે. લઈ જાઓ લઈ જાઓ એના અંદર, અને જમાડો એને ભાવતા ભોજન.
5: ગુડ મોર્નિંગ સાહેબ.
3: ઘેર કેમ આવવું પડ્યું? આપણે ઓફિસમાં મળવાનું રાખેલ છે. કંઈ નહીં, ચાલો બોલો, શું વાત છે?
5: બધાની હાજરીમાં ઓફિસમાં ઉતાવળે થોડા સમયમાં શું વાત થાય સાહેબ?
3: હવે મુદ્દાની વાત કરો ને, શું કહેવું છે? ટૂંકમાં કહો, મારે આજે સમયની મારામારી છે. બોલો, તમે પૈસા લીધા હતા?
5: હા સાહેબ. અરે બધા જ વ્યવહાર કરે છે, આ જ રીત છે, આ જ રીત ચાલી આવે છે બધા જ.
3: બધાની વાત છોડો, કાયદો કાયદાનું કામ કરશે. અત્યારે તો તમારી જ વાત કરો ને.
5: સાહેબ રહેમ રહે વિચારો, આ જ રીતે ચાલ્યું આવે છે. 30 લાખ મોટી વાત નથી કરોડોની સરખામણીમાં. લાંચ રૂશ્વત ખાતાના સાહેબને મળી લીધું છે, સેટિંગ પણ થઈ ગયું છે. જો આપનો રિપોર્ટ આજે મને મળે ને તો કામ પતી જાય એમ છે સાહેબ.
3: એમ તો તમે મારી સાથે કામ પતાવવા આવ્યા છો.
5: સાહેબ, એન્ટી કરપ્શનના ગોયલ સાહેબને આજે તમારો રિપોર્ટ પહોંચાડું ને તો આજે જ ઓર્ડર થશે, એવું બધું ગોઠવાઈ ગયું છે.
3: કેટલામાં ગોઠવ્યું છે?
5: 25 લાખ. પણ સાહેબ તમારા પણ એટલા જ? હો,
3: 30 લાખમાં પકડાયા અને કરોડનો ખર્ચો.
5: હા સાહેબ, હવે બધા માની ગયા છે, કોઈને હોન્ડા સિટી કાર, તો કોઈને છોકરાની ઓસ્ટ્રેલિયાની કોલેજની ફી, ટિકિટને વિઝા, કોઈના ઘેર દાગીના, કોઈને કાશ્મીરના કુટુંબ પ્રવાસનો ખર્ચો.
3: હો, 30 લાખમાં પકડાયા અને 85 લાખનો ખર્ચો. મિસ્ટર ગાંધી, 14 વર્ષની નોકરીમાં કેટલું ભેગું કર્યું છે?
5: સાહેબ ભેગું તો નથી કર્યું, પણ અમારી ઓફિસમાં એકબીજાને પડખે ઊભા રહી અને મુસીબતમાં સ્ટાફને સાચવી લેવાય છે. જુઓ ને, મારી સાથેવાળાઓએ 2 કરોડ ભેગા કરીને એ જ રાત્રે મારા ઘેર મોકલી દીધા. આવા વખતે બધા સંપી જતા હોય છે સાહેબ.
3: નિકળ,

0: Barnacle, get out. Nonsense. You get out. તને તો જેલ ભેગો કરીશ. અરે શંકર, નોકરને બોલાવું. સીધી રીતે બહાર જાય છે કે પછી ધક્કા મારીને તને નોકર બહાર મૂકી આવે? આ બંગલામાં આવે કદી પગ ના મૂકતો.
1: એ સાહેબ, શું કામ ગરમી દેખાડો છો? હું તો જઈશ, મારું કામ તો થશે જ. અરે કેસ નીકળી પણ જશે, બધું જ ગોઠવાયું ગયું છે. અરે સિસ્ટમની સામે શું કામ પડો છો સાહેબ?
0: ગેટ આઉટ.
1: તો સાંભળ, તારાથી કંઈ જ નહીં થાય. હા, તારી બદલી કરાવી નાખીશ અને બીજા અધિકારીઓ આ કામ પતાવશે. આવનાર અધિકારી સહી તો કરશે જ, આમ જ થશે. આ જ રીત છે, આ જ રીતે બધું ચાલ્યું આવે છે અને ચાલશે જ, કોઈ જ ફેર નહીં થાય. આ તો સીધી રીતે કામ થાય એટલા માટે હું મારી જાતે આવ્યો છું. અને સાંભળ, હવે આ તને ગાંધીનગર બોલાવ્યો છે ને, એ આ કેસ માટે જ હું જાઉં છું.
0: બધા જ પટાવાળાથી છેક ઉપર સુધી મારો સ્વભાવ ક્યાંથી બદલીશ? આ દેશદ્રોહી પ્રથા, આ ભ્રષ્ટાચાર, હજી તો વરસ પૂરું થયું નથી ને આ મારી ચોથી વાર બદલી થશે. મારા સાથીઓ, અરે મારાથી જુનિયર આ સોલંકી, પ્રજાપતિ, ભટ્ટ, પટેલે ટૂંકા ગાળાઓમાં બંગલા, જમીનો, શહેરો, સોનામાં રોકાણ કરી લીધું. મારા લોહીમાં નથી આ બધું. મા બાપ, શિક્ષકો, વડીલો, ગાંધીજી, ધર્મપુસ્તકો, મારો શું આ સ્વભાવ આ સંસ્કારોથી ઘડાયો છે? આ સિસ્ટમ પ્રથામાં હું બંધ બેસતો નથી. દુશ્મનો ઉપર નીચે બધા જ સંપી ગયા છે. થોડા મુઠ્ઠીભર નેતા, મંત્રી, વડાપ્રધાન આ સડો દૂર કરી શકશે? મારા મોટાભાઈ નરસિંહભાઈ 7 વર્ષથી ઇન્ક્વાયરી તપાસનો સામનો કર્યા કરે છે. કોઈ આશા નથી, કોઈ આશા નથી ઉકેલની. સરકારી ખજાનાની ઉઘાડી લૂંટની પ્રથા કદી બદલાશે? આ અને આવા બધાનું રક્ષણ કરવા મારો દીકરો 18,000 ફૂટ ઊંચે સિયાચિન ગ્લેશિયરની -30 ડિગ્રી ઠંડી સરહદે લગ્ન, કુટુંબ સુખ છોડી સરહદે ચોકી કરી રહ્યો છે? આ ભ્રષ્ટ સમાજ માટે પ્રાણની બાજી લગાવી રહ્યો છે? શું લાંચ લઈને આતંકવાદીઓ, શસ્ત્રો કે RDX દેશમાં આવે છે? રે રે રે, આનો ક્યારે અંત આવશે ખબર નહીં.
2: શું વિચારમાં ડૂબી ગયા બાપુજી?
0: કંઈ નહીં, બોલ. કેટલા દિવસ અમારી સાથે છે? આ વખતે બધાને શાંતિથી મળજે, સુખી થજો ને બધાને કરજો.
2: સુખની વાત ક્યાં આપણા હાથમાં છે? બધું જ લખાયેલું છે, કંઈ બદલી શકાતું નથી. બાપુજી, તમારા ને બાના શબ્દો, શિક્ષકોએ આપેલા સંસ્કાર અને ગીતા મેં વાંચેલી છે ને એ બધું જલ્દી ભૂલાતું નથી. બાપુજી, તમારે તો બસ ઘરમાં બહુ લઈ આવું, એ સિવાય બીજી કોઈ વાત જ નથી.
0: તે શું ખોટું છે? જો 7 મહિના પછી 25 વર્ષ પૂરા થશે. હવે મોડું કરવાની ક્યાં વાત રહી? 25 વર્ષે લગ્ન, 50 વર્ષે તમારો દીકરો 25 વર્ષનો હોય, 75 વર્ષે 50 વર્ષનો પૌત્ર 25 વર્ષનો ઘરમાં હોય, એવી જિંદગીનું પ્લાનિંગ જરૂરી છે. મોડું કરવાની હવે જરૂર ક્યાં છે?
2: પણ સાચું કહું બાપુજી, હાલ 2 વર્ષમાં તો મારો કોઈ જ વિચાર નથી. હું બહુ સ્પષ્ટ છું અને મને યોગ્ય પાત્ર લાગશે તો પણ હમણાં તો નહીં જ. હલો, કોણ? કુલકર્ણી. શું, ટ્રેન મોડી છે? તો બરાબર 1 કલાક પછી સ્ટેશને પહોંચીશ. શું, અરે બેગ બિસ્તરા સાથે સ્ટેશને આવું? ભાઈ શું વાત છે, પાછી સરહદ સળગી કે શું?
0: શું થયું, શું વાત છે?
2: બાપુજી, મારે જવું પડશે. સરહદ પર તણાવ વધી ગયો છે, બધાની રજા રદ થાય એવી છે.

0: અહીં નિલેશના સમાચારના શું ખબર છે? નિલેશના સમાચારને હવે 10 દિવસ આડા છે. લગ્નમાં વટ પાડી દઈશ. કોઈ પરમસિંહ નામનો લાન્સ નાયક નિલેશને ભાંગડા શીખવાડે છે. બરોબર પ્રેક્ટિસ કરીને આવવાનો છે મારા લગ્નમાં. બધા ભાંગડા કરતા કરતા માંડવે પહોંચવાનું પ્લાનિંગ છે.
1: અલે ભરતિયા,
0: હા,
1: તને શું ઉતાવળ આવી કે ભાઈને મૂકીને ઘોડે ચડી ગયો? અમારો તો વિચાર હતો કે એક માંડવે તમારે

0: બંને ના પ્રસંગ ઉકેલવા.
1: આંટી, લગ્નનું એ ક્યાં નક્કી કરે છે? તમારી જોડે અમન્ય નડે, પણ મારી જોડે ક્યાં દિલ ખોલીને વાત કરી છે? કોઈ દિવસ 5 નંબરવાળી સ્મિતા પંચોલી જો બારીએ ના દેખાય ને તો સોસાયટીના નાકેથી ઘેર પાછો આવે, કંઈક ભૂલી ગયાનું બાનું કાઢે, થોડી વારે પાછો આવે, પાછો જાય, જ્યાં સુધી સ્મિતાના દર્શન ના થાય.
0: જા જા હવે. અને એવું હોય ને તો મને ખબર ના પડે. જ્યારે લગ્ન વિશે એને પૂછીએ ને ત્યારે આ દેશની વાતો કરે, ડાઈ ડાઈ, મોટી મોટી. અલ્યા, તારે તો વાત કરવી હતી મને, એની માં સુશીલાને 1 મિનિટમાં રાજી કરત.
1: કાકી, એક દિવસ મેં એને પકડી પાડ્યો તો આપણો ભાઈ રોજ કંઈક ને કંઈક ભૂલી જવાનું બાનું કાઢીને પાછો આવે. શું કાયમ માણસને સોસાયટીના નાકે જઈને જ યાદ આવે? વાત મારી સાથે કરે ને નજર સ્મિતાની બારી તરફ રાખે. કાકી, મને ખબર ના પડે, પણ એવા મેંઢા જોડે 1000 વાર પૂછવા છતાં પણ મારી જોડે શું છુપાવવાનું? મગનું નામ મરી નથી પાડતો. મેં કહ્યું સ્મિતાને હું પૂછી લઉં. બોલ, તને ગમે છે? 1000000 વાર પૂછેલું, એક જ વાત એ કયા કરે? ના ભાઈ, ના, એવું કંઈ નથી. અને કાકી, એની નજર તો 5 નંબરના બંગલાની બારી સામે, જવાબ મને આપે અને મારી સામે જોવે નહીં. કાકી, હું એને નથી ઓળખતો, એની રગે રગ જાણું છું. તમે જ કહો કાકી કે છોકરીવાળા પણ ક્યાં સુધી રાહ જોવે? આમ ને આમ એની કંકોત્રીએ છપાઈ ગઈ અને સ્મિતા સાસરે જતી રહી.
0: અલ્યા ભરતિયા, તારે મને વાત તો કરવી હતી.
1: અરે કાકી, તમે આપણા નંગ નિલેશકુમારને નથી ઓળખતા? હવે આ વખતે મારી 8 સાળીઓમાંની 1ની જોડે ફિટ કરવાની ગેરંટી મારી. બસ.

બે કલાકથી કોઈ ફાયરિંગ થયું નથી. અહીંની પૂનમની રાત મને બહુ જ ગમે છે. કવિતા લખવાનું મન થાય એવી ચાંદનીમાં ઉર્મિઓની ભરતી આવે છે. હજુ વધારે યાદ આવે છે, સાબરમતી નદીની રેતમાં ઉઘાડા પગે કલાકો ફરતા. આજે ભરતનો કાગળ આવ્યો છે, એની સાડીનો ફોટો મોકલ્યો છે, પૂછે છે કેવી લાગે છે. ફોટો એની સાડીનો અને છતાંય ચહેરો સ્મિતનો કેમ દેખાય છે મને? અરે, સરહદના સૈનિકો દર વખતે બધા પોતાના વતનમાં પગે ચાલીને નથી જતા, ઘણાને કોફિનમાં જતા જોયા છે. 1984માં દેશની ચીન સરહદે મારું પોસ્ટિંગ હતું, આજે મને સ્પષ્ટ યાદ છે. એક જવાન ફાયરિંગમાં શહીદ થયો. કોફિન લઈને અમે ઉત્તર પ્રદેશના જૌનપુર જિલ્લાની સરહદે આવેલા સાવ નાના ગામ સમરિયામાં પહોંચ્યા. પહેલી વાર કોફિન લઈને એ ગામમાં એ દિવસ પહેલા કોઈ કોફિન નહોતું આવ્યું. એની સગર્ભા પત્નીનું હૈયા ફાટ રુદન આજે મારા કાનમાં પડઘાયા કરે છે. કપાળમાં પૂરો ગોળ ચાંદલો મારી નજર સામે ભૂંસાયો, કપાળ લાલ થયું. એ હૃદય વિદારક કલ્પાંત મારા કાનમાં ગુંજી રહ્યું છે, આજે આટલા વર્ષે નથી ભૂલાતું, નથી ભૂલાતું એ કલ્પાંત. 5 વર્ષની ને 3 વર્ષની 2 દીકરીઓ એ હૈયા ફાટ રુદન બેચેન કરી નાખે છે. આજે એમની જિંદગી વિચારતા ખબર પડે છે કે જિંદગી તો સરહદ હોય કે શહેરો હોય કે ગામડા હોય, ક્યાં ક્યારે અચાનક પૂરી થાય છે એની કોને ખબર હોય છે. મૃત્યુને દેશ શું, પરદેશ શું, શહેર શું કે ગામડા શું ફરક પડે છે.

સ્મિતાના ઉપરના હોઠને ખૂણે તલ છે. આ ફોટામાં તલ હોઠની નીચે જમણી બાજુ છે. આવો સુંદર ચહેરો. કોફિન ઘરે આવે ને રડે તો કેવો લાગે?

ઘર યાદ આવે છે. સ્મૃતિના ચિત્રપટ થઈને ઝડપથી દ્રશ્યો બદલાય છે, વર્ષોના દ્રશ્યો બદલે છે. પપ્પા, મમ્મી, બે ભાઈઓ અને એક બહેન. સાચું કહું તો એની બહેનપણી બહુ યાદ આવે છે. અમારાથી પાંચમું મકાન, એ સંતાઈને જોતી પડદા પાછળ ઊભી રહીને.

બે ભાઈઓ અને એક બહેન. સાચું કહું તો એની બહેનપણી બહુ યાદ આવે છે. અમારાથી પાંચમું મકાન એ સંતાઈને જોતી પડદા પાછળ ઊભી રહીને, ને હું પણ ચોરી છુપીથી કશાય પ્રયત્ન વગર એ મને દેખાઈ જતી. પણ એની માનો અભિપ્રાય મારા માટે બદલાઈ ગયો. લશ્કરમાં શું કામ લોકો મરવા જતા હશે? એની નજરે મારી મૂર્ખાઈ મોટી, ખૂબ મોટી, માફ કરી શકાય નહીં એવી હતી. એકવાર મારી નાની બહેન શ્વેતા સાથે સ્મિતા મારા ઘરે આવી હતી. એણે જ્યારથી જાણ્યું કે લશ્કરમાં મારી પસંદગી થઈ છે, ત્યારે મારા નીકળવાના સમયે તેની બારી પાસે પડદા પાછળ દેખાઈ નહોતી. બહુ સૂનું સૂનું લાગેલું. નેશનલ ડિફેન્સ એકેડેમી દહેરાદૂન અને મહારાષ્ટ્રના ખડકવાસલા ખાતે લશ્કરની ટ્રેનિંગ પૂરી કરી જ્યારે ઘેર ગયો, ત્યારે એના બંગલા નંબર 5 સામે નજર નાખી. ફરી પાછું સૂનું સૂનું લાગ્યું. ઘેર પહોંચ્યો, કંકોત્રી હાથમાં લઈ જોવા ગયો તો બાનો પાછળથી અવાજ આવ્યો. સ્મિતાના લગ્ન વખતે તને ખૂબ યાદ કરેલો. એ પૂછતી હતી, માસી નિલેશ લગ્નમાં નહીં આવે? જતા જતા સરસ પેકિંગ કરેલી ચોપડી તને આપવાનું કહીને ગઈ છે, લે. એ ચોપડી રોજ હાથમાં લઉં છું. પાનાઓની વચ્ચે ચપ્પટ થઈ ગયેલી ગુલાબની પાંદડીઓમાં આજે હું નિયમિત સ્મિતાની સુગંધ શોધું છું. હવે પરણવાના વિચાર નથી આવતા. જનૂનથી લશ્કરી આદમીની રૂક્ષતા કેળવી રહ્યો છું. બહુ વસમું લાગે છે. આ ભીડમાં, વસ્તીમાં, અનેક ચહેરાઓમાં નજર શોધે છે એને. લૂંટાઈ ગયું, બધું લૂંટાઈ ગયું. મારી મૂડી, મારું નૂર, મારી દુનિયા. બહુ વસમું વસમું લાગે છે. એ મોજાની જેમ ઉછળતી હતી ને પવનની જેમ લહેરાતી હતી, ને હું હસું હસું થઈ જતો હતો. બારી પાછળ શરમાઈને એક બે ઘડી આંખના પોપચા પાછા ઢાળી દેતી. શરમાતી સ્મિતા નથી ભૂલાતી, નથી ભૂલાતી સ્મિતા. આજે એ જ બારી સુંકાર ભેકાર લાગે છે. નિર્ધન થઈ ગયા, લૂંટાઈ ગયા. ભવરે ને ખિલાયા ફૂલ, ફૂલ કો લે ગયા રાજકુંવર. કોણે રાજકુમાર? એ રૂપની રાણી, મારા વ્યક્તિત્વને સુગંધિત કરનારી, મેરે સપનો કી રાણી. ભવરે ને ખિલાયા ફૂલ, ફૂલ કો લે ગયા.

0: દાદાજી, નેશનલ એકેડેમી ઓફ ડિફેન્સ દહેરાદૂન જાઉં છું. મારું લશ્કરી જીવન ગૌરવવંતું થાય તે માટે આશીર્વાદ આપો.
1: દીકરા, તે તારા કાકા કેપ્ટન નીલેશના ડગલે ચાલવાનું નક્કી કર્યું છે, પણ યાદ રાખજે, લશ્કરમાં ઘર જેવું ખાવાનું નહીં મળે, આ લાડ પ્રેમ એ પણ નહીં મળે. ટીવી પર કાલે જોયું ને, દાળ પાણી જેવી હશે.

0: રોટલી દાઝેલી હશે, સગવડ ઘર જેવી તો નહીં જ મળે.
1: ભારત માતાના પનોતા પુત્ર તરીકે જાઉં છું, તમામ મુશ્કેલીઓ માટે તૈયાર છું. કોઈ તકલીફ મને ડરાવી કે હરાવી નહીં શકે. કેપ્ટન નિલેશ કુમારના અધૂરા કામ પૂરા કરવા છે. દાદીમાં, આપ મને આશીર્વાદ આપો.
2: વિજયી ભવ, કુળદીપક થજે, આપણા કુટુંબનું નામ ઉજળું કરજે. જા દીકરા, આજથી આ કુટુંબનો વધુ એક દીકરો

મૈરા ત્યારે છેડલો વાળી તો પોતાના મૈરા ત્યારે છેડલો વાળી તો મંડી ગઈ મૂર્તિ.

આવીતે ડોસીઓ થી જેતજો ભાઈ તમે આવીતે ડોસીઓ થી જેતજો ભાઈ તો સંખણી નારની એ દાણી માં ડોસીમાં આઈ માં ડોસીમાં આઈ માં ડોસીમાં ડોસી જોવાર

0: પેલો ડુંગરો જોયો
1: જોયો
0: એ ડુંગરાને માથે પેલો આંબો એની જોડે પેલી આંબલી આંબાને આંબલીને પ્રેમ પૂછો કેમ પ્રેમ એટલે પ્રેમ પૂછાય નહીં કે

ஹீரா மாணிக் மோதி நீலம் એમાં અપરંપા હવે આ કોથળો જો ઉઘાડી અરરરરરરરર આ તો નીકળી બિલાડી પિયા.

ਜਾਣ ਸੰਤ ਬਾਈ।